નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, આજે શનિવાર, તારીખ 6 જૂન 2026, વિક્રમ સંવંત 2082, શક સંવંત 1948, તિથિ છે અધિક જેઠ વદ છઠ. અત્યારે સવારના 5:58 અને 6 સેકન્ડ થઈ રહી છે. આજની પ્રસારણ સભામાં આપ સૌ મિત્રોનું સ્વાગત સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

આ પ્રસારણ આપ આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા હિન્દી સમાચાર બસ થોડી ક્ષણોમાં.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત. કાર્યક્રમનો હવેની પ્રસ્તુતિ ભારતી વ્યાસના સ્વરમાં રવિરામની રચના.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: હવે સાંભળીએ અનુપ જલોટાના સ્વરમાં કૃષ્ણ ભજન.

આ ભજન સાથે આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા

0: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ ઓલ ઇન્ડિયા રેડિયો .gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે સમયનું સોનું, જેના વક્તા છે ગિરિરાજ બ્રહ્મભટ્ટ.
1: વારંવાર આપણે સાંભળ્યું છે, હજારો વાર આપણે વાંચ્યું છે કે સમય મૂલ્યવાન છે, સમય ધન છે, સમય સોનું છે. હું અને તમે આપણે સૌ જાણીએ છીએ કે સમય અત્યંત કિંમતી છે, પરંતુ કેટલી કદર છે આપણને સમયની. આપણે જન્મ લઈએ ત્યાંથી 50, 60, 80, 90 વર્ષે મૃત્યુ પામીએ ત્યાં સુધી આપણી પાસે અઢળક સમય છે, સમય જ સમય છે. પરંતુ બહુ મોટી મોડી ખબર પડે છે કે આપણી પાસે જે પુષ્કળ સમય હતો એ તો વાવાઝોડાની માફક વહી ગયો. આપણે જન્મ્યા પછી થોડાક સમજણા થઈએ એટલે નર્સરી, કેજી કે બાલવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ટાઈમ ટેબલ બનીને આપણો સમય ઉડી જાય છે. થોડુંક વેકેશન જરૂર મળે, પણ એ તો પ્રવાસ, પર્યટન, રમતગમત, ગપ્પા, પોટ ટપ્પાઓમાં જ ખર્ચાઈ જાય. પછી કોલેજ, મિત્રો, અમન ચમન અને રખડપટ્ટીમાં સમયના કોથળા ખાલી થાય. પછી લગ્ન, સંતાનો, સંસાર, નોકરી, ઓફિસ, ફાઇલો, ફોન, લિફ્ટ, ટિફિન, બસ, સ્કૂટર, ટ્રેન, ધક્કા, ટ્રાફિક વગેરે. નોકરી હોય તો નોકરીની સલામતીની ચિંતા, ધંધો હોય તો ધંધાની ફિકર, દીકરાની ચિંતા, દીકરીના ટેન્શન્સ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, ત્રાસવાદ અને આતંકવાદ, આ બોરિંગ રોજ ફૂંફાળા મારતા હોય. સમય ક્યાં ઓળંચો થઈ જાય છે એ તો ખ્યાલ જ રહેતો નથી, ખરું ને? ક્યારેક સમય પતંગિયાની જેમ ઉડાઉડ કરતો હોય તો ક્યારેક એક પગે લંગડાતો ચાલતો હોય. આપણો સમય ક્યારેક તાકમાં અને કંટાળામાં, ક્યારેક ઊંઘમાં તો ક્યારેક ઘેનમાં, ક્યારેક રાતોમાં તો ક્યારેક વાતોમાં વહી જાય છે. વર્ષો વહેતા જાય છે, દસકાઓ ઓગળતા જાય છે, સમયના પાર્સલો ખાલી થતા જાય છે. એક વર્ગ એવો છે જેઓને જરાય ફુરસદ નથી, બિલકુલ સમય જ નથી એવું કહે છે તેઓ, જ્યારે એક વર્ગ એવો છે જેને કંઈ કામ જ કરવું નથી. કેટલાક લોકોનો સમય ધર્મ કરતાં કે ભક્તિ કરતાં તેનો દેખાડો કરવામાં કે ઢોંગ કરવામાં વ્યતીત થઈ જાય છે. આમ તો આપણા સૌના દિવસો જાણે કે લય તાલ વિનાના એક નીરસ કાફલાની જેમ વહી જતા હોય છે. યંત્રવત જીવન બની ગયા છે આપણા. જાગવું, સવાર પડવી, ડોરબેલ વાગવી, દૂધવાળો, છાપાવાળો, ધોબી, સ્કૂલ રિક્ષાવાળો, બ્રશ, ટૂથપેસ્ટ, ચા, નાસ્તો, નાનકડો બાથરૂમ, જલ્દી જલ્દી નાહવાનું, દોડતા દોડતા વ્યવસાયના સ્થળે પહોંચવાનું, જાણે કે યુદ્ધના મેદાનમાં જતા હોઈએ. બાય ધ વે, જિંદગી એક જંગ નથી ભલા? ખેર, રોજિંદી ઘટમાળ છે આપણી. સાંજે પાછા ઘેર, પરિવાર, ભોજન, ટીવી, રેડિયો અને બેડરૂમ, સમયનું ચક્ર આમ જ ચાલ્યા કરે છે. એમ લાગે છે કે અધ્યાય આમ જ પૂરો થઈ જાય છે. એવું નથી લાગતું કે આપણે ઘડિયાળને ચાવી નથી આપી રહ્યા, પણ ઘડિયાળ આપણને ચાવી ચડાવી રહ્યું છે. તમને સમય નથી, મારો સમય નથી, જીવી રહ્યા છે એવા ભ્રમમાં જિંદગી ગુમાવી નથી રહ્યા આપણે? આપણી પાસે આપણો પોતાનો સમય કયો? સમય ધન છે, છતાં આપણે તો દરિદ્ર જ રહ્યા. જે માણસ પાસે પોતા માટે થોડો પણ સમય હોય અને પોતાની મન ભાવન પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ કરી શકે, સાચો આનંદ મેળવી શકે, તે માણસ ખરેખર શ્રીમંત છે. આપણે સમયને નિજ માટે નથી વાપરી શકતા તો અન્યને તો આપણે શું સમય આપી

0: શકવાના. પોતા માટે તો પશુઓ પણ જીવે છે ને, બીજા માટે કાંઈ કરી છૂટીએ એ જ જીવનની સાર્થકતા છે. જે સમય વહી ગયો છે એના માટે હવે જીવ બાળવાનો કોઈ અર્થ નથી. પાસ્ટ ઇઝ ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નો મોર નાઉ. ફ્યુચર ઇઝ ઓલ્સો ડેડ ઇન ધ સેન્સ દેટ ઇટ ઇઝ નોટ બોર્ન યેટ. ભૂત અને ભવિષ્ય બંનેની ચર્ચા નિરર્થક છે. આજને વર્તમાનને આપણે સુધારીએ. સમયનું સોનું જે હવે થોડું ઘણું આપણા હાથમાં છે, તેના વડે સુંદર મનપસંદ સમાજોત્કર્ષના સમાજોત્થાનના આભૂષણો ઘડીએ. આપણી ખાતાવાહીમાં જમા પક્ષે સમય તો બહુ હતો, પરંતુ જમા પક્ષેથી તે ઉધાર પક્ષે જતો રહ્યા પછી એની કિંમત આપણે સમજી શક્યા છે. આપણે સમયને ક્યારેય હિસાબ આપ્યો છે? ના. ગયેલો સમય પણ આપણને હિસાબ આપવા કે હિસાબ પૂછવા ફરી ક્યારેય પાછો આવવાનો નથી. આજની ઘડી તે રળિયામણી. આપણી આજને શણગારીએ, વર્તમાનમાં સારું વાવેતર કરીએ, એટલે આવતીકાલ આપોઆપ સારી ઉગશે. કાળનું ચક્ર, સમયનું વ્હીલ તો સદીઓ સુધી યુગો સુધી ફરતું જ રહેશે. કદાચ હું અને તમે નહીં હોઈએ, પરંતુ આપણે આપણું કદ મોટું કરવું છે. નિજને, સ્વયંને, ખુદીને બુલંદ કરવી છે. સમયના સોનાને કથિર કે લોહ ન થવા દઈએ. સમયનો સદુપયોગ કરીએ. જિંદગી જીવ્યાનો લાહવો લઈએ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત ગિરિરાજ બ્રહ્મભટ્ટને, જેમનો વિષય હતો સમયનું સોનું, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. અત્યારે સવારના 6:35 થઈ રહી છે. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. મિત્રો, પ્રથમ સાંભળીએ ગોલમાલ ફિલ્મનું ગીત, જેના ગાયક કલાકાર છે કિશોર કુમાર. ગીતને સંગીતબદ્ધ કર્યું છે રાહુલ દેવ બર્મને અને રચના છે ગુલઝારની.

0: શિક્ષા સ્કીમ ના ટેલી લો, ન્યાય બંધુ, કાયદાકીય સાક્ષરતા અને જાગરૂકતા ના કાર્યક્રમ માં જોડાઓ. કાયદાકીય મદદ ટેલી લો ના ટોલ ફ્રી નંબર 1-4-4-5-4 અને વેબસાઇટ www.tally-law.in પરથી મેળવી શકાય છે.
1: મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીએ હમરાહી ફિલ્મનું ગીત. ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીતકાર છે કલ્યાણજી આનંદજી અને ગીતકાર છે જાન નિસાર અખ્તર.

મિત્રો, શૈલેન્દ્રની રચનાને સંગીત આપ્યું છે શંકર જયકિશને. પતિતા ફિલ્મમાં જેના ગાયક કલાકાર છે તલત મહેમૂદ.

0: મિત્રો, આ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સંસ્કૃત સમાચાર રિલે કરીશું થોડી જ વારમાં.
1: પંચાવન મિનિટે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર.
2: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચિકા નિધિ ઝા. અથ વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યસ્ય સુરતનગરે 18,000,000,000,000 રૂપિયકાધિક મૂલ્યાનાં માર્ગ વિદ્યુતઃ અથ ચ ઔદ્યોગિક વિકાસ પરિયોજનાનાં શુભારંભં વિહિતવાન્. સહ આદૌ હઝીરાક્ષેત્રં ગત્વા ઔદ્યોગિકાધારભૂત સંરચના કાર્યાણાં સમીક્ષાં વિહિતવાન્. સહૈવ જનસભામપિ સંબોધિતવાન્. અનંતરં પ્રધાનમંત્રી દમનનગરં સમાગચ્છત્, યત્ર પ્રાયઃ 2,970,000,000,000 રૂપિયકપરિમિતાનાં વિવિધ વિકાસ પરિયોજનાનાં ઉદ્ઘાટનં શિલાન્યાસં ચ વિહિતવાન્. અવધેયાસ્પદં વર્તતે યત્ એતાભિહ પરિયોજનાભિહ ક્ષેત્રસ્ય વિકાસઃ, આજીવિકા નિર્માણાનિ તથા જનસુવિધાનાં વૃદ્ધયઃ ચ ભવિષ્યંતિ. સીબીએસઈ ઇતિ કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદા અંક સત્યાપનાર્થં સહૈવ પુનર્મૂલ્યાંકનાર્થં આવેદન પ્રસ્તુતેઃ અંતિમા તિથિઃ જૂન માસસ્ય 7 દિનાંક પર્યંતં વર્ધિતા. સામાજિક આંતર્જાલીય પટલે એકેન સંદેશેન પરિષદા પ્રખ્યાપિતં યત છાત્રાઃ ઇદાનીં રવિવાસરસ્ય મધ્ય રાત્રિં યાવત સ્વ આવેદનાનિ પ્રસ્તોતું શક્નુવંતિ. સીબીએસઈ પરિષદા પ્રોદીરિતં યત છાત્રહિતં મનસિ નિધાય આવેદન પ્રક્રિયાં પૂરયિતું છાત્રેભ્યઃ અતિરિક્ત સમય પ્રદાનાય એષઃ નિર્ણયઃ સ્વીકૃતઃ. એતસ્માત પૂર્વં આવેદનસ્ય અંતિમા તિથિઃ અસ્ય માસસ્ય 6 દિનાંકં યાવદાસીત. પરિષદા સર્વેભ્યઃ યોગ્ય છાત્રેભ્યઃ પરામૃષ્ટં યત તે નિર્ધારિત સમયે એવ સ્વ આવેદન પ્રક્રિયાં સંપાદયંતુ. કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંઘ પુરી અઘોષયત યત અંડમાન દ્વીપ સમૂહસ્ય પૂર્વ સમુદ્રીય તટાત પ્રાયઃ 15 કિલોમીટર દૂરે શ્રી વિજયપુરમ ત્રિક્ષેત્રે પ્રાકૃતિક ગેસ ભંડારઃ અન્વિષ્ટઃ. એકસ્મિન સામાજિક આંતર્જાલીય પટલે એકેન સંદેશેન શ્રી પુરી પ્રખ્યાપિતવાન યત એતત અન્વેષણં અંડમાન સમુદ્રસ્ય વિશાલ ઉર્જા ક્ષમતાં પુનઃ પ્રમાણીકરોતિ. સહૈવ અસ્મિન ક્ષેત્રે પ્રચલ્યમાનસ્ય ગવેષણાભિયાનસ્ય એકામ અપરાં સફલતાં ચ સૂચયતિ. સહ અકથયત યત ઓઇલ ઇન્ડિયા ઇતિ સંસ્થા સંપ્રતિ ગેસ દ્રવ્યસ્ય સંરચનામ તથા ચ તસ્ય ઉષ્મીયમાનં મૂલ્યાંકિતુમ ગેસ સેમ્પલિંગ ઇતિ પ્રતિચયનસ્ય કાર્યં કરોતિ. અંતરાષ્ટ્રીય પર્યાવરણ દિવસાવસરે શ્રી પુરી મહોદયેન નવદિલ્લ્યાં ફ્લેક્સ ઇંધન વાહનેભ્યઃ E85 ઇંધનસ્ય શુભારંભો વિહિતઃ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હ્યઃ અબ્રવીત યત પ્રધાનમંત્રિણ નરેન્દ્ર મોદિન આર્થિક પરિષ્કારાણાં લક્ષ્યસ્ય અંતર્ગતં ભારતસ્ય વિકાસ યાત્રા દેશસ્ય આર્થિક સમૃદ્ધિં અવિરતં વર્ધયતિ. અસ્મિન આર્થિક વર્ષે પંજીકૃતં 7.7% જીડીપી વિકાસં નિર્દિશ્ય શ્રી શાહ પ્રાવોચત યત એષા ઉપલબ્ધિઃ ગત 12 વર્ષેષુ ભારતસ્ય અર્થવ્યવસ્થયા સુદૃઢતાં પ્રકટયતિ. અથ ચ ક્રિકેટ ક્રીડાયાં ભારત અફઘાનિસ્તાન દલયોર્મધ્યે

0: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 336મો મણકો. ગાયક કલાકાર એ હરિહરનના સ્વરમાં, સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, પ્રાદેશિક સમાચાર સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી ક્ષણોમાં.
1: મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
2: वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है.
1: તેમણે કહ્યું, દમણની પરિયોજનાઓ ફક્ત કેન્દ્રશાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પર પૂરી પાડશે.
2: आज भी यहाँ कनेक्टिविटी, हेल्थ, एजुकेशन, टूरिज्म और अर्बन इंफ्रास्ट्रक्चर, इनसे जुड़ी अनेक परियोजनाओं का उद्घाटन और शिलान्यास हुआ है. विकास के ये काम दमण और पूरी यूनियन टेरिटरी के लिए, यहाँ के लोगों के जीवन को आसान बनाएंगे. इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे.
1: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. અમદાવાદમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓને લઈને તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગઈકાલે શહેરની વિવિધ હોટલોમાં હાથ ધરાયેલા ઓચિંતા નિરીક્ષણ અભિયાન દરમિયાન ફાયર સેફ્ટી નિયમોના પાલન અંગે ચકાસણી હાથ ધરવામાં આવી. નિરીક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની ખામીઓ અને નિયમભંગને લઈને 37 હોટલોને નોટિસ આપવામાં આવી. તપાસ દરમિયાન સૌથી વધુ 12 નોટિસ સાઉથ ઝોનમાં આપવામાં આવી છે. આ દરમિયાન ફાયર સેફ્ટી સંબંધિત નિયમોનું પાલન થાય તે માટે હોટલોના ફાયર ફાઇટિંગ સાધનો, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર એનઓસીની સ્થિતિ તથા અન્ય સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી. આગામી 5 દિવસ આ ઝુંબેશ યથાવત રહેશે. કચ્છ બોર્ડર રેન્જમાં હવે મોરબીનો સમાવેશ કરાયો છે, ત્યારે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા ગઈકાલે મોરબી પહોંચ્યા હતા. તેમણે એક વિશેષ બેઠક કરી છેલ્લા 6 મહિનામાં થયેલા ગુનાઓની સમીક્ષા કરી. બેઠક બાદ શ્રી કોરડિયાએ પ્રતિક્રિયા આપી.
3: કોઈ પણ કામ હોય તો વિના સંકોચે મને પણ ફોન કરી શકે છે, મારા તમામ અધિકારીઓને પણ ફોન કરી શકે છે. અને ખાસ તો કહેવા માંગીશ કે આપણા જે યુવા મિત્રો છે, કોલેજમાં જાય છે અથવા તો સમાજના આગેવાનો છે, ક્યાંય પણ કોઈ દૂષણ જણાય, ડ્રગ્સને લગતું દૂષણ જણાય, તો તાત્કાલિક અમારા અધિકારીઓને જાણ કરે અને એના પર ત્વરિત એક્શન લઈશું.
1: રાજ્યભરમાં ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉર્જા

0: તથા કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ એક પીડ માં કે નામ અભિયાન હેઠળ અમરેલી વિધાનસભા ક્ષેત્રમાં વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. તેમણે અમરેલીના 25 ગામડામાં 51,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવડાવ્યો. મહેસાણા જિલ્લામાં વન વિભાગ દ્વારા 1,300 રોપાનું વાવેતર અને 2,850 રોપાનું વિતરણ કરાયું. અમરેલી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાયેલા બીજ મેળામાં 100થી વધુ દુર્લભ પ્રજાતિઓના બીજનું પ્રદર્શન યોજાયું. ભરૂચમાં સાંસદ મનસુખ વસાવાએ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કર્યું. પંચમહાલના ગોધરામાં બરોડા બેંક દ્વારા 1,100 રોપાનું વિતરણ કરવામાં આવ્યું. તો પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. અરવલ્લીના મોડાસામાં પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યનું જતન અને પાણી અને જમીન સંરક્ષણ સહિતની બાબતો અંગે લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટણ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાર્ષિક 28,932 મેટ્રિક ટન કાર્બન શોષી પર્યાવરણ સંરક્ષણમાં નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં અમદાવાદની એક્સેલ એન્વાયરો ટેક એજન્સી દ્વારા વર્ષ 2024-25 માટે હાથ ધરવામાં આવેલા ગ્રીન કેમ્પસ ઓડિટના સત્તાવાર અહેવાલમાં યુનિવર્સિટીની આ સિદ્ધિ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના પટાંગણમાં વૃક્ષોની કુલ 66 પ્રજાતિઓ અને આશરે 4,800 જેટલા પરિપક્વ વૃક્ષો ઉછરી રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eaiarnews_abad ફોલો કરશો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા ગઈકાલે ગાંધીનગર સ્થિત ગુજકોસ્ટ કચેરી ખાતે બાલ ઉર્જા રક્ષક દળ બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી, જે આ વર્ષની વૈશ્વિક થીમ પ્રકૃતિથી પ્રેરિત ક્લાઇમેટ માટે આપણા ભવિષ્ય માટેને અનુરૂપ છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના સફળ અમલીકરણ બાદ 11 જિલ્લાઓની 270 શાળાઓને જોડવામાં આવી અને 1,07,000થી વધુ લાભાર્થીઓ સુધી પહોંચ મેળવવામાં સફળતા મળી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના મુખ્ય લેખા નિયંત્રક ધ્રુવકુમાર સિંહે અને અપર સચિવ તથા નાણાં સલાહકાર દીપક નારાયણે અમદાવાદ આકાશવાણીની મુલાકાત લીધી. આગામી 8 જૂને આકાશવાણીના 90 વર્ષ પૂરા થવાના અવસરે શ્રી ધ્રુવકુમાર સિંહે શુભેચ્છા પાઠવી હતી.
1: આકાશવાણી પ્રસારણ કી દુનિયા મેં અપને ગૌરવશાળી ઇતિહાસ કે 90 વર્ષ સફળતાપૂર્વક પૂરા કરને જા રહા હૈ. વિકસિત ભારત કે સપનો કો સાકાર કરને મેં આકાશવાણી કી અપ્રતિમ ભૂમિકા અપેક્ષિત હૈ. બહુજન હિતાય બહુજન સુખાય કે અપને સૂત્ર પર આકાશવાણી સદૈવ અગ્રસર રહે યહી શુભકામના હૈ.
0: નાણાં સલાહકાર દીપક નારાયણે જણાવ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા આકાશવાણી કાર્યરત છે.
2: 8 जून को आकाशवाणी के 90 वर्ष पूरे होने के उपलक्ष्य में मैं आप सबको हार्दिक बधाई देना चाहूंगा. भारत का लोक सेवा प्रसारक होने के नाते आकाशवाणी पिछले 9 दशकों से जनता का ज्ञानवर्धन और मनोरंजन करने के साथ साथ संकट समय का साथी भी रहा है. आकाशवाणी अहमदाबाद 1949 से जनता के साथ जनता के लिए काम कर रहा है. उच्च कोटि के कार्यक्रमों का निर्माण करने के साथ ही समय समय पर नवीनतम समाचारों का प्रसारण यहाँ किया गया है.
0: રાજકોટના ગોંડલ તાલુકામાં શેમડા ગામના તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના મોત થયા છે. શેમડા ગામની સીમમાં આવેલ તળાવમાં શ્રમિક પરિવારના બાળકો રમી રહ્યા હતા, દરમિયાન આ ઘટના બની હતી, જેમાં 3 બાળકો ડૂબી જવાથી મોત નિપજ્યા હતા, જ્યારે 1 બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાતા તેનો બચાવ થયો હતો. અને એક બનાવમાં જામનગરમાં વોટર પાર્કમાં ડૂબી જવાથી 1 બાળકનું મોત થયું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના છે.
3: 5 થી લેકર 10 જૂન તક अधिकतम तापमान है, इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम में ले दक्षिण पश्चिम दिशा से पवन चल रही है. स्पीड है 15 से 20 नॉट. मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगी. 15 जून गुजरात में ऑनसेट का नॉर्मल वर्षा. अगले 2-3 दिन में मानसून का आगे बढ़ने का स्थिति बनी हुई है.
0: અમદાવાદના એકા એરેના ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. સિનિયર કેટેગરીમાં પશ્ચિમ બંગાળના અભય બર્મન અને ઋતુ મંડલે પરંપરાગત યોગાસનમાં સુવર્ણચંદ્રક જીત્યો

ને ભારતના અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સિનિયર એ મહિલા કેટેગરીમાં ઋતુ ઠાકુરે, જ્યારે સિનિયર બી પુરૂષ કેટેગરીમાં રોશન થાપાએ સુવર્ણચંદ્રક જીત્યો, તો સિનિયર બી કેટેગરી મહિલામાં જ્યોતિ દેવકરે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો, તો બીજી તરફ સિનિયર એ પુરૂષ શ્રેણીમાં સુમીર ગ્વાનવાલીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં દેશ 7.7% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. અમદાવાદમાં ફાયર સેફ્ટી નિરીક્ષણ દરમિયાન 37 હોટલોને નોટિસ અપાઈ. રાજ્યમાં અલગ અલગ ડૂબી જવાની ઘટનામાં 4 બાળકોના મોત. રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અને અમદાવાદ ખાતે ચાલી રહેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે પ્રથમ દિવસે 5 સુવર્ણચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી નું આ દમણ કેન્દ્ર છે. જોઈએ હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની એક ઝલક. સાત વાગીને 25 મિનિટે ભક્તિ સંગીત કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું. ગુજરાતી સમાચાર સવારે 7:45 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. ત્યારબાદ અમદાવાદ રિલે થશે. સમાચાર પ્રભાત સવારે 8 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 8:15 હાસ્યરંગ હસે એનું વસે કાર્યક્રમ રજૂ થશે. પ્રસ્તુતિ છે ધીરુભાઈ સરવૈયાની, જે દમણ કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 8:30 થી 10 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. સવારે 10 વાગ્યે ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમમાં કાવ્ય પઠન, વક્તા છે મનીષ પરમાર. ત્યારબાદ સુગમ સંગીત, જે આપણા દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું.

સવારે 11 વાગે રેડિયો રિપોર્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણની મુલાકાતને આવરી લેતો રેડિયો રિપોર્ટ દમણ કેન્દ્ર પરથી રજૂ થશે. ત્યારબાદ વિવિધ ભારતી પ્રસારણ રહેશે.

12:30 અમદાવાદ રિલે થશે. બપોરે 1 વાગે હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 1:10 થી 2:15 સુધી અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ રહેશે. હિન્દી સમાચાર 2:15 દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 2:30 થી 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. હિન્દી સમાચાર 5 વાગે અમદાવાદ કેન્દ્ર પરથી રિલે થશે. સાંજે 5:05 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અને 5:30 વાર્તાલાપ સમજણપૂર્વકનું મૂડી રોકાણ. વક્તા છે વિરાજ વશી. ત્યારબાદ સુગમ સંગીત કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું. સાંજે 6 વાગે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કિસાનવાણી, જેમાં આજે આપ સાંભળશો શાકભાજી પાકોમાં રીંગણ અને વેલાવાળા પાક ટીંડોળાનું વાવેતર. એ વિશે કાવજીભાઈ તુલજીભાઈ પટારાની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. હવામાન અંગેની માહિતી પ્રસ્તુતિ છે હરેશ પટેલની. છ વાગીને 30 મિનિટથી અમદાવાદ રિલે થશે. 7:10 વિશેષ શૃંખલાનું પ્રસારણ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 7:45 એક ગીત દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું. ગુજરાતી સમાચાર અમદાવાદ કેન્દ્ર પરથી 7:50 એક ગીત દમણ કેન્દ્ર પરથી રજૂ થશે. પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ રિલે કરીશું 8:05 8:15 વિવિધ ભારતી પ્રસારણ રહેશે. સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર 8:45 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

9 વાગીને 15 મિનિટથી રાત્રે 11 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. રાત્રે 11 વાગે હિન્દી અને અંગ્રેજી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. તો મિત્રો, આ હતી અમારા હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની એક ઝલક. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીત કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં આ ગીત. સંગીત આપ્યું છે ખયામે અને ગીતના શબ્દો છે મધુકર રાજસ્થાનીના.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા સબીર અબાઝની રચના, ગાયક કલાકાર મન્નાડેના સ્વરમાં. આ ગીત સાથે જ આજનો ભક્તિ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે ગુજરાતી સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી જ વારમાં.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યો. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારતીય અર્થતંત્રનો પાયો અસાધારણ રીતે મજબૂત છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેમણે કહ્યું, વૈશ્વિક આર્થિક કટોકટી છતાં ભારતે નાણાકીય વર્ષ 2025-26માં 7.7% વિકાસ દર નોંધાવ્યો છે.
1: દુનિયા સંકટોમાં મેં ગિરી હુઈ હૈ. સારી દુનિયા કી અર્થવ્યવસ્થા સવાલ યે નિશાનો કે નીચે દબી પડી હૈ. વૈશ્વિક સંકટ કે ઇસ બુરે સે બુરે દોર મેં ભી 140 કરોડ દેશવાસીઓ કે સામૂહિક પ્રયાસો સે ભારત ખુદ કો સંભાળ તો પા હી રહા હૈ. લેકિન સાથ સાથ સબસે આગે રહેને મે ભી ઉસકે પ્રયાસ સફળ હોતે જા રહે હૈ.
0: તેમણે કહ્યું, દમણમાં પ્રારંભ થઈ રહેલી આ પરિયોજનાઓ ફક્ત કેન્દ્ર શાસિત પ્રદેશના વિકાસને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ યુવાનો માટે વિશાળ નવી રોજગારીની તકો પણ પૂરી પાડશે.
1: यहां कनेक्टिविटी, हेल्थ, एजुकेशन, टूरिज्म और अर्बन इंफ्रास्ट्रक्चर, इनसे जुड़ी अनेक परियोजनाओं का उद्घाटन और शिलान्यास हुआ है. विकास के ये काम दमण और पूरी यूनियन टेरिटरी के लिए यहां के लोगों के जीवन को आसान बनाएंगे. इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे.
0: પ્રધાનમંત્રીએ દમણ એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કર્યું અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ સુરતમાં 18,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ માળખાગત પરિયોજનાઓનો શુભારંભ કરાવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં 9,42,000થી વધુ ખેડૂતો ખેત બચાવો અભિયાનમાં જોડાયા છે. સંતુલિત ખાતરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા અભિયાન હવે એક જન આંદોલનમાં પરિવર્તિત થઈ રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 17,800થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ આશરે 7 લાખ ખેડૂતોને પણ મળ્યો છે. 3,700થી વધુ તાલીમ કાર્યક્રમો દ્વારા 1,50,000થી વધુ સહભાગીઓને સંતુલિત ખાતરના ઉપયોગ, માટી આરોગ્ય વ્યવસ્થાપન અને વૈજ્ઞાનિક ખેતી અંગે માહિતી પણ પૂરી પાડવામાં આવી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષો વેપાર, રોકાણ, જોડાણ, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. શ્રી ખાનલ હાલમાં ભારતની 3 દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે. જમ્મુ અને કાશ્મીર અંગે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા નિવેદનોનો ભારતે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને તેને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. ભારતે જણાવ્યું કે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીર વિશે ખોટી વાતો ફેલાવવા માટે યુએન સુરક્ષા પરિષદ યુએનએસસીના તેના કામચલાઉ સભ્યપદનો દુરૂપયોગ કરી રહ્યું છે અને તેણે તેની જવાબદારીઓનું ધ્યાન પણ રાખવું જોઈએ. ભારતના સ્થાયી પ્રતિનિધિ પી હરીશે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતો, છે અને હંમેશા રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી સબમિટ કરવાનો સમય આવતીકાલ સુધી લંબાવ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં બોર્ડે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે રવિવાર મધ્યરાત્રિ સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકે છે. સીબીએસઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં તેમને અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ હતી. સીબીએસઈએ તમામ પાત્ર વિદ્યાર્થીઓને વિસ્તૃત સમયમર્યાદાની નોંધ લેવા અને નિર્ધારિત સમયમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની પણ સલાહ આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક ચેનલ EIR News_ABD ને ફોલો કરશો. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર જેલેન્સ્કી સાથે રૂબરૂ વાતચીતના પ્રસ્તાવને નકારી કાઢતા જણાવ્યું કે હાલમાં આવી મુલાકાતનો કોઈ અર્થ નથી. પુતિને ગઈકાલે સેન્ટ પીટર્સબર્ગમાં રશિયાના મુખ્ય આર્થિક મંચ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. તાજેતરમાં જેલેન્સ્કીએ એક પત્ર દ્વારા બંને નેતાઓ વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે રૂબરૂ મુલાકાતની અપીલ કરી હતી. જેલેન્સ્કીએ જવાબ આપતા કહ્યું કે પુતિનના તેમના પ્રસ્તાવને નકારવાથી જણાય છે કે રશિયા યુદ્ધનો અંત લાવવાની ઇચ્છા નથી ધરાવતું. અમેરિકન દળોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થાપનો પર હુમલો કર્યો છે. આ હુમલો પ્રાદેશિક દરિયાઈ વાહન વ્યવહારને નિશાન બનાવતા ઈરાનના 4 ડ્રોનને તોડી પાડ્યા બાદ કરવામાં આવ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે ભવિષ્યના હુમલાઓ સામે બચાવ કરવા માટે તેમણે ગોરુક અને કેશ્મ ટાપુ પર આવેલા ઈરાનના દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર સ્થળો પર હુમલો કર્યો હતો. યુએન અને સેક્રેટરી જનરલ એન્ટોનિયા ગુટેરેસ દ્વારા ભારતીય શાંતિદૂત મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય લૈંગિક સમાનતા સમર્થક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લેબનાનમાં સંયુક્ત રાષ્ટ્રના વચગાળાના દળમાં ભારતીય બટાલિયનમાં ફરજ બજાવતા મેજર બરાકને સંયુક્ત રાષ્ટ્ર શાંતિદૂતોના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કારો 2027 માટે નામાંકન માટે ઓનલાઈન અરજીઓ આગામી મહિનાની 31મી તારીખ સુધી રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ પર મોકલી આપવાની રહેશે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે પદ્મ પુરસ્કારો માટે અરજીઓ અને ભલામણો મોકલવાની પ્રક્રિયા 15 માર્ચથી શરૂ થઈ હતી. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાં પદ્મ પુરસ્કારોમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, તબીબી, સમાજસેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જનસંપર્ક, સિવિલ સર્વિસ તેમજ વેપાર અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રો અને વિષયોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ તથા સેવા માટે આપવામાં આવે છે. ચેસમાં ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનદાએ ઓસ્લોમાં જર્મનીના વિન્સેન્ટન કેમર ખાતે છેલ્લા તબક્કામાં જીત મેળવીને નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચી દીધો છે. નોર્વે ચેસમાં બીજી વખત ભાગ લેતા પ્રજ્ઞાનદાએ સ્પર્ધા દરમિયાન વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસન સામે 2 ક્લાસિકલ જીત મેળવી છે. આર્માગેડન 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે ફિરોઝા 15.5 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. ડી ગુકેશ માટે આભ્યાસ નિરાશાજનક રહ્યું હતું, જ્યારે કાર્લસન અંતિમ રાઉન્ડમાં પ્રજ્ઞાનદા સામે હાર્યા બાદ 13 પોઈન્ટ સાથે 5મા સ્થાને પણ રહ્યા હતા. આજે ગોવાના મારગાવો ખાતે સાફ મહિલા ફૂટબોલ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6:30 વાગે રમાશે. અગાઉ ભારતે સેમીફાઇનલમાં ભૂટાનને 1-0થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી લીધું હતું. અત્યારે ભારતે અત્યાર સુધીમાં 5 વખત આ ટાઇટલ જીતી લીધું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાત અને દમણની મુલાકાત અંગેના સમાચારને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. પ્રધાનમંત્રીના નિવેદનને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ભારતના વિકાસનો મંત્ર પ્રકૃતિ સાથે પ્રગતિ, ઇકોનોમી સાથે ઇકોલોજી. નવ ગુજરાત સમય લખે છે, 7.7% વૃદ્ધિ અર્થતંત્રના મજબૂત પાયાનો પુરાવો, પીએમ મોદી. સંદેશની હેડલાઇન છે, કોંગ્રેસ શાસિત રાજ્યો મુશ્કેલીમાં, વડાપ્રધાન મોદીના ચાપકા. આ ઉપરાંત સરકારી બોન્ડમાં વિદેશી રોકાણ પરનો કેપિટલ ગેઇન્સ ટેક્સ નાબૂદ, ભારત મુદ્દે રશિયા અમેરિકા સામસામે અને મણિપુરમાં ફરી હિંસા સહિતના સમાચારો વિવિધ અખબારોમાં પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક પાને આઈટીમાં વધુ 4,244 બાળકોના પ્રવેશ, આ સમાચારને ગુજરાત સમાચારે આવરી લીધા છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમણમાં 2,970 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓનો પ્રારંભ કરાવ્યા બાદ ભારતીય અર્થતંત્રને મજબૂત ગણાવ્યું. ખેત બચાવો અભિયાનમાં દેશના 9 લાખથી વધુ ખેડૂતો જોડાયા. CBSEએ માર્ક્સ વેરિફિકેશન અને રીમૂલ્યાંકન માટે અરજી કરવાની મુદત આવતીકાલ સુધી લંબાવી. રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ જેલેન્સ્કી સાથેના રૂબરૂ મુલાકાતના પ્રસ્તાવને નકાર્યું. નોર્વે ચેસ સ્પર્ધાનો ખિતાબ જીતીને આર પ્રજ્ઞાનદાએ ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે દેશભક્તિ ગીત, પણ તે પહેલા એક સંદેશ.

0: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, હવે પ્રસ્તુત છે હાસ્ય રંગ કાર્યક્રમ હસે એનું વસે. રજૂ કરી રહ્યા છે ધીરુભાઈ સરવૈયા.
1: પ્રસ્તુત છે હાસ્યરસનો કાર્યક્રમ હસે એનું વસે.

0: હસે એનું વસે, કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા.
1: સુંદર તે છતાં સા ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો, જો ગજરાજ દિશે અતિ ઉત્તમ નિર્તનને કદી કામ ન આવ્યો. મરકટ કંઠ ધૈર્યો મણિહાર, પ્રહાર જાણી અને દૂર ઉડાવ્યો. કાવ્ય કળા કરી મૂર્ખ પાસે એ તો બધીરની આગળ શંખ વગાડ્યો. મારો એક મિત્ર છે, મને કે આ દલપતરામ બાપાની કવિતા તમે જોવો, મને કે કવિતાનો અર્થ કરો તો મજા આવે. મેં કીધું શું અભણ માણસ, મને કે સુંદર તે છતાં સા ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો. મને કે દલપતરામ કવિ એમ કે છે કે સુરદાસને 500 રૂપિયાનો અરીસો આપો, શું કામનું? તાલિયાને 1 ડઝન દંતી આપી દો, શું કામના? હા, એ વ્યર્થ ગણાય. એક સુરદાસ ફાનસ લઈને નીકળે ને હળગતું ફાનસ, કોઈએ કીધું એ કે આ દેખાતું નથી ને, હું ફાનસ લઈને નીકળાશો? એ કે આ દેખતા ન ફટકાય ને એટલે રાખ્યું, તો એ ચોકમાં ફટકાણા. સામેથી બીજા સુરદાસ ફાનસ લઈને આવતા. એક ભાઈ બજારમાં નીકળ્યા, તેનો મિત્ર સામો મળ્યો કે રામ રામ, કે રામ રામ. ઉભા રહ્યો, ઉભા નહીં રહેવાય, ઉતાવળ છે. કે એટલી બધી શું ઉતાવળ છે? એ કે દંતિયાનો દાંતો ખરી ગયો, નવો દંતિયો લેવા જાઉં છું. ઓઈલો કે એક દાંતો ન હોય તો ન હાલે. એ કે આ છેલ્લો હતો, છેલ્લો. એ દંતિયો વાઇપરો હોય છે કેટલો એને. આ સુંદર તે છતાં સા ઉપયોગની અંતની આગળ આરસી લાવ્યો, જો ગજરાજ દિશે અતિ ઉત્તમ નિર્તનને કદી કામ ન આવ્યો. બે મિત્રો બેઠા હતા, તો એક મિત્ર, એનો મિત્ર જે તાઇલ વાળો હતો ને, એને કે અમારે તો વાળ ધોળા થઈ જાય, કાળા કરાવી લઈ, તું તો ટકો કાળો કરાવી થાય. કોઈ લોકો ઈ પલે ને, પણ એ કે મારે શેમ્પૂનો ખર્ચો બચી જાય, હાબુ ન જોઈ, પાણી ઓછું જોઈ, 150 રૂપિયા આપી તો વાણ ખાલી કડ હોય તો લઈ દે. ઓલો એનો મિત્ર કે એ બરોબર, પણ સવારમાં મોટું ક્યાં સુધી ધોવું, એ તો માપ નહીં ને, હાયલું જ જાય એમ. હા, એક ભાઈ વાણંદ ની દુકાને ગયો ને, એ કે વાળ કાપવા છે, તો વાણંદ કે કાકા ટૂંકા કેટલા રાખવું? એ કે તારી કાકીના હાથમાં ન આવે એવા કરીને. એ કેવો કડે ચીડ્યો છે. જો ગજરાજ દિશે અતિ ઉત્તમ નિર્તનને કદી કામ ન આવ્યો. મને કે હાથી છે ને, એ જીવતા લાખનો, મર્યા હવા લાખનો. મને કે ગરીબને કામ ન આવે, ગરીબના લગ્નમાં હાથી ન હોય. એ મને કે આ દેશના કાળા નાણાંવાળા જેટલા જેટલા મોટા હાથી છે ને, કોઈ દિવસ ગરીબને કામ આવ્યા નથી ને આવશે નહીં. રાજનો હાથી હોય, રાજમાં કાંઈ પ્રસંગ હોય અને એક હુંડલો ભરી અને હાથીને લાડવા મૂક્યા હોય ને, હાથી લાડવા ખાતો હોય, અડતો લાડવો નીચે પડી જાય, હાથીને મનમાંય ન હોય, પણ 1000 કીડીયું ધરાઈ જાય. એમ મને કે આ દેશના હાથી છે ને, એ અડતો લાડવો નીચે પડવા દે ને તો આ દેશમાંથી ગરીબાઈ વહી જાય, પણ ન પડવા દે, પડ્યો હોય ભેગી ધૂળી ઉપાડે. હા, જો ગજરાજ દિશે અતિ ઉત્તમ નિર્તનને કદી કામ ન આવ્યો, મરકટ કંઠ ધૈર્યો મણિહાર, પ્રહાર જાણી અને દૂર ઉડાવ્યો. કાવ્ય કળા કરી મૂર્ખ પાસે એ તો બધીરની આગળ શંખ વગાડ્યો. વાંદરાના ગળામાં માળા પહેરાવો, ઘા કરીને નાખી દે. હા, મૂર્ખા પાસે કવિતા કરો, બેરા પાસે શંખ વગાડો, બે વ્યર્થ. બેરા પાસે શંખ વગાડો તો મૂંગું ફિલ્મ જોતો એવું લાગે, સંભળાય નહીં. મારા એક મિત્ર છે, એના ઘેરે હું ગયો હતો, એ હાજરમાં નહીં, એના બાપુજી હતા. મેં 15 મિનિટ વાત કર્યા પછી એને કાનમાં મશીન ભરાવ્યું. મને કે હવે બોલો. મેં કીધું અટાણ સુધીનું તો ગયું ને અમારું. હા, ગઈ દિવાળીએ એક ભાઈ 500 રૂપિયાના હુતરી છાપ ફટાકડા લઈ ગયો. એ 2-3 ફટાકડા વેચ્યા ત્યારે વેપારી પાસે આવીને દુકાને મગજમારી કરી કે રૂપિયા મફત નથી થતા, 500 આપ્યા છે, તારા એકેય ફટાકડા ફૂટ્યા નથી, ખાલી ધુવાણા જ થયા છે, તારે જોવું હોય તો આ 2-3 ફટાકડા રહ્યા, ચેક કરી લે. એ મગજમારી કરતો ત્યાં વાહે એના બાપા આવ્યા. વેપારીને કે એની આરે માથાકૂટ કરશો, માં એ બેરો છે, બેરો. બધા ધડાકા ઉપરથી ગયા. પછી જેટલા ફટાકડા લેવા આવે એને વેપારી પહેલા પૂછે, તમે સાંભળો છો? કારણ કે નકર માથાકૂટ થાય એમ. હા, રોડ ઉપર એક ભાઈ બોર્ડ મારીને બેઠા હતા, સુરદાસને કાંઈક મદદ કરો. તો એક ભાઈ મોટરસાઇકલ લઈને, સ્કૂટર લઈને નીકળ્યા ત્યાંથી. તો ચાલુ સ્કૂટરે રૂપિયાના સિક્કાનો ઘા કર્યો, તો ચાદર ઉપર ન પડ્યો, નીચે પડ્યો. એને એમ થયું કે બિચારો સુરદાસ છે, આ રૂપિયાનો સિક્કો નીચે પડ્યો, કોક લઈને વયું જાય, એટલે સ્કૂટર પાછું વાળ્યું. પણ સ્કૂટર પાછું વાળ્યું ત્યાં તો ઓલો ચાદર ઉપર બેઠો તો ઊભો થઈ ગયો, રૂપિયો નીચે પડ્યો તો એ લઈને ચાદર ઉપર મૂકીને પાછો અદપ વાળીને બેસી ગયો. તે સ્કૂટર વાળા ભાઈ ગરમ થઈ ગયા, તું બોર્ડ મારીને બેઠો છો, સુરદાસને મદદ કરો, તને તો દેખાય છે આવું ખોટું શું કામ લખ્યું છે? ઓલો કે સાહેબ એવું નથી, આ તો એ સુરદાસ હાજરમાં નથી, ધંધો બંધ ન રહીએ એટલે હું બેઠો. કે એ સુરદાસ ક્યાં ગયો છે? કે એ તો નવું ફિલ્મ આવ્યું છે જોવા ગયો. હા બસમાં એક જણો ચડ્યો, એ કે ભગવાનના નામ ઉપર એક ભાઈને કે રૂપિયો આપો સુરદાસને. ઓલો ચતુર માણસ, એ કે તું ખોટું બોલસ, સુરદાસ નથી, તારી આંખું થોડી થોડી ઉકાળી છે. એ કે તો આઠા ના આપો, એમાં સબસીડી કાપી દીધી. હા એક ભિખારી એક બાપાને ફળિયામાં દાખલ થયો ને, બાપા ફળિયામાં પાવડો લઈને ધૂળ પેળી કરીને ચાયણી લઈને ચાલતા હતા. ભિખારી કે શું કરો છો બાપા? એ કે છોકરાએ હવારે દહીં ખોઈ નાખ્યું. તે ભિખારી પાઈ ગયો, દહીં હારું ડમરિયું ચડાવી આપણને શું આપે? બાપાએ ડેલી બંધ કરીને તો ભિખારી વંડી ટપીને વીયું ગયો, અહીંથી હું લઈ જાઉં એમ. હા એક ભિખારી તો બીમાર થઈ ગયો, દવાખાને ગયો દવા લેવા, ડોક્ટરે દવા આપી બહાર નીકળી ગયો, પાછો અંદર ગયો. એ કે સાહેબ હું ભૂલી ગયો તમને પૂછતા કે મારે ખાવાનું શું? તે ડોક્ટર સાહેબ કે જે મળે એ ખાઈ જો, તારે ક્યાં ઘીરે રાંધવું છે? તારે કોક આપે એ લેવું એમ. સોસાયટીમાં એક ભિખારી પડકારા મારતો હતો, હાલો કોઈ બેન બેક અળદીએ આપી જાઉં, કોઈ બેન બેક જાંબુ આપી જાઉં, કોઈ બેન બાસુંદી આપી જાઉં, કોઈ બેન દૂધપાક આપી જાઉં. તો એક બેને કીધું કે આજ આવું કેમ માગજ? એ કે બેન આજ મારો જન્મ દિવસ છે, એ પરબારો ઉજવો એને. તનનો ખાલી માણસ હારો પણ મનનો ખાલી નહીં હારો. હા એક ભિખારી એક શેઠ પાસે ગયો, એ કે એક રૂપિયો આપો શેઠ. તો શેઠ કે રૂપિયો નથી, આ એક ટિકિટ છે, કદાચ તારા ભાગમાં હોય ને તો હારી એક ક્લાસ ગાડી તને લાગી જાય. તો ભિખારી કે તો કામ થઈ જાય, લ્યો ગાડી લઈને ભીખ માગું. મૂળ ભીખ નથી છોડવી એને, પણ બિન માગે મોતી મિલે, માગી મિલે નહીં ભીખ. કહે કબીર ધર્મ દાસ કો તું એસી કરની શીખ. નો માગવા જાય ને એને મળે છે, માગવા વાળાને મળતું નથી. દાતાર કાયમ દાન આપે, દાતાને કોઈ દી ખૂટતું નથી, ભિખારીને કોઈ દી ભેગું નથી થતું. કોઈ ભિખારીએ ભીખ માગીને બંગલા બનાવ્યો એવો દાખલો કરો, ભીખ નિવાસ હોય જ નહીં. હા એક શેઠ તો ભિખારી ઉપર ગરમ થઈ ગયા હતા, એ કે આવો જુવાન માટી ઉઠીને કે ભીખ માગે છે, કે મહેનત કરીને ખા, મહેનત કરીને ખા, પછી તને ખબર પડે કે શું સ્વાદ છે એમ. ભિખારીએ કીધું કે શેઠ કોઈ દી તમે ભીખ માગી છે કે ના? કે એકવાર ભીખ માગીને ખાઓ, જો એની મજા આવે. કારણ કે અમુકને અમુક વસ્તુ નથી ફાવતી એમ. હા તમે ભૂંડ બેઠું હોય અને અતરનો ફુવારો મારો બે પાન થઈને પડી જાય, કે આ વાતાવરણ કોને બગાડ્યું? હા એના એના માટે નકામું એ. હા અતર બીજા માટે ઉત્તમ છે, ભૂંડ માટે સારું નહીં. હા એક ભાઈ તો બજારે ઊભા હતા ને, તો એમાં કોઈ મારેલા, તો ઘેરે ગયા, તો ઘેરે ગયા ને એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે આ તમને શું કામ માર્યા? કે કાંઈ વાંધો પડ્યો તો કોઈ ધંધામાં કે એમાં? કે ના ના, મેં એને કીધું કે તમે ભૂંડ જેવા છો એ આઠ દી પહેલાં કીધેલું.

તો કે તેદી નો માર્યા ને આજ કેમ માર્યા? ઈ કે ને આજ ખબર પડી ફૂંડ આવું હોય. અઠવાડિયા પછી અમુક અમુક ને લાઈટું થાય. હા, ઘણા અમુક અમારો એક જગ્યાએ કાર્યક્રમ હતો, એક ભાઈ બીજેથી દિવસના 12 વાગે દાંત કાઢતા હતા. મેં કીધું આમ કેમ? મને કે તમે રાતે બોલ્યા એ અટાણે મગજમાં આવ્યું. મેં કીધું સારું થયું આજ ને આજ સમજાણું, નકર કોકના ઉઠમણામાં ગયા હોત તો નહીં આ માર ખાત. હા, ઘણાને ટ્યુબલાઇટ બહુ ઓલી હોય છે. હા, એક એક ભાઈ આમ દુકાન ખોલીને બેઠેલો તો સવારના પોરમાં એક માણસ આવીને ઊભો રહ્યો, કૂતરું કોઈશ ગળી ગયું એમ. એટલે એ વેપારી કે બોલો ભાઈ, એ કે શેઠ કાજુ છે? હા કાજુ છે, બદામ બદામે છે, પિસ્તા પિસ્તાય છે, ચારોલી ચારોલી છે, તારે જોઈશ શું? એ કે કાંઈ જોતું નથી. તો શું કામ પૂછર? એ કે હું તો એમ કહું છું આ ડબલા પહેર્યા છે ને શું હાથીકા જેવો થઈ ગયો, હલવો બનાવીને ખા ને. અમારે કાંઈ નથી ને કે હુકાઈ ગયા છે, તારે આ ડબલા પહેર્યા એને ગુડવા છે. હા, એમ કરીને વયો ગયો. લ્યો, હા, એક વેપારી એક બેનને કીધું, બેન 8 દિવસથી આ રોજ તમે દુકાને આવો છો, કાંઈ લેતા નથી, ખાલી દાંત કાઢીને વયા જાઓ છો. એ બેન કે રોજ લઈશી, તારું ધ્યાન નથી. કાલે કે હાબુ ઉપાડી ગયા તા, સોમવારે શેમ્પુ બટકાવી ગયા. હા, રોજ લઈ જાય છે પણ તને ધ્યાન નથી. હા, એક એક પાનવાળો સવારમાં આમ દુકાન ખોલીને બેઠો હતો ને, ત્યાં એક ભાઈ આવ્યો પાન ખાતું, પાન ખાઈને ત્યાં થૂક્યો. પાનવાળો કે ભાઈ અહીં થૂકતો ને? એ કે અહીંયા જ થૂકવાનું. કેમ? એ કે અહીંથી પાન ખાતું છે એટલે અહીંયા જ થૂકીશ. પાનવાળો કે હું નકરો પાનનો ધંધો નથી કરતો. તો એ કે હું તો જુલાબની ગોળીઓ રાખું છું. તારા જેવા ગરા ગાવે અમારે શું સમજવું એમ. હા, ઘણી વાર કહાણી થઈ જાય, મોડી મોડી લાઈટ થાય એમ. પાનની દુકાન વાળા એ સવારમાં આમ દુકાન ઉકાળી ને એક જણા આવીને ઉભો રહ્યો, એ કે શેઠ થોડુંક તમાકુ આપો. શેઠે તમાકુ આપ્યું તો ચૂનો માયગો ને હાથીકુ ભરાવીને હાથે લઈ લીધો અને આમ તમાકુ બનાવીને આમ ચડાવીને પછી કે તમાકુ હાવ મોડું, તમાકુ તો ભાવનગરનું ભાઈ ભાઈ. વેપારીને એમ થયું કે આ તો તમાકુ માગી લીધું, ચૂનો તો માયગો નહીં, હાથી હાથીકા ભરાવીને લઈ લીધો અને પાછો વખાણ ભાવનગરના તમાકાના કરે. આ કેમ બને? ઓલો હાલતો થયો શેઠ કે ઉપાડ્યો ભાઈ પાછા આવો અહીં. કેમ? એ કે ભૂલમાં બીજું અપાઈ ગયું, એ કાઢી નાખો, ઊંચા માયલું આપું. તે ઓલે તમાકુ કાઢી નાખ્યું, શેઠ કામે લાગી ગયા. થોડીક વાર થઈ તો ઓલો કે શેઠ તમાકુ આપો. શેઠ કે જાઓ ભાવનગર જઈને ખાઈ લીજો. અમારે એક વાર કાર્યક્રમ ને મોટર ખોટવાની, તમે બસ સ્ટેન્ડ ગયા, રાજકોટ વાળી બસ માં બેઠા, કંડક્ટર ને કીધું 4 ટિકિટ આપો રાજકોટ ની. મને કે 20 વાળી આપું 25 વાળી? તો મેં કીધું આમાં 2 ફાવ. મને કે હા. મેં કીધું સીટું તો એક હરખી છે. મને કે એ અટાણે ન ખબર પડે. તો મેં કીધું 20 વાળી આપો, સસ્તી પડે. ટિકિટ લઈ લીધી, બસ ઉપડી. એ થોડાક છેટે એ બસ આમ ગઈ ને તો બંધ પડી. કંડક્ટર કે 20 વાળા હોય ધક્કા મારવા ઉતરી. હા, મેં કીધું આના કરતાં 25 વાળી લીધી હોત તો સારું. હા, મોંઘા જોઈને મૂલવીએ જીવન જેના જાય, તોય પૃથ્વીમાં પંકાય એવા મોંઘા મૂલા માનવી.

0: હસે એનું વસે હાસ્યરસના કલાકાર હતા શ્રી ધીરુભાઈ સરવૈયા. કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા.
1: આપ સાંભળી રહ્યા હતા હાસ્યરંગ કાર્યક્રમ. હવે આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતીના મનોરંજક કાર્યક્રમો રિલે કરીશું થોડી જ વારમાં.

મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. અત્યારે સવારના 10:15 થઈ રહી છે. પ્રસ્તુત છે આપનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર.

એ કર્ઝ ફિલ્મના ગીતથી, જેને સ્વર આપ્યો છે મોહમ્મદ રફી અને સાથીદારોએ, સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને શબ્દો છે આનંદ બક્ષીના.

મિત્રો, ઇન્દિવનની રચનાને સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ, જેને સ્વર આપ્યો છે લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ. ફિલ્મ છે હીરા.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमने आज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
2: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
2: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
2: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
2: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
3: હેલો મમ્મા,
2: હાય,
4: આરબીઆઈ કહે છે
2: જાણકાર બનો, સતર્ક રહો।
5: મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, જેમાં સાંભળીએ ફારૂક કેશરની રચના, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં, લહુ કે દો રંગ ફિલ્મમાં ગીતને સંગીત આપ્યું છે બપ્પી લહેરીએ।

મિત્રો, આનંદ બક્ષીની રચનાને સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ, મેરે હમ સફર ફિલ્મમાં જેને સ્વર આપ્યો છે આશા ભોસલેએ.

મિત્રો, હવે અંતમાં સાંભળશો ગુલામ ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કુમાર સાનો અને અલકા યાજ્ઞિકના સ્વરમાં. સંગીત છે જતીન લલિતનું અને રચના છે સમીરની.

0: શ્રોતા મિત્રો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણની મુલાકાતને આવરી લેતો રેડિયો રિપોર્ટ સવારે 11 વાગે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીશું. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે રજૂ કરીએ છીએ શ્રવણ માધુર્ય કાર્યક્રમમાં કાવ્ય પઠન, જેના વક્તા છે મનીષ પરમાર.
1: સૌ પ્રથમ ગઝલ છે, અહીંથી છે મન લંબાય તારા ઘર સુધી, સમય જેવો સમય હંફાય તારા ઘર સુધી. ખબર નહોતી ફૂલો રોકી રહેશે બાગમાં, કદાચ એથી પવન ક્યાં જાય તારા ઘર સુધી. અમે વરસાદનું એકાદ છીએ ઝાપટું, બને એવું નહીં વરસાય તારા ઘર સુધી. હું એ છોલાવું આંધી સુસવાટાથી ઘણું, સૂકી એવી હવા ફૂંકાય તારા ઘર સુધી. મકતો છે. મહોબ્બતના પુરાવા માર્ગ આખર આપશે, ફરી પગલું મનીષ ફંટાય તારા ઘર સુધી. અહીંથી છે.

ટૂંકાઈ રહી છે. હવે પત્ર સચવાય ક્યાં કાળમાંથી? ઉધઈ અક્ષરોને જ ખાઈ રહી છે. શેર છે, મનીષ મહેક ઉડી રહી ચો તરફથી, ગઝલ કાગળોમાં લખાઈ રહી છે. મનીષ મહેક ઉડી રહી ચો તરફથી, ગઝલ કાગળોમાં લખાઈ રહી છે. હવામાં હવા આ ફૂંકાઈ રહી છે, અરે ડાળ લીલી સુકાઈ રહી છે. નીકળ્યો છું નામે ગઝલ છે. હવામાં હવા થઈ જવા નીકળ્યો છું, સુગંધો જ ફેલાવવા નીકળ્યો છું. ખરી પણ જવાની બહુ બીક લાગે, બહારો કદી ક્યાં થવા નીકળ્યો છું. દટાયો હશે ત્યાં સમંદર કદાપી, સૂકા આંસુઓ ખોદવા નીકળ્યો છું. ઉગડતા ગયા રંગ વાતાવરણના, તમારી તરફ આવવા નીકળ્યો છું. મક્તાનો શેર છે, પગેરું મળે કઈ ગલીમાં કહો ને, મને શહેરમાં શોધવા નીકળ્યો છું. હવામાં હવા થઈ જવા નીકળ્યો છું, સુગંધો જ ફેલાવવા નીકળ્યો છું. હજી અંદર નામે ગઝલ છે. ઊભું છે ધારણા જેવું હજી અંદર, ભીડેલા બારણા જેવું હજી અંદર. નિશાની રાખી ક્યાં એકે મહોબ્બતની, સ્મરણ સંભારણા જેવું હજી અંદર. હવા પણ ફેરવાતી સુસવાટામાં, ખૂંચે છે કંઈ કણા જેવું હજી અંદર. લઉં છું હું ફેની હું ગમે ત્યારે, બળે છે તાપણા જેવું હજી અંદર. મકતો છે, તમે વરસાદના છાંટા બની જાઓ, ભીનું છે આંગણા જેવું હજી અંદર. તમે વરસાદના છાંટા બની જાઓ, ભીનું છે આંગણા જેવું હજી અંદર. ઊભું છે ધારણા જેવું હજી અંદર, ભીડેલા બારણા જેવું હજી અંદર. જોયા કરું ક્યાંક અંધારું જતું ને આવતું, જોયા કરું મન વિચારોમાં ઉથલ પાથલ થતું, જોયા કરું. આજ મારા આંસુનો આકાર ભૂસાઈ ગયો, દર્પણોમાં બિંબ તારું ક્યાં હતું, જોયા કરું. છાંયડો પાછો નહીં આવે કદીએ કાલનો, છાંયડો પાછો નહીં આવે કદીએ કાલનો. વિશ્વ મારું છાંયડા અંદર જતું, જોયા કરું. એક પંખી પાંખમાં એની સમાવીને પછી, ઘર સુધી નભ ઉચકીને લાવતું, જોયા કરું. ખૂબ પાસે તોય છેટું કેટલા જોજન સમો. મકતો છે, ખૂબ પાસે તોય છેટું કેટલા જોજન સમો. પગલું જાણે માર્ગને લંબાવતું, જોયા કરું. ક્યાંક અંધારું જતું ને આવતું, જોયા કરું. મન વિચારોમાં ઉથલ પાથલ થતું, જોયા કરું. થઈ ગયું નામે આગળ એક કૃતિ છે. આ કિરણ તારા જ જાણે પગનું ઝાંઝર થઈ ગયું, ને ઘડીમાં આંગણું લઈનું સરોવર થઈ ગયું. આ કિરણ તારા જ જાણે પગનું ઝાંઝર થઈ ગયું, ને ઘડીમાં આંગણું લઈનું સરોવર થઈ ગયું. એ ટહુકા સાંભળીને ઉતરી આવ્યું નીચે, ડાળ પર પીંછાનું પાછું બીજું અંબર થઈ ગયું. ક્યાં કદી પૂરી થયેલી મોસમોની વાર્તા, આ હવામાંના સુગંધી કોણ અક્ષર થઈ ગયું. ક્યાં કદી પૂરી થયેલી મોસમોની વાર્તા, આ હવામાંના સુગંધી કોણ અક્ષર થઈ ગયું. ઓટ ને ભરતી સમંદરમાં થયા કરતી રહે, આછરીને પાણી પર પોતાની ચાદર થઈ ગયું. ઓટ ને ભરતી સમંદરમાં થયા કરતી રહે, આછરીને પાણી પર પોતાની ચાદર થઈ ગયું. મક્તાનો શેર છે, ફૂલથી કોમળ વધારે તું હતો હમણાં સુધી, જોત જોતાં તારું ક્યારે હૈયું પથ્થર થઈ ગયું. ફૂલથી કોમળ વધારે તું હતો હમણાં સુધી, જોત જોતાં તારું ક્યારે હૈયું પથ્થર થઈ ગયું. આ કિરણ તારા જ જાણે પગનું ઝાંઝર થઈ ગયું, ને ઘડીમાં આંગણું લઈનું સરોવર થઈ ગયું. રસ્તો નામે ગઝલ છે એક. ગહન જાડી વટાવી કોતરોમાં નીકળ્યો રસ્તો, ઘણે આગળ જતાં અટકી અને પાછો વળ્યો રસ્તો. અમે ચાલી અને થાકી ગયેલા સાંજના છેવટ, સવારે શોધતા તારા જ ઘરનો ના મળ્યો રસ્તો. ફૂલો પર કોઈ ઝાકળથી લખેલું નામ તારું, એ પવન જેવો પવન વાતા બરફનો ઓગળ્યો રસ્તો.
સમયની જેમ લાંબુ આમ તો અંતર હતું તારું,

0: ગઝલ એકાદ લખવાથી હૃદયમાં ખળભળ્યો રસ્તો મકતો છે. વળાંકો કેટલા મનના વળોટીને કણે કણમાં ચરણ ધારા પડ્યા જ્યાં હોય રસ્તામાં ભળ્યો રસ્તો ગહન ઝાડી વટાવી કોતરોમાં નીકળ્યો રસ્તો ઘણે આગળ જતાં અટકી અને પાછો વળ્યો રસ્તો. એક કૃતિ છે સાંભળ્યા. મહેકના શબ્દો હવાના કાનમાં મેં સાંભળ્યા, વાયદા લીલોતરીના પાનમાં મેં સાંભળ્યા. ક્યાંય લીલું પાન જોવા ના મળ્યું એકે પણ, પાનખરના ડુસકા વેરાનમાં મેં સાંભળ્યા. એક ઝંઝાવાત દરિયામાં ફરી ઉમટી પડ્યો, વાયરાના દબદબા તોફાનમાં મેં સાંભળ્યા. એક ઝંઝાવાત દરિયામાં ફરી ઉમટી પડ્યો, વાયરાના દબદબા તોફાનમાં મેં સાંભળ્યા. હુંએ એનાથી રહ્યો છેટો ધુમાડાના સમો ગરબળ્યાના કંપનો દરમિયાનમાં મેં સાંભળ્યા. મકતો છે. શેર સાંભળવાની ઈચ્છા રોકી હું શકતો નથી, શેર સાંભળવાની ઈચ્છા રોકી હું શકતો નથી. આંખમાંના આંસુ અનુસંધાનમાં મેં સાંભળ્યા, મહેકના શબ્દો હવાના કાનમાં મેં સાંભળ્યા, વાયદા લીલોતરીના પાનમાં મેં સાંભળ્યા. ઉથલ પાથલ થતી નામે એક કૃતિ છે. ફેફસામાં રોજ શ્વાસોની ઉથલ પાથલ થતી, ફૂલમાં એથી સુવાસોની ઉથલ પાથલ થતી. કોઈએ અંધાર ફેંક્યો રાત પેલે પારથી, હું કરું બત્તી ઉજાશોની ઉથલ પાથલ થતી. જ્યારથી તારા વિશે કરવા ગયો શક ત્યારથી રોજ આ મનમાં વિશ્વાસોની ઉથલ પાથલ થતી. કંઈક પીવાના પ્રકારોમાં વહેંચાતો રહું, કંઈક પીવાના પ્રકારોમાં વહેંચાતો રહું, પાણીમાં કોની પ્યાસોની ઉથલ પાથલ થતી. ક્યાં ગઝલ લખવાનું સહેલું હોય છે ભૈલા મનીષ, ક્યાં ગઝલ લખવાનું સહેલું હોય છે ભૈલા મનીષ. શેર લખવા જાઉં પ્રાસોની ઉથલ પાથલ થતી. જીવ્યો છું, હવા ઓછી પડી છે તોય જીવ્યો છું, દિવાલો તરફડી છે તોય જીવ્યો છું. ધુમાડો બંધ કરવાનું ગજુ ક્યાં છે, અગન જ્વાળા અડી છે તોય જીવ્યો છું. ગળી શકશે નહીં મારા નિશાસાને, મરણ છાયા ખડી છે તોય જીવ્યો છું. ચરણ સૂંઘીને આવ્યું પાનખર જેવું, ચરણની રજ ઉડી છે તોય જીવ્યો છું. અમે તો ફૂલનું ઝાકળ તરોતાજા, મનીષ કાયા જડી છે તોય જીવ્યો છું. હવા ઓછી પડી છે તોય જીવ્યો છું, દિવાલો તરફડી છે તોય જીવ્યો છું. જો નામને કૃતિ છે. ફૂંકાતી હવાની અસર પારખી જો, કજળતા જતા કોલસામાં ધખી જો. ફૂંકાતી હવાની અસર પારખી જો, કજળતા જતા કોલસામાં ધખી જો. પછી વિશ્વ તારી સમીપે ફરકશે, ગઝલ એક એવી અજાયબ લખી જો. બનાવટ નહીં ચાલશે દર્પણોની, ચહેરો સમયનો અસલ ઓળખી જો. બનાવટ નહીં ચાલશે દર્પણોની, ચહેરો સમયનો અસલ ઓળખી જો. ઘડીમાં રડ્યો છું ઘડીમાં હસ્યો છું, મને લાગતો બેઉ હિસ્સે સુખી જો. હવે સ્પર્શના રોજ પંખી ફરકતા ઝૂમે રેશમી હવા હાથની ડાળખી જો. હવે સ્પર્શના રોજ પંખી ફરકતા ઝૂમે રેશમી હાથની ડાળખી જો. ફૂંકાતી હવાની અસર પારખી જો, કજળતા જતા કોલસામાં ધખી જો. સમસમી છે નામે એક ગઝલ છે. ડાળ તારા ઘર તરફ એવી નમી છે, છાંયડામાં આગ કોની સમસમી છે. ફૂલ પાસે બેસીને ઉઘડી રહ્યો છું, મહેક જેવું બોલવાનું જોખમી છે. સ્વપ્નને ઉછેરવા હું ભેજ બનતો, ક્યાં દટાયો શોધવા પૃથ્વી ભમી છે. ઘાવ પાછાએ કળે છે કાળજામાં, એ પહેલાંની પીડા હૈયે ખમી છે. ઘાવ પાછાએ કળે છે કાળજામાં, એ પહેલાંની પીડા હૈયે ખમી છે. શેર છે. તોય એ મળવા પણાના પુલ વચ્ચે કેટલી એવી સાંજો આથમી છે, તોય એ મળવા પણાના પુલ વચ્ચે કેટલી એવી સાંજો આથમી છે. ડાળ તારા ઘર તરફ એવી નમી છે, છાંયડામાં આગ કોની સમસમી છે. હવા વચ્ચે, હવા એવી દબાઈ છે હવા વચ્ચે, કળી જાણે સુકાઈ છે હવા વચ્ચે, મને એવું એ સમજાતું નથી રણમાં કઈ આંધી ફૂંકાઈ છે હવા વચ્ચે, બધા શ્વાસો કપાતા જાય લીલા છમ, કહો કરવત મુકાઈ છે હવા વચ્ચે, ફૂંકાવાનો તિખારો તો ગમે ત્યારે, ફૂંકાવાનો તિખારો તો ગમે ત્યારે, સુરંગો પણ લપાઈ છે હવા વચ્ચે, સુગંધોની અધૂરી મૂકીને પંક્તિ, વસંતો ક્યાં લખાઈ છે હવા વચ્ચે, સુગંધોની અધૂરી મૂકીને પંક્તિ, વસંતો ક્યાં લખાઈ છે હવા વચ્ચે, હવા એવી દબાઈ છે હવા વચ્ચે, કળી જાણે સુકાઈ છે હવા વચ્ચે. દેખ્યો છે નામે કૃતિ છે. બપોરે તારલા અંધાર દેખ્યો છે, કદી ક્યાં સાંજનો આકાર દેખ્યો છે, નથી વાદળ નથી પણ વીજ જેવું એ, અમે વરસાદ અનરાધાર દેખ્યો છે, હતું જળ ઊંટ કેરી હોજરી અંદર, સૂકો વેરાનનો વિસ્તાર દેખ્યો છે, ગઝલ ભગવી લખી શકવા થયો તત્પર, ગઝલ ભગવી લખી શકવા થયો તત્પર, અમે હૈયે અલખનો તાર દેખ્યો છે. મકતો છે, તમે તો દૂરથી જોનાર પ્રેક્ષક શા, ખૂણામાં આંખના સુનકાર દેખ્યો છે, બપોરે તારલા અંધાર દેખ્યો છે, કદી ક્યાં સાંજનો આકાર દેખ્યો છે.
1: મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાવ્ય પઠન કાર્યક્રમ રજૂઆત હતી મનીષ પરમારની. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
3: 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
3: અરે
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કાંઈ જ નથી હોતું, આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
6: તો પૈસા ગુમાવશો.
7: આરબીઆઈ કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.
1: હવે પ્રસ્તુત છે સુગમ સંગીત કાર્યક્રમ. મિત્રો, સાંભળીએ કૈલાશ પંડિતની રચના, ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરમાં.

મિત્રો, આ ગીત સાથે જ આજનો સુગમ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળશો થોડી જ વારમાં.

0: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સુરત અને દમણ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના વિકાસ માટેના કુલ રૂપિયા 21,000 કરોડથી પણ વધુ મૂડીરોકાણ ધરાવતા વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રથમ સુરત અને ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની મુલાકાત લીધી હતી. સુરત ખાતે આગમન બાદ વડાપ્રધાનશ્રીએ પ્રથમ આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને અનુરૂપ એવા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ભારતીય સેના માટે અત્યાધુનિક સંરક્ષણ સંસાધનોનું મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદન કરતા પરિસર તેમજ ગ્રીન એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ વડાપ્રધાનશ્રીએ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જનસભામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓના વિકાસ અર્થે કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 18,000 કરોડથી પણ વધુની ફાળવણી સાથેના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા હાજરી આપી હતી. પૂર્વ નિર્ધારિત સમય અવધિ કરતા બરાબર 1 મિનિટ પહેલા વડાપ્રધાનશ્રીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ પરિસરમાં પદાર્પણ કર્યા. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેઓએ સ્ટેડિયમ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ ખીચોખીચ જનમેદની વચ્ચે આવતા જ લોકોએ વિરાટ હર્ષોલ્લાસ સાથે તેમને વધાવ્યા. મંચસ્થ મહાનુભાવો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી ઉપરાંત વિકાસ કાર્યોથી લાભાન્વિત થનારા જિલ્લાઓના સાંસદશ્રીઓએ સ્મૃતિ પ્રતિકો, શાલ અને તુલસી છોડ અર્પણ કરી વડાપ્રધાનશ્રીનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે સ્વાગત સંબોધન કરતા અગાઉ થઈ ચૂકેલ વિકાસ કાર્યોમાં વડાપ્રધાનશ્રીના સાથ સહકારનું સ્મરણ કર્યું હતું.
1: એટલે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું આ સુરત ઉપર ખૂબ મોટું ઋણ છે. અનેક અનેક બનાવ વખતે એમનો જે સપોર્ટ સુરતને મળ્યો છે એ તાપી નદીને સ્વચ્છ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે 2019માં 900 કરોડ રૂપિયા મંજૂર કરીને ઉકાઈથી સુરત સુધી તાપીને સ્વચ્છ કરવા માટે અને પ્રોજેક્ટ સમયસર પૂરો થયો. ફક્ત 1 મહિનો લેટ થયો. આવા સમયસર પ્રોજેક્ટ કરવા માટે મહાનગરપાલિકા પણ જાણીતી છે. સુરત શહેર એક એવું શહેર છે કે જે દુનિયામાં કોઈ એવું શહેર નથી કે જેણે આવનારા 50 વર્ષ સુધીના પોપ્યુલેશન વધે એના માટે અને વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે એના માટે જો પાણીની વ્યવસ્થા કરી હોય તો એકમાત્ર સુરત શહેર છે. અને એમાં પણ કેન્દ્ર સરકારની 600 કરોડની ગ્રાન્ટ છે. 200 કરોડ રૂપિયા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આપ્યા છે અને 200 કરોડ રૂપિયા કોર્પોરેશન દ્વારા 1,000 કરોડનો પ્રોજેક્ટ લગભગ 2 વર્ષમાં પૂર્ણ થશે અને વિશ્વમાં સુરતનું નામ સૌથી પહેલું રહેશે કે જેણે પાણીનું આયોજન 50 વર્ષનું કર્યું છે.
0: આ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે
2: આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના 12 વર્ષની સફળતાની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. જનતા જનાર્દનના વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના પથદર્શક શ્રી મોદી સાહેબને આ સિદ્ધિ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તેમના સક્ષમ નેતૃત્વમાં ભારતનું ગૌરવ અને પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધ્યા છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઉભી થઈ છે તેમાં પણ 140 કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. આજે વિશ્વ પર્યાવરણ દિવસની પણ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આદરણીય વડાપ્રધાનશ્રીએ સમય કરતા 2 ડગલા આગળ વિચારીને પર્યાવરણના પડકાર અને ક્લાઇમેટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે. જ્યારે દુનિયામાં ક્લાઇમેટ ચેન્જની વાતો થતી હતી ત્યારે મુખ્યમંત્રી તરીકે શ્રી મોદી સાહેબે ગુજરાતમાં અલાયદો ક્લાઇમેટ ચેન્જ વિભાગ શરૂ કરાવ્યો હતો. સોલાર એનર્જીના શબ્દ જ્યારે લોકો માટે અજાણ્યા હતા ત્યારે તેમણે વખતનો એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાટણના ચારણકામાં શરૂ કરાવ્યો. તેમના જ વિઝનના પરિણામે કચ્છમાં સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક શરૂ થઈ રહ્યો છે અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનામાં દેશમાં 21% સાથે ગુજરાત લીડ લઈ રહ્યું છે. 2070 સુધીમાં ભારતને નેટ ઝીરો એમિશન કન્ટ્રી બનાવવાનું વડાપ્રધાનશ્રીનું કમિટમેન્ટ છે. આ માટે તેમણે ક્લીન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી છે. ગુજરાત તેમના દિશા દર્શનમાં ગ્રીન ગ્રોથ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મોડલ બનાવવા સંકલ્પબદ્ધ છે.
0: પ્રાસંગિક ઉદબોધન કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે
1: સાહેબે ઘરે ઘરે લોકોને વીજળી ફ્રી આપવાનું વિચાર્યું, પણ કઈ રીતે? સ્વમાન જોડે તમને સૌ લોકોને વીજળી તો મળે, પણ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આપણું ગુજરાત દેશમાં નંબર વન ચાલે છે ભાઈઓ, અને કાલે જ આપણે તેના એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. 5-5 એવોર્ડો આપણે ગુજરાતને મળ્યા છે. બધા કેને અમે બધા પ્રેઝન્ટેશન કરવા સાહેબ પાસે જઈએ, અનેક દિવસો મહેનત કરીએ, આપણે એમ લાગે આજે તો વટ પડી જવાનો છે, કામ બધું થઈ જવાનું છે. આપણે પ્રેઝન્ટેશન બતાડીએ પછી સાહેબ કંઈક એવું નવું લાવે કે આપણે ક્યારેય વિચાર ના આવ્યો હોય, એવું આ પીએમ સૂર્યઘર વીજળી યોજના છે ભાઈઓ. આપણા બધા માટે આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવાની આ યોજના છે. સુરત મહાનગરપાલિકા સાહેબ, આ એવી મહાનગરપાલિકા છે જે ગંદુ પાણી ઉદ્યોગને રિસાયકલ કરીને વેચીને દર વર્ષે 140 કરોડ રૂપિયાની આવક કરે છે અને શહેરના નાગરિકોને બીજી સુવિધાઓ આપે છે. આજે સાહેબ મારા શહેરના સૌ નાગરિકો વતી તમને દિલથી આભાર અને અભિનંદન આપવા છે કે આ 12 વર્ષ 2014 પહેલાનું ભારત કેવું હતું એ અહીંયા બેઠેલા એક બી લોકો એવા નથી કે જેને અંદાજો નહીં હોય સાહેબ. આ 2014 થી આજ સુધી જે વ્યક્તિએ આપણા સૌ માટે પોતાની જાત ઘસી લીધી હોય, રાત દિવસ એક કરીને આ દેશના વિકાસના કામ આગળ વધાર્યા હોય, એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે આ દેશને 12 વર્ષ સુધી સેવા આપીને 12 વર્ષ પૂર્ણ કર્યા છે, ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું.
0: ત્યારબાદ હાજર લોકો અને પ્રતિનિધિઓની તાળીઓના ગડગડાટ વચ્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રિમોટનું બટન દબાવીને દક્ષિણ ગુજરાતને વિકાસના માર્ગે વધુ આગળ ધપાવવા તમામ વિકાસ યોજનાઓ પ્રકલ્પોનું પ્રતિકાત્મક લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સભામાં ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા જણાવ્યું કે
3: સાથીઓ, મને ઘણી વાર લાગે છે કે આ સુરત શહેર નથી, સુરત એક સ્પિરિટ છે. અને આ સ્પિરિટ હોય તો જ પર્યાવરણ દિવસે પ્રત્યેક પરિવારને જોડીને આવા 15,000 પર્યાવરણને સમર્પિત આવા સરસ મજાના પોસ્ટર બનાવીને લોકો લાવ્યા. જે જે પરિવારના સાથીઓએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે, તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ. કેમિકલ ફ્રી ખેતી, આપણા બાપદાદા જે પ્રાકૃતિક ખેતી કરતા હતા, અને હું તો સુરતના જે જે લોકોની જ્યાં જ્યાં ખેતી હોય બધાને મારે હકથી કહેવું છે કે આટલું મારું કામ કરજો. સાથીઓ, અહીંયા બધાએ મારું સ્વાગત કર્યું, જાત જાતના સ્મૃતિ ચિહ્નો આપ્યા, ભેટ સોગાદો આપી, પણ આના કરતા પણ અણમોલ ભેટ સુરતે મને આપી છે. આનાથી પણ અનેક મૂલ્યવાન સુરતનો કચરો મને ભેટ આપ્યો છે. 1,00,000 લોકોએ 5 દિવસ સફાઈનું અભિયાન ચલાવ્યું. મારે માટે આ મોટામાં મોટી સોગાત છે અને આ 1,00,000 લોકોનો અને આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. લોકનાથ કેવો પ્રધાનમંત્રી છે, સ્વાગતમાં કચરો મળે એનો ગૌરવ કરી રહ્યો છે. कारण मारे स्वच्छता एने संस्कार बनावाना छे। एक लाख लोकोनू जोड़ावू मतलब सूरतना एक लाख परिवारोनू जोड़ावू अने आ मात्र स्वच्छतानू अभियान नथी, आ एक प्रकारे स्वस्थ भविष्य माटेनू संस्कार पर्व छे। अने एना माटे सूरतना सौ साथियों खूब खूब अभिनंदनना अधिकारी छे।
0: जलवायु परिवर्तन सामे थई रहेला वैश्विक प्रयासों में भारतना अने खास करीने गुजरात में थयेला प्रयासोनो स्मरण कर्युं।
3: साथियों अब प्रयास ये है कि आने वाले कई दशकों तक सूरत के लिए पीने के पानी की पूरी व्यवस्था हो। इसके लिए तापी बराज प्रोजेक्ट स्वीकृत किया गया है। इसके अलावा वाटर मैनेजमेंट और वाटर ड्रेनेज भी सरकार की बहुत बड़ी प्राथमिकता है। आज यहां ऐसे अनेक प्रोजेक्ट का लोकार्पण हुआ है। साथियों सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है। अब जैसे इलेक्ट्रिक मोबिलिटी है, सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी। साथ ही यहां सूरत मेट्रो का भी विस्तार हो रहा है। ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे। और हां, आने वाले समय में हजीरा इंडस्ट्रियल एरिया ग्रीन स्टील के उत्पादन के लिए भी जाना जाएगा, यानी स्टील के प्रोडक्शन में ग्रीन एनर्जी का इस्तेमाल होगा।
0: પોતાના સંબોધનને અંતે ઊર્જા સંકટ વિશે તેમાંથી પાર પડવા ભારતે આદરેલા પ્રયાસોની માનનીય વડાપ્રધાનશ્રીએ વાત કરી।
3: સાથીઓ દુનિયા અભૂતપૂર્વ ચુનૌતીઓ કે દોર સે ગુજર રહી હૈ। કુછ સમય પહેલે મેને કહા થા કે યે દશક દુનિયા કે લિયે આપદા કા દશક સિદ્ધ હો રહા હૈ। हमने बीते समय में एक के बाद एक वैश्विक आपदाएं देखी है। पहले बहुत बड़ा कोरोना का संकट आया, फिर जगह जगह युद्ध शुरू हो गए और अब इतना बड़ा ऊर्जा संकट, इसने पूरी दुनिया को अस्त व्यस्त कर दिया है। दुनिया भर में पेट्रोल की कीमतों में लगातार उतार चढ़ाव हो रहा है, गैस की सप्लाई चेन ध्वस्त हो रही है। लेकिन भाइयों बहनों, मुझे बहुत संतोष है 140 करोड़ भारतीयों के साझा प्रयासों से देश ऐसे हर संकट का मजबूती से मुकाबला कर रहा है।
0: सूरत ने मुलाकात बाद वडाप्रधानश्रीए दमण ने मुलाकात माटे प्रयाण कर्यो। सूरत खाते ने मुलाकात बाद वडाप्रधानश्री नरेन्द्र मोदी दमण खाते आवी पहुंचिया हता। प्रथम नमो डोमेस्टिक एरपोर्ट खाते दमण नु अति भव्य एरपोर्ट रिमोट द्वारा खुल्लू मुकायु हतु। ત્યારબાદ 300થી વધુ બેડ ધરાવતી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ નમો હોસ્પિટલનું ઉદઘાટન કરાયું હતું અને નમોપથથી નાઇટ માર્કેટ સુધી રોડ શો કર્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે સ્વાસ્થ્ય સેવા, પર્યટન, આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર અને કલ્યાણકારી યોજનાઓની ભેટ આપી હતી। આમ કુલ 3,850 કરોડના 60 પ્રોજેક્ટની ભેટ મળી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દમણના સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ મેદાનમાં સાંજે 8:05 ખીચોખીચ જન્મેદની વચ્ચે આવી પહોંચ્યા હતા। ત્યાં વિરાટ જન્મેદનીએ હર્ષોલ્લાસથી એમનું સ્વાગત કર્યું હતું। મંચ પર બિરાજેલ મહાનુભાવો દમણ, દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દાદરાનગર હવેલીના સાંસદ કલાબેન ડિલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ દીપિકા ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના

0: अध्यक्ष धरमबाबू पटेल, सिलवासा म्युनिसिपल काउंसिल अध्यक्ष सोमनाथ देवरे, दादरा जिला पंचायत अध्यक्ष निशा भावसर तथा दमण जिला आगेवानोए स्मृतिचिन्हों शाल अर्पण करी तथा पगड़ी पहेरावी वडाप्रधानश्रीनु स्वागत कर्यु हतु। कार्यक्रम में स्वागत प्रवचन करता दमण दीव और दादरा नगर हवेली प्रशासक श्री प्रफुल्लभाई पटेले वडाप्रधानश्रीना कार्यो ने गरीबोना बेली, परदुख भंजन અને પારસમણીની તુલના કરીને એમના કાર્યોનું સ્મરણ કર્યું હતું।
1: પ્રધાનમંત્રીશ્રીનું અહીં પધારવું એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ વિકાસ અને સપનાઓની ભવ્ય ઉત્સવ છે। એક સમક્ષ એક સક્ષમ વૈશ્વિક નેતા તરીકે વિશ્વભરમાં દેશનું ગૌરવ પ્રતિષ્ઠા અભૂતપૂર્વ ઊંચાઈ પર પહોંચાડીને તેઓ ભારતને વૈશ્વિક ઓળખ બનાવી છે। આઝાદ ભારતના ઇતિહાસમાં આ એક બહુ જ મહત્વપૂર્ણ બાબત છે। આજ દિન સુધી હેડ ઓફ ગવર્નમેન્ટ તરીકે 25 વર્ષ સુધી દેશની આઝાદી પછી કોઈએ સેવાઓ આપી નથી। આનું સંપૂર્ણ શ્રેય આપના આશીર્વાદથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીને જાય છે। સતત 25 વર્ષ મિત્રો કેટલો મોટો લાંબો કાર્યકાળ છે। સરકારી નોકરી હોય તો સીએલ લઈએ, ઈએલ લઈએ, મેડિકલ લીવ લઈએ, અરે કશું ના મળે તો એલડબ્લ્યુપી કરીએ। 25 વર્ષના લગાતાર કાર્યકાળમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ક્યારે આરામ નથી કર્યો, ક્યારે રજા નથી લીધી, કઠોર પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે। મિત્રો આદરણીય પ્રધાનમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસના પરિણામ સ્વરૂપ દેશના 25 કરોડથી વધુ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે। આ એક અભૂતપૂર્વ પરિણામ છે। માન્ય પ્રધાનમંત્રીશ્રીને ગરીબોના બેલી તરીકે સંબોધન કરીએ તો કશું જ ખોટું નથી। આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ ગરીબોની વિશેષ ચિંતા કરી છે। ગરીબ પરિવારોના માથે જ્યારે છત નહોતી, કાચા મકાન હતા, એવા વખતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ કાચાથી પાકા મકાન આપી અને છત પૂરી પાડી છે।
0: આજના આ ભવ્ય કાર્યક્રમમાં વિશાળ જન્મેદિનીને સંબોધતા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દમણની ભારોભાર પ્રશંસા કરી હતી અને દમણને એક મિની ઇન્ડિયા તરીકે ગણાવ્યું હતું।
2: હર બાર મુજે લગતા હૈ कि पिछली बार के मुकाबले क्षेत्र विकास की राह पर मिलो आगे बढ़ गया है। साथियों, दादरा और नगर हवेली, दमण और दीव ने दशकों से विकास के सपने देखे थे। जो सपने पहले देखे वो पीढ़ियां तो चली गई, लेकिन आज जो पीढ़ी है वो अपनी आंखों के सामने देख रही है कि उनके माँ बाप, दादा दादी जो सपने देखते थे वो आज सपने पूरे होते हुए आप अपनी आंखों से देख रहे हैं। आज भी यहां कनेक्टिविटी, हेल्थ, एजुकेशन, टूरिज्म और अर्बन इंफ्रास्ट्रक्चर, इनसे जुड़ी अनेक परियोजनाओं का उद्घाटन और शिलान्यास हुआ है। विकास के ये काम दमण और पूरी यूनियन टेरिटरी के लिए, यहां के लोगों के जीवन को आसान बनाएंगे। इनसे युवाओं के लिए नए अवसर तैयार होंगे। इन कामों के पीछे प्रफुल्ल भाई पटेल की दृष्टि, उनकी और उनकी टीम की मेहनत साफ साफ नजर आती है। मैं इसके लिए भी प्रफुल्ल भाई और उनकी पूरी टीम की सराहना करता हूं। मैं आप सभी को, लक्षद्वीप के लोगों को, दादरा नगर हवेली के लोगों को अनेक अनेक शुभकामनाएं देता हूं। आप सबको बधाई देता हूं।
0: भारत ने अर्थव्यवस्था विषय बोलता प्रधानमंत्री श्री भारत ना विकास ने बातों आ रीते करी हती।
2: जो खबर आई है वो सचमुच में प्रसन्नता करने वाली है और मैं भी चाहता हूं ये खुशी आपके साथ भी बांटू। आज जो आंकड़े आए हैं उन आंकड़ों से साफ है कि भारत की अर्थव्यवस्था की नींव कितनी मजबूत है। वर्ष 2025-26 में, यानी जो फाइनेंशियल ईयर पिछला पूरा हुआ, वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है। 7.7

0: આ કસ્ટમર કેર ક્યાં છે? હા મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? હું છું

બહેનો, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ માત્ર ઉજવણીનો નહીં, પરંતુ પૃથ્વી અને પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને યાદ કરવાનો દિવસ છે. આજે વધતું પ્રદૂષણ, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ, ઘટતી હરિયાળી અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય બની છે. આવા સમયમાં પર્યાવરણની સુરક્ષા માટે દરેક વ્યક્તિનું યોગદાન મહત્વનું બની જાય છે. આજના કાર્યક્રમમાં આપણે એક એવી જ યુવા પર્યાવરણ

0: પ્રેમી સાથે વાત કરીશું, જેઓ નાની ઉંમરથી જ પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે અને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
1: રિયાબેન, તમારું આકાશવાણી સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ તમે બહેનોને તમારો પરિચય આપો કે તમે શું કરો છો અને પર્યાવરણ સંરક્ષણના આ જે સહિયારી જવાબદારી છે એમાં ક્યારે તમે આવ્યા?
2: હું દિયા કારિયા છું. મેં હાલ જ માં ક્લાસ 12th પાસ કર્યું છે અને હું JSKD નેચર લવર ફાઉન્ડેશન ની એક મેમ્બર છું અને મારા ફાધરે આ સ્ટાર્ટ કર્યું છે નેચર લવર ફાઉન્ડેશન. એમ જ્યારથી આ સ્ટાર્ટ કર્યું છે અને બહુ જ નાના સ્ટેજ પર અમે સ્ટાર્ટ કર્યું હતું, ત્યારથી હું એમના સાથે જોડાયેલી છું.
1: તમને આ ફાઉન્ડેશન સાથે જોડાવાનો વિચાર કેવી રીતે આવ્યો?
2: એક નાનો ઇન્સિડેન્ટ કહીશ કે હમણાં ક્લાસ 12th હું હતી તો 11th અને 12th અમે લોકો બધા જ સ્ટુડન્ટ મોસ્ટલી એક્ટિવા લઈને કે બાઇક લઈને જતા હશે. તો અમે લોકો બહાર જયારે પાર્કિંગ કરતા તો અમે એવી જ જગ્યા ગોતતા કે જ્યાં ઝાડ હોય, અમે ઝાડના નીચે પાર્કિંગ કરતા જેનાથી અમારી સીટ ગરમ ન થઈ જાય કે અમને તડકો ન લાગે. તો એવી રીતે જ આપણને બી જયારે તાપ લાગતો હોય છે તો ત્યારે આપણે સૌથી પહેલા છાયા માટે શું ગોતીએ છે? ઝાડ જ ગોતીએ છે ને. તો એના લીધે મને એવું થયું કે આપણે જયારે ઈ જ ગોતીએ છે ને ઈ જ આપણને સપોર્ટ કરે છે કે આપણને છાયો આપે છે તો શું આપણે બી ઈ જ કરવામાં મેમ્બર ન બની શકીએ? અમારા જ ઘરમાં એક પેરેટ આવી ગયું હતું અને ઈ અમારા ઘરમાં જયારે આવ્યું ત્યારે મેં અને મારી બેન ને પપ્પાને એવું કીધું કે આ આપણા ઘરમાં નથી આવ્યું, આપણે એના ઘરમાં આવ્યા. કેમ કે આમ જોઈએ તો આ બધી જ જંગલ જ હતું અને ત્યાંથી આપણે ઈ જંગલ કાપીને કે એનું ઘર તોડીને આપણે પોતાનું ઘર બનાવ્યું છે. તો એ ઘરમાં શું આપણે અગર એનું ઘર તોડ્યું તો આપણે જ એનું ઘર બનાવવામાં મદદ ન કરી શકીએ?
1: સરસ, આ તો ખૂબ સારો તમે પ્રસંગ કહ્યો. જેમ તમે કહ્યું કે તમારા ફાધરે આ સંસ્થાની શરૂઆત કરી હતી, તો આ ફાઉન્ડેશન છે નેચર લવર ફાઉન્ડેશન, એના મુખ્ય પરિબળો કયા છે?
2: અમે સૌથી પહેલા તો ભાયલી ખાતે અમે 1700+ ઝાડ વાવેલા છે. ત્યાં અમે સ્ટાર્ટિંગમાં જ ત્યાં જેમ જ અમે ઝાડ વાવ્યા એવી રીતે જ અમે એને ગ્રો બી કર્યા છે અને એ અત્યારે આખું જંગલ બની ગયું છે. અને એના પછી અમે અત્યારે સેવાસી સાઈડ બી અમારું એક પ્લોટ છે, એક ક્રિકયાર્ડ ના સામે બી 350+ ઝાડ વાવેલા છે. અમે ભાયલી ખાતે 1700+ ઝાડ વાવેલા છે. ત્યાં અમે ખાલી એને વાવેલા નથી, એને ગ્રો બી કર્યા છે અને અત્યારે એ આખું જંગલ બની ગયું છે.
1: તો તમે આજે વૃક્ષારોપણ કરો છો તો એ પહેલા કોઈ એવું સંશોધન કે કયા પ્રકારના વૃક્ષો વાવવા જોઈએ?
2: અમે ગરમાળો પછી વડ એ બધું ઝાડ વાવવાની ટ્રાય કરે છે સૌથી વધારે, જેનાથી આપણને ઓક્સિજન બી મળે. અને એ મોટિવ થી અમે આ ઝાડ ઉગાડીએ છે કે જે પક્ષીઓનું ઘર આપણે લઈ લીધું છે એને જ ઘર મળે, એને જ ખાવાનું મળે. તો અગર અમે 100 ઝાડ વાવીએ છે એમાંથી 40 ઝાડ અમે ફ્રૂટ ના વાવીએ છે કે જેનાથી પક્ષીઓને ખાવાનું મળે.
1: એટલે કે દેશી પ્રજાતિના જે વૃક્ષ છોડ હોય છે જે પરંપરાગત આપણા ત્યાં સ્થાનિક વાતાવરણને અનુકૂળ આવે તેવા. તમારા મતે આજના સમયમાં સૌથી મોટો પર્યાવરણીય પડકાર શું છે?
2: અત્યારે આપણા શહેરમાં ઝાડ બહુ જ ઓછા છે જેના લીધે આપણું ઓક્સિજન કે પછી આપણું જે વેધર છે એ બહુ જ સારું નથી રહેતું. અને આપણે માણસો થઈને બી આપણે પોલ્યુશન બહુ જ કરીએ છીએ. અગર આપણે આપણું ઘર હોય તો એના આજુબાજુ આપણે કચરો ફેંકીએ છીએ, નથી ફેંકતા, તો પછી બહાર જઈને બી આપણે શું કામ એવી રીતે ક્યાંય બી આપણે ગાડીમાં જતા હોય તો ત્યાંથી આપણે કચરો ફેંકી દઈએ છીએ કે ચાલતા ચાલતા ફેંકી દઈએ છીએ. તો પછી એવું શું કામ કરવું જોઈએ જેનાથી આપણું જ શહેર બી બગડે? આપણું ઘર નથી બગાડતા તો આપણું શહેર બી તો આપણું ઘર જ છે, તો એ બી ન બગાડવું જોઈએ. આપણે ઝાડ ઉગાડવાની વાત કરીએ છીએ તો એના સાથે હું એ બી કહીશ કે આપણે ઝાડ ઉગાડીએ છીએ કે ચલો નથી ઉગાડતા, પણ બહુ એવી જગ્યાઓ છે જ્યાં ઝાડ કપાઈ બી છે. વર્ષો જૂના ઝાડ, 100-200 વર્ષો જૂના ઝાડ, આપણે આપણા દાદા દાદી હોય છે તો આપણે એને બી સંભાળીને રાખીએ છીએ. તો આટલું મોટું ઝાડ ઉગતા કેટલી બધી વાર લાગે છે, તો એને ખાલી મિનિટ્સ જ લાગે છે કે એ કપાઈ જાય છે. અને આપણે કેટલાય લોકો છે કે જે જોઈને જાય છે પણ કઈ બોલતા નથી. તો હું એ જ કહેવા માંગીશ કે એ જોવો છો તમે અને ત્યાંથી જાઓ છો તો કંઈક સ્ટેન્ડ લ્યો, ત્યાં ઉભા રહ્યો અને ત્યાં બોલો કે આ ઝાડ ન કપાવવું જોઈએ, કેમ કે એને બહુ જ વાર લાગે છે.
1: યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેટલી જરૂરી છે અને ખાસ કરીને જે સોશિયલ મીડિયાનો સમય છે આજે, એમાં આ મીડિયમ કેટલું અસરકારક માધ્યમ બની શકે?
2: આપણે યંગ યુવાનોમાં આ બહુ જ જરૂરી છે કે આપણે આ મેસેજ સ્પ્રેડ કરીએ અને આ મેસેજને સમજીએ પોતે. કદાચ સ્પ્રેડ ન કરીએ તો આપણે એક જ જણ, એક એક જણ સમજશે તો ત્યારે જ એક એક જણ એક્ટ કરશે એની ઉપર, અને એક એક જણથી બહુ જ ફરક પડી શકે છે. જ્યારે એક એક જણ વર્ક કરવાનું ચાલુ કરશે તો ઈ એક જણ કે એક ઝાડ ઉગાડવાથી બી એક જ ઝાડ બી આપણને બહુ જ હેલ્પ કરી શકે છે. અને સોશિયલ મીડિયા આપણું એવું પ્લેટફોર્મ છે કે જે દરરોજ બધા જ જણા વાપરતા હશે, તો આપણે એની મદદથી બી કેટલું બધું આ સ્પ્રેડ કરી શકીએ છીએ.
1: તમે અત્યાર સુધી કેટલા પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને તમારી સાથે અન્ય લોકો પણ કાર્ય કરી રહ્યા છે તમારી વયના?
2: હા, અમારા જે પ્રશાંત દેકીવાડિયા છે, જે પપ્પાના મિત્ર છે, એમની બી બે દીકરીઓ છે. ઈ સાવ નાની નાની છે ને ઈ બી અમારી સાથે જોડાયેલી છે. અમે જેટલા બી પ્લોટ્સ પર કે જેટલા બી જગ્યા પર અમે આ કામ કરીએ છીએ કે ઝાડ ઉગાડીએ છીએ, તો આ તો અત્યારની વાત છે, પણ આ ઝાડ ઉગાડવાનું કે આ પ્રોજેક્ટ અમે બહુ જ પહેલાથી ચાલુ કર્યો હતો. અમે ઝાડ એક એક જગ્યાએ લઈ જયા છે અને ટ્રેક્ટર ને બધું જ અત્યારે અમને મળે છે. અમે પહેલા સાવ નાનાથી અમે ચાલુ કર્યું, તો ત્યારથી અમે લોકો જોડાયેલા છે અને ત્યારથી અમારું આ મિશન અને અમારું આ સપનું છે કે અમે વધારેથી વધારે ઝાડ વાવી શકીએ.
1: તમારી વય કેટલી હતી જ્યારે તમે ફર્સ્ટ વખત તમારા પિતા સાથે આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા?
2: હું અત્યારે 17 વર્ષની છું. હું કદાચ 12 કે 13 વર્ષની હોઈશ જ્યારથી મેં આ પપ્પા સાથે જોડાવાનું ચાલુ કર્યું.
1: તો તમે આ સામાજિક કાર્ય અને અભ્યાસ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રાખો છો?
2: આ બહુ જ સિમ્પલ છે. આ આપણું જ કામ છે, આ આપણને જ બેનિફિટ કરે છે, તો કેમ નહીં? અને ટાઈમનું શું છે, તમે જેવી રીતે તમારો ટાઈમ કાઢી શકો છો એ ઇમ્પોર્ટન્સ ઉપર છે, કે અગર તમારું ઇમ્પોર્ટન્સ એની ઉપર હશે તો તમે ક્યાંયથી બી ટાઈમ કાઢી શકો છો.
1: તમારો કહેવાનો મતલબ છે કે જીવનમાં પ્રાથમિકતા ડિસાઈડ કરવી જરૂરી છે?
2: હા, એટલે મારું અત્યારે જ 12th ખતમ થયું, પણ તમે એટલીસ્ટ રાત્રે રાત્રે ટ્રાય કરો કે તમે રાત્રે જોડાઈ શકો, કે પછી સવારે સવારે ટ્રાય કરો કે સવારે જોડાઈ શકો. કદાચ તમે એક બે કલાક જ કાઢશો તો બી એ બી બહુ જ ઇનફ છે.
1: તમે જેમ અગાઉ કહ્યું કે તમારા પિતા તમારા પ્રેરણા સ્ત્રોત છે, તો તમે તમારા પિતા પાસેથી સૌથી મહત્વની શીખ કઈ મેળવી છે?
2: હું સૌથી વધારે એમને એ રીતે જોઉં છું કે એ કોઈ દિવસ થાકતા નથી અને કોઈ દિવસ ગીવઅપ નથી કરતા. હું એ જ શીખું છું એમનાથી કે આપણે અહંકારી ન રહેવું જોઈએ, આપણે એક સ્ટેજ પર ન રહેવું જોઈએ કે જે આપણને બધું સામેથી જ મળે, પણ આપણે ગ્રાઉન્ડ વર્ક બી સાથે સાથે કરવું જોઈએ.
1: દિયાબેન, અમારો જે પ્રોગ્રામ છે સહિયર છે, એમાં ભાઈઓ બહેનો બંને સાંભળતા હોય છે, પરંતુ બહેનો અમારો પ્રોગ્રામ ખૂબ સારી રીતે અને ખૂબ ઉત્સાહથી સાંભળતી હોય છે, તો પર્યાવરણ સંરક્ષણમાં બહેનો કઈ રીતે અને કેવી રીતે ભૂમિકા ભજવી શકે?
2: તો હું એવું કહીશ કે આપણે ઘરમાં બી પ્લાન્ટ ગ્રો કરી શકીએ છીએ, આપણે ઘરમાં બી નાના નાના ઝાડ વાવી શકીએ છીએ. આપણે જ્યારે કિચનમાં હોઈએ તો આપણને બી બહુ ગરમી થતી હોય છે, તો આપણે કિચન ગાર્ડન બી બનાવી શકીએ છીએ. આપણું જ્યાં પ્લેટફોર્મ હોય તો ત્યાં બી આપણે વાવી શકીએ છીએ, તો એ રીતે બી આપણે જોડાઈ શકીએ છીએ. અને અગર આપણે બહાર જઈને બી આવી રીતે બી હેલ્પ કરવી હોય તો રાત્રે બી જઈને એટલીસ્ટ આપણે કદાચ ખાલી પાણી બી દેશું તો એ ગ્રો કરવાની બહુ જ આગળ વધશે.
1: તો દિયાબેન, ભવિષ્યમાં તમારા આવનાર પ્રોજેક્ટ શું છે અને તમારું વિઝન શું છે વડોદરા શહેરને હરિયાળું બનાવવા માટે?
2: અમે 2022માં એક મિશન કર્યું હતું કે 1000 ટ્રીઝ ઇન 2022. તો એ જ રીતે અમે જ્યારે શ્રીનાથજી ગયા હતા તો કદાચ રણછોડે જ અમને એક આઈડિયા દીધો કે આટલું નાનું નહીં, તું થોડુંક મોટું કર. એટલે અમારો હવે એ આઈડિયા છે, એ પ્લાન છે કે અમે 1 કરોડ ટ્રીઝ વાવી શકીએ, કે અમે એટલા ઝાડ વાવીએ કે કોઈ દિવસ અમારી આગળની જનરેશન બી એને ઓછા ન પડે. અમારું વિઝન એ છે કે જેટલા બી ઝાડ અમે વાવી શકીએ એટલા અમે વાવીએ. અત્યારે અમે VMC થી પ્લોટ લઈએ છે, તો અમે એમની બી બહુ જ હેલ્પ મળે છે અમને. એટલે અમે એ જ રીતે અમે લોકો જગ્યા ગોતીએ છે અને પ્રોજેક્ટ્સ ગોતીએ છે કે જેનાથી અમે વધારેથી વધારે ઝાડ વાવી શકીએ.
1: એટલે તમારી સંસ્થાનું મુખ્ય કામ શું છે, મતલબ છોડનું વાવેતર કરવાનું છે?
2: અમારી અલગ વાત એ જ છે કે અમે એવા ઘણા લોકો હશે કે જે પ્લાન્ટ ગ્રો કરતા હશે, પણ અમે અલગ એ કરીએ છીએ કે અમે ખાલી ગ્રો નથી કરતા, અમે આખું એને જ્યાર સુધી એ મોટું થાય, એ ખીલી ન જાય ત્યાં સુધી અમે એને છોડતા નથી.
1: વડોદરા શહેરમાં તમે અત્યાર સુધી કેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હશે ટોટલ?
2: અમે અત્યાર સુધી વડોદરા શહેરમાં 12,000 અમે એવું નથી કે ઝાડ વાવ્યા જ છે, અમે એને ઉછેર્યા બી છે. ત્યારે જે મેં તમને કીધું કે ભાઈલી પ્લોટમાં અમે ઈ રીતે ઝાડને ઉછેર્યા છે, અગર અમે ડ્રોન થી જોઈએ તો અમને નીચે જમીન નથી દેખાતી, ખાલી ઝાડ જ ઝાડ દેખાય. અને હું એ બી કહેવા માંગીશ કે વડોદરામાં જ એક શક્તિ પાટી પ્લોટ છે, ત્યાં એક બહુ જ વર્ષો જૂનું, બહુ જ એટલે કદાચ 200-300 વર્ષ જૂનું ઝાડ હશે જેને અમે બચાવ્યું છે. ત્યાં એક સાઇટ બનતી હતી તો એ લોકો એને કાપવાની ટ્રાય કરી, પણ અમે ત્યાંથી નીકળ્યા અને અમે ખાલી જમવા જ જતા હતા, અમારો કોઈ મોટિવ નહોતો કે અમને કંઈ ખબર નથી, પણ ત્યાં અમે એને જોયું કે એ કાપે છે અને આટલું જૂનું ઝાડ છે, આટલું મોટું ઝાડ છે જેને કેટલી વર્ષો, કેટલું પાણી, કેટલું મહેનત લાગી હશે એને ઉગાવવામાં. તો અમે ખાલી જોયું અને અમારી આખી ટીમને કે અમારા જેટલા બી સાથીઓ છે બધાને અમે એને બોલાવ્યા અને અમે ત્યાં ને ત્યાં ઊભા હતા જ્યાં સુધી ઝાડ કાપવાનું પ્લાન કેન્સલ ન કર્યો. અમે લોયર્સને એ બધાને કોલ કરવાની ટ્રાય કરી કે આ રોકો, કેમકે આ બહાર હતું એ લોકોની સાઇટથી. તો એ જ રીતે હું કહેવા માંગીશ કે જેટલી બી સાઇટ છે તો તમે એવી રીતે ટ્રાય કરો કે ઝાડને બી તમે ઇન્ક્લુડ તમારી સાઇટમાં કરીને તમે એને બી ગ્રો કરો અને તમારી સાઇટ બી ગ્રો કરો. અગર આપણે અત્યારે જોઈએ અત્યારની જનરેશન કઈ છે કે કેફેઝ ને એ બધી જગ્યાએ જવું હોય છે તો અત્યારે ઓપન કેફેઝ બહુ હોય છે, ઝાડ પર બી લોકો લાઇટ્સ લગાવીને એસ્થેટિક માને છે. તો એ ઝાડ જ નહીં હોય તો તમે શું કરશો? તો એને બી સાથે લઈને ચાલીએ પણ એને કાપીએ નહીં. એટલે અમે એ ઝાડને બચાવ્યું છે અને અત્યારે બી ઝાડ જ ત્યાં.
1: તમારી ઉંમરના જે મિત્રો છે તમારી સાથેના, એ લોકો પણ પર્યાવરણને લઈને આટલી ગંભીરતા દર્શાવે છે?
2: હા, અમે લોકો બી જ્યારે જ્યારે બહાર જઈએ તો ત્યારે ત્યારે અમે ટ્રાય કરીએ છીએ કે અગર અમને એવું કંઈક દેખાય, કોઈ ઝાડ કપાય છે, તો અમે ટ્રાય કરીએ કે એ ઝાડ ન કપાય. અને અમે જ્યારે જ્યારે બી આવા પ્રોજેક્ટ્સ હોય છે કે એનું 5th June છે જે એન્વાયરમેન્ટ ડે છે, તો ત્યારે બી મારા ફ્રેન્ડ્સ, મારી ઉંમરના લોકો એ બધા જ જોડાય છે કે આપણે ટ્રીઝને ગ્રો કરીએ અને આપણી જ જનરેશનને પ્રોબ્લેમ ન આવે.
1: ભવિષ્યમાં તમે આ ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો કે તમારું કોઈક બીજું વિઝન છે? પર્યાવરણ ક્ષેત્રે જ આગળ વધશો કે પછી તમારી કારકિર્દી કોઈ બીજા ક્ષેત્રે ઘડશો તમે?
2: મારે આગળ બિઝનેસ કરવું છે, પણ એના જ સાથે જેવી રીતે મેં કીધું કે એને પાછળ છોડીને નહીં, આપણા પર્યાવરણને આપણે સાથે લઈને ચાલીએ. મારું ઈ સે છે કે હું બિઝનેસ કરીશ, જે બી બિઝનેસ કરીશ, પણ હું આને સાથે લઈને જ ચાલી.
1: દિયાબેન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમે યુવાનો અને ખાસ કરીને બાળકો જે આપણા દેશનું ભવિષ્ય છે તેમને શું સંદેશ આપવા માંગશો?
2: હું એ કહેવા માંગીશ કે અત્યારના યુવાનોને એ કહેવાનું જરૂરી છે, અત્યારે જે મોટા લોકો કામ કરે છે તો આ એમના માટે જરૂરી તો છે નહીં, આપણી જનરેશન માટે કે આપણી આવનારી જનરેશન માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ અગર એનું ધ્યાન નહીં રાખીએ તો પછી ટૂંક જ સમયમાં કદાચ આપણને જ પ્રોબ્લેમ પડશે, અને એના માટે આપણે જ લોકોને વર્ક કરવું જોઈએ અને આપણે જ લોકોને સાથ દેવો જોઈએ. એ જ રીતે હું 17 વર્ષની થઈ જ્યારે, તો અમે 17 ઝાડ ઉગાડ્યા છે મારી જ બર્થડે પર. તો એ જ રીતે અગર આપણે બચ્ચાઓએ જોડાવું હોય તો આપણી જ બર્થડે પર આપણે કદાચ આપણે જેટલા વર્ષના થયા એટલા ઝાડ ઉગાડીએ, અને કદાચ એ જ નહીં તો આપણી જ બર્થડેના આપણે 1 ઝાડ તો ઉગાડી જ શકીએ.
1: તો દિયાબેન, આપનો ખૂબ ખૂબ આભાર આકાશવાણી સ્ટુડિયોમાં આવવા બદલ કે તમે શ્રોતા મિત્રો અને બહેનોને આટલી ફ્રૂટફુલ માહિતી આપી.
2: હું આકાશવાણીનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમે મને લોકોને અને યંગસ્ટર સુધી આ વાત પહોંચાડવાની ઓપોર્ચ્યુનિટી આપી.
1: તો બહેનો, હમણાં જ આપે સાંભળ્યો દિયા કાર્યા સાથેનો વાર્તાલાપ. તો બહેનો, હવે સમય છે એક સુંદર મજાનું ગીત સંભળાવવાનું.

ઉનાળાની રજાઓ હવે પૂર્ણ થવાને આરે છે. ફરીથી શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠશે. પરંતુ બહેનો, સ્કૂલ ખુલતાની સાથે જ દરેક માતાને એક જ સમસ્યા સતાવે છે કે બાળકને દરરોજ ટિફિનમાં એવું તે શું આપવું કે જે તે ખુશીથી ખાય અને તેના માટે હેલ્ધી પણ હોય. વળી આજના જંક ફૂડના કલ્ચરમાં બાળકોને નાનપણથી જ જંક ફૂડ ખાવાનો એવો ચટકારો લાગી જાય છે કે તેમને ઘરની સાદી વાનગીઓ પસંદ જ નથી આવતી. તો બહેનો, હું તમારી સાથે એવી અમુક રેસીપી શેર કરી રહી છું જે તમે તમારા બાળકને ટિફિનમાં આપી શકો છો. અને બહેનો, આ રેસીપી એવી છે કે તમારું બાળક એ ખુશીથી ખાશે પણ અને તેનાથી તેને પોષણ પણ મળશે. તો બહેનો, હું આપી રહી છું માત્ર 10 મિનિટમાં બની જતી સ્પ્રાઉટ ચાટની રેસીપી. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1 કપ બાફેલા મગના અંકુર એટલે કે ફણગાવેલા મગ, 1 નાની કાકડી ઝીણી સમારેલી, 1 ટામેટું ઝીણું સમારેલું, 1 નાની ડુંગળી ઝીણી સમારેલી જે ઓપ્શનલ છે, 1 ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદ મુજબ અને ચાટ મસાલો થોડો વધારે પડતો, કારણ કે બહેનો બાળકોને ચાટ મસાલો એમ પણ ભાવતો જ હોય છે, અને કોથમીર ગાર્નિશિંગ માટે. તો બહેનો, બનાવવાની રીત જે હું હંમેશા કહેતી હોઉં છું ખૂબ જ સરળ છે. બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરી લો, તેની ઉપર લીંબુનો રસ ઉમેરો, તેને સારી રીતે મિક્સ કરી લો અને ટિફિનમાં ભરી આપો. બહેનો, સ્પ્રાઉટ ચાટ દરેક વયના લોકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને ખાસ કરીને બાળકો માટે તો એ ખૂબ જ હેલ્ધી છે. તો બીજી જ એક એવી રેસીપી છે પનીર વેજ રોલ, જે બહેનો માત્ર 15 મિનિટમાં બની જતી હોય છે. તો બહેનો, તેના માટે સામગ્રી નોટ કરી લો. 2 ઘઉંની રોટલી, 100 ગ્રામ પનીર છીણેલું, 1/4 કપ ગાજર છીણેલું, 1/4 કપ કોબીજ ઝીણી સમારેલી, 1 ચમચી લીલી ચટણી, મીઠું અને મરી સ્વાદ મુજબ. તો બહેનો, બનાવવાની રીત, પનીર ગાજર કોબીજ મીઠું અને મરી મિક્સ કરો, રોટલી પર લીલી ચટણી લગાવો, તૈયાર થયેલું મિશ્રણ ભરીને રોલનો શેપ આપો. તે જ રીતે બહેનો, વેજીટેબલ પૌવા પણ બાળકોને ભાવતા હોય છે, તે પણ બહેનો માત્ર 15-20 મિનિટમાં બની જતા હોય છે. તો તે માટે સામગ્રી નોટ કરી લો. 2 કપ જાડા પૌવા, 1 નાની ડુંગળી સમારેલી, 1/4 કપ વટાણા, 1 નાનું ગાજર સમારેલું, 1 ચમચી મગફળી, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી હળદર, મીઠું સ્વાદ મુજબ, 1 ચમચી તેલ, લીંબુ અને કોથમીર. તો બહેનો, બનાવવાની રીત, પૌવાને ધોઈને 5 મિનિટ માટે રાખો. કડાઈમાં તેલ ગરમ કરી રાઈ અને મગફળી તડકાઓ. ડુંગળી ગાજર અને વટાણા ઉમેરી 3-4 મિનિટ સુધી સાંતળો. હળદર મીઠું અને પૌવા ઉમેરો. 2 મિનિટ બરાબર બધી સામગ્રી મિક્સ કરીને હલાવીને ગેસ બંધ કરો. ઉપરથી લીંબુનો રસ અને કોથમીર. બહેનો, મને આશા છે કે તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો અને તમારા બાળકોને ટિફિનમાં જરૂરથી આપશો. બહેનો, આ રેસીપી એટલી બધી પણ યુનિક નથી, પરંતુ પૌષ્ટિક તો જરૂર છે અને ગણતરીની મિનિટોમાં બની જાય તેવી પણ છે. તો બહેનો, મારે તમારી સાથે હજી તો ઘણી બધી વાતો કરવી છે, પરંતુ બહેનો, સમય તેની ઇજાજત બિલકુલ નથી આપતો, કારણ કે સમય તો કોઈની માટે રોકાતો જ નથી. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાજત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

દીપાલી સોમૈયા અને સાથીઓએ ગાયેલી અવિનાશ વ્યાસની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરેશિયસે ઇબોલા સંક્રમણના પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. સમાચાર વિગતવાર. ભારતીય રિઝર્વ બેન્કે સરકારી જામીનગીરીમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરાતા રોકાણ અંગેના નિયમોને સરળ બનાવ્યા છે. સુધારેલા માળખાનો હેતુ રોકાણ અને વિદેશી રોકાણકારો માટે નિયમોના પાલનને સરળ બનાવવાનો છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: वित्त वर्ष 2026-27 की पहली छमाही के लिए केंद्र सरकार की प्रतिभूतियों में निवेश सीमा 4,62,490 करोड़ और दूसरी छमाही के लिए 4,77,006 करोड़ तय की गई है. राज्य विकास ऋणों के लिए ये सीमा पहली छमाही में 1,53,043 करोड़ और दूसरी छमाही में 1,64,242 करोड़ निर्धारित की गई है. अंकिता आपटे, आकाशवाणी समाचार, मुंबई.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં 7.7% નોંધાયેલા જીડીપી વૃદ્ધિ દરનો ઉલ્લેખ કરતા શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ છેલ્લા 12 વર્ષમાં બનેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક વિકાસને સ્થિરતા, આત્મવિશ્વાસ, ટકાઉપણું અને વિશ્વસનીયતા સાથે જોડ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આજે ભારત લેટિન અમેરિકા અને કેરેબિયન વેપાર અને રોકાણ મંચનું આયોજન કરાયું છે, જેમાં 15 લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોના રાજદૂત અને રાજદ્વારી પ્રતિનિધિઓની સાથે ઉદ્યોગ જગતના નેતાઓ અને રોકાણકારો ભાગ લેશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારત અને લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો વચ્ચે વેપાર અને રોકાણની નવી તકો શોધવાનો છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન ઉત્પાદન અને સેવા ક્ષેત્રો માટે અલગ સત્રો યોજાશે. ઉત્પાદન સત્ર ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ્સ, કાપડ અને ફૂડ પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેવા સત્રમાં આઈટી, પર્યટન, ફિનટેક અને શિક્ષણનો સમાવેશ થશે. ઉપરાંત રોકાણકારો અને ઉદ્યોગ પ્રતિનિધિઓ વચ્ચે વિવિધ બેઠકો પણ યોજાશે. દિલ્હી પોલીસે માલવીયાનગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના એક હોટલ રસોઈયાની ધરપકડ કરી છે. ગત 3 જૂને માલવીયાનગરમાં એક હોટલમાં આગ લાગતા 21 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અગાઉ પોલીસે હોટલ માલિકની પણ સદોષ હત્યા અને અન્ય સંબંધિત કલમો હેઠળ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે બિમસ્ટેક દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે બિમસ્ટેક બંગાળની ખાડી ક્ષેત્રમાં સહિયારી સમૃદ્ધિ, જોડાણ અને સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત એકતા અને પરસ્પર સહયોગની ભાવનામાં બિમસ્ટેકના સભ્ય દેશો સાથે સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બિમસ્ટેક અથવા બહુક્ષેત્રીય ટેકનિકલ અને આર્થિક સહકાર માટે ખાડી બંગાળની પહેલ એક પ્રાદેશિક સંગઠન છે, જેનો હેતુ બંગાળની ખાડીની સરહદે આવેલા દેશો વચ્ચે આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે આગામી રાજ્યસભા ચૂંટણી માટે લિંગામનેની રમેશને પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટી દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી. લિંગામનેની રમેશ આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. પાર્ટીના જણાવ્યા અનુસાર રમેશ 2015થી જનસેના અને તેના નેતૃત્વ સાથે જોડાયેલા છે. મોરેશિયસે છેલ્લા 21 દિવસમાં કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનની મુસાફરી કરનારા અથવા ત્યાંથી પસાર થયેલા વિદેશી નાગરિકોના પ્રવેશ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકો અને વ્યવસાય અથવા વિદ્યાર્થી પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જો કે જો તેઓએ છેલ્લા 3 અઠવાડિયામાં તેમાંથી કોઈપણ દેશની મુલાકાત લીધી હોય તો તેમને 21 દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડશે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે સ્ક્રીનિંગ પણ ફરજિયાત રહેશે. મોરિશિયસ સરકારે જુલાઈમાં દેશમાં યોજાનારી 18મી અમેરિકા આફ્રિકા બિઝનેસ સમિટને મુલતવી રાખવાની પણ હાકલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jeev અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આસામ કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં હાલના 58% વધારો કરીને 60% કરવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે ગુવાહાટીમાં મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટે દિબ્રુગઢને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર તરીકે જાહેર કરવાના અને બીજા રાજ્ય રાજધાની ક્ષેત્ર વિકાસ સત્તામંડળની રચના કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. આ પ્રદેશ દિબ્રુગઢ જિલ્લામાં દિબ્રુગઢ કેપિટલ કોમ્પ્લેક્સના 20 કિલોમીટરની ત્રિજ્યામાં આવશે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દુર્લભ જંગલી બિલાડી કારાકલ જોવા મળી છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તેને વન્યજીવન સંરક્ષણમાં એક મોટી સિદ્ધિ ગણાવી છે. તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ કુનો રાષ્ટ્રીય ઉદ્યાન વન્યજીવન સંરક્ષણ માટે એક સફળ મોડલ તરીકે ઉભરી આવ્યું છે અને કારાકલનું પુનરાગમન તેનો પુરાવો છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ FSSAIએ પશ્ચિમ ક્ષેત્રએ તમામ ખાદ્ય વ્યવસાયીઓને તાત્કાલિક ધોરણે પેકિંગ અથવા ખોરાક પીરસવા માટે અખબારનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આપ્યો છે. મુંબઈમાં એક વડાપાઉ વિક્રેતાએ તાજેતરમાં પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ કર્યો હતો. FSSAIએ ચેતવણી આપી હતી કે છાપકામની શાહીમાં સીસુ અને અન્ય ભારે ધાતુઓ સહિત અનેક હાનિકારક રસાયણો હોય છે. પેકેજિંગ માટે અખબારનો ઉપયોગ ખોરાક દૂષિત કરી શકે છે અને લાંબા સમય સુધી સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. અમેરિકાના સિએટલમાં આજે બીજો મેંગો મેજિક ફેસ્ટિવલ યોજાયો, જેમાં અમેરિકાના કોસ્ટકો જેવા છૂટક વેપારી સહિત ભારતીય ફળોના સૌથી વધુ અગ્રણી આયાતકારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં મહારાષ્ટ્રની આલ્ફોન્સો અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત, ઉત્તરપ્રદેશની લાંગરા અને દશેરી અને ગુજરાતની રાજાપુરી કેરીનું પ્રદર્શન યોજાયું છે. સિએટલમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગયા વર્ષે જુલાઈમાં અમેરિકન ગ્રાહકો માટે કોસ્ટકો જેવા મોટા રિટેલ સ્ટોર્સમાં ભારતીય કેરીની નવી પ્રીમિયમ જાત લાવવાના પ્રયાસ સાથે ભારત અને ગ્રેટર સિએટલ વિસ્તાર બંનેમાં વિવિધ હિસ્સેદારી સાથે ભાગીદારી કરી હતી. હવામાન વિભાગે આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઉત્તર પૂર્વ ભારત, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઇકલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપહિમાલયી પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, રાયલસીમા, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપમાં પણ આવી જ સ્થિતિની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં યજમાન જાપાન સામે રમશે. આ મેચ જાપાનના કાકામિઘારામાં ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે સેમીફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5-3 હરાવ્યું હતું અને જાપાને મલેશિયાને 8-1 હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રીજા સ્થાન માટેની મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મલેશિયા સામે થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આરબીઆઈએ સરકારી જામીનગીરીમાં વિદેશી રોકાણકારો દ્વારા રોકાણને નિયંત્રિત કરવાના નિયમોને સરળ બનાવ્યા. દિલ્હી પોલીસે માલવીયા નગર આગ દુર્ઘટના મામલે કેશવ નેગી નામના હોટલના રસોઈયાની ધરપકડ કરી. મોરિશિયસે ઇબોલા સંક્રમણને પગલે કોંગો, યુગાન્ડા, દક્ષિણ સુદાનમાંથી આવેલ વિદેશી નાગરિકો પર કામચલાઉ પ્રવેશ પ્રતિબંધ લાદ્યો. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અને ભારત આજે પુરૂષોની અંડર 18 એશિયા કપ હોકી સ્પર્ધાની ફાઇનલમાં જાપાન સામે રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાજ, દિલ સે દિલ તક, નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદેં, નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

મિત્રો, રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ જનતા હવલદાર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર અનવરના સ્વરમાં.

ગાયક કલાકાર મોહમ્મદ રફીના કંઠે સાંભળીએ હસરત જયપુરીની રચના. ગીતને સંગીતબદ્ધ કર્યું છે શંકર જયકિશને. ફિલ્મ છે લાલ પથ્થર.

પાકીઝા ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર લતા મંગેશકરના કંઠે, શબ્દ છે કમાલ અમરોહીના, સંગીત છે ગુલામ મોહમ્મદનું.

ગાયક કલાકાર કિશોર કુમાર અને મહેમૂદના કંઠે સાંભળીશું અમિત ખન્નાના બોલ. ગીતને સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને. ફિલ્મ છે લૂંટમાર.

પ્રેમ કહાની ફિલ્મનું ગીત સાંભળીએ. ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં, ગીતને શબ્દથી મઢ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતથી સવાર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, સાંભળીએ વક્તા વિરાજ વશીને. શીર્ષક છે સમજણપૂર્વકનું મૂડીરોકાણ.
1: યુવાનો માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ. ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં આપણે સૌ પ્રથમ શું કરવું, મારા મત મુજબ સૌથી પહેલું ઇન્વેસ્ટમેન્ટ ફેમિલીમાં થવું જોઈએ અને એન્ટરપ્રાઇઝમાં થવું જોઈએ, પોતાના બિઝનેસમાં થવું જોઈએ. બીજો કરવાનું કાર્ય છે સ્ટાર્ટ અર્લી, ડૂ ઇટ રેગ્યુલરલી. તે અમારો મોટો પણ છે, અમારું ટેગલાઇન સ્લોગન પણ છે કે ફાઇનાન્શિયલ પ્લાનિંગની અને ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત જલ્દી કરો, સ્ટાર્ટ અર્લી, અને એને રેગ્યુલર સાતત્યમાં કરતા રહો. કોઈપણ પ્રકારનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ડિસિપ્લિનથી અને રૂલ બેઝડ હોવું જોઈએ. તેના માટે અમારો ત્રીજો મુદ્દો છે રૂલ તૂટા, પૈસા તૂટા. અગર તમે રૂલ તોડશો, દેટ મીન્સ તમારા પૈસા તૂટશે. ચોથી એક વાત જાણવા જેવી એ છે કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટના, FD હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, સ્ટોક માર્કેટ હોય, ગોલ્ડ હોય, બોન્ડ હોય, દરેક ઇન્સ્ટ્રુમેન્ટના અલગ અલગ પરફોર્મન્સ, અલગ અલગ રૂલ હોતા હોય છે. તો કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટમાં ગમે તેમ કૂદી પડવા કરતાં પહેલાં એનું મિકેનિઝમ અને એના રૂલ જાણી લેવા ખૂબ જરૂરી છે. પાંચમો મુદ્દો એ છે કે પહેલાં પ્લાન યોર ટ્રેડ અને પછી ટ્રેડ યોર પ્લાન. પહેલાં આખો પ્લાન બનાવી લેવો અને પ્લાન બનાવ્યા પછી એ પ્લાનને એક્ઝિક્યુટ કરવો. આ પાંચ મુદ્દા મેં કરવા માટેના કીધા ડૂઝ. હવે છે ડોન્ટ્સ, કે શું નહીં કરવું. ક્યારેય પણ પોતાની જાતે DIY, ડૂ ઇટ યોર સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ માટે કરશો નહીં. આપણે શરીરમાં કોઈ બીમારી આવે તો આપણે કોઈ ચોપડી ખોલીને કે કોઈ યુટ્યુબના વિડીયો જોઈને આપણે દવાઓ લેતા નથી, આપણે એક્સપર્ટ હેલ્પ લઈએ છીએ ડૉક્ટરની. તે જ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે, ગોલને અનુરૂપ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવવા માટે તમારે એક્સપર્ટ એડવાઇસ લેવી ખૂબ જ જરૂરી છે. નવા જમાનાની અંદર ડૂ ઇટ યોર સેલ્ફ કરવું ખૂબ જ હાનિકારક છે. એક સામાન્ય BCOMની ડિગ્રી લેવા માટે બી એક બાળકને 18 વર્ષ જોઈતા હોય છે, તો 5-15 દિવસમાં કે 5-25 વિડીયો જોઈને એક્સપર્ટીઝ ઇન્વેસ્ટમેન્ટની આવી જવાની નથી. તો ડોન્ટ્સના શું નહીં કરવું, એનો પહેલો મુદ્દો છે જાતે નહીં કરો, એક્સપર્ટ હેલ્પ લો. બીજું, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં સામા વહેણે તરવું એ બહાદુરી નથી, બેવકૂફી છે. ત્રીજો મુદ્દો છે કોઈ પણ પ્રકારનું ઉધાર લઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં. ચોથો મુદ્દો છે નહીં કરવાનો ડોન્ટ્સનો, તે એ છે, એક ડાયલોગ છે જરાક સ્ટ્રીટ ટાઈપનો કે માર્કેટ મેં નવા માલ આયલા હે, આવો વિચાર કરીને કૂદી નહીં પડવાનું. કોઈ કેમ કહે કે અહીંયા ટોલવાળું કંઈ ચાલે છે, એ લોકો તમને ટોલનું ભાડું આપે, તો હું ટોલવાળું ઇન્વિટ લઈ લઉં. ઓ બિટકોઈન, કોઈએ મને કીધું તો હું બિટકોઈન લઈ લઉં. કોઈ આ શેર સારો છે તો હું આ શેર લઈ લઉં. બધા જ ગોલ્ડ ગોલ્ડ કરે તો હું ગોલ્ડ લઈ લઉં. તો માર્કેટમાં જે ફેશન ચાલતી હોય, જે ટ્રેન્ડ ચાલતા હોય, એના હિસાબે તમારા ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયો લેશો નહીં. પાંચમો અને અગત્યનો મુદ્દો એ છે કે અજાણ્યા તળાવમાં નાવા પડવું નહીં. કોઈ તમને ક્રિપ્ટો બતાવે, કોઈ તમને કંઈ બતાવે, કોઈ આજકાલ તો મ્યુચ્યુઅલ ફંડમાં બી આવી બધી સ્કીમો ચાલે છે, વિડ્રોવલ પ્લાનને મની બેક પ્લાન તરીકે પ્રમોટ કરવામાં આવે છે. તો પાંચ મુદ્દા આપણે ચર્ચા કરી કે શું કરવું, પછી પાંચ મુદ્દા આપણે ચર્ચા કરી શું નહીં કરવું. ફાઇનાન્સનું બી પ્લાનિંગ કરવું પડે એવું આપણા ભારતના રિટેલ ઇન્વેસ્ટરોમાં જાગૃતતા લાવવાની ખૂબ જરૂરી છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે હું જ આ ફિલ્ડમાં કાર્ય કરતી વ્યક્તિ છું.

કેવી રીતના હોઈ શકે છે તેનું આપણે ધ્યાન આપતા નથી. તો એ બાજુ રિટેલ ઇન્વેસ્ટરોએ મેચ્યોર થવાની ખૂબ જરૂરત છે. તો ફાઇનાન્શિયલ પ્લાનિંગના પહેલો મુદ્દો છે સેવિંગ્સ. સેવિંગનો સૌથી પહેલો આવશ્યક મુદ્દો છે ડિસિપ્લિન, કે તમે જે પૈસા બચાવો છો તમારી આવકમાંથી તે દર મહિને ડિસિપ્લિનથી રેગ્યુલર બેઝિસ પર બચવા જોઈએ. સેવિંગ કેવી રીતે કરવું? તો સેવિંગનો મને જે સમજ પડે છે તો એ રૂલ છે 50-30-20. તમારી ધારો કે 100 રૂપિયાની આવક છે તો તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓનો જે ખર્ચો છે, ખાવાનું થઈ ગયું, લાઇટ બિલ થઈ ગયું, પેટ્રોલ થઈ ગયું, મોબાઈલ બિલ થઈ ગયું, દૂધનું બિલ, પેપર બિલ વગેરે વગેરે, જે જરૂરિયાતો છે તે તમારી અગર 100 રૂપિયાની આવક છે તો 50 રૂપિયામાં તમારી જરૂરિયાતોનો ખર્ચો થઈ જવો જોઈએ. પછી 30 રૂપિયા એ તમારા મોજ શોખ માટે એલોકેટ કરવાના છે, જેમ કે પિક્ચર જોવા ગયા, ફેમિલી સાથે હોલિડે કરવા ગયા, વેકેશન કરવા ગયા, હોટલમાં જમવા ગયા, અને 20 રૂપિયા એ કમ્પલસરી બચતમાં નાખવાના છે. આ 50-30 અને 20, 50-30 અને 20 સમીકરણની અંદર એક ફક્ત એક જ ચેન્જ થઈ શકે છે કે 30 રૂપિયા મોટશોખની જગ્યાએ આપણે 25 રૂપિયા મોટશોખમાં વાપરીએ અને 20 રૂપિયાની બચતની જગ્યાએ 25 રૂપિયાની બચત કરીએ. આખા 12 મહિનાના વર્ષમાં 2-3-4 મહિના તો આવું કરી શકાય. સેવિંગની અંદર ચોથો અને છેલ્લો મુદ્દો એવો છે કે સેવિંગમાં તમારે ઇમરજન્સી ફંડ સૌથી પહેલાં ક્રિએટ કરવાનું આવે છે. આ ઇમરજન્સી ફંડ સૌથી પહેલાં ક્રિએટ કરવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ આ ફાઇનાન્શિયલ પ્લાનિંગના પ્લાનમાં સૌથી પહેલો મુદ્દો સેવિંગનો જ લીધો છે, કે સેવિંગ આવકમાંથી સેવિંગ કેટલી કરવી, કઈ માત્રામાં કરવી, એનું પ્રમાણ શું રાખવું, અને એ સેવિંગને શરૂઆતનો પહેલો આખો બેચ ઇમરજન્સી ફંડ બનાવવા માટે વાપરવો. ઇમરજન્સી ફંડ બનાવવાનો ફોર્મ્યુલા શું હોઈ શકે છે? કે જે 100 રૂપિયાની સેલેરીમાંથી હું 50 રૂપિયા જીવન જરૂરિયાતની ખર્ચો, જીવન જરૂરિયાતના ખર્ચ માટે જે વાપરું છું, તો એ 50 રૂપિયા એક મહિનાના એવા 6 મહિનાના 300 રૂપિયાનું કમસે કમ મારી પાસે ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. ઇમરજન્સી ફંડ હોવાને કારણે વ્યક્તિગત ઘણી બધી સ્ટ્રેસ, ચિંતાઓ દૂર થઈ જતી હોય છે. એ મને સાંભળવાથી ખબર નહીં પડશે, તમારું ઇમરજન્સી ફંડ જે દિવસે બની જશે એ દિવસે તમને અનુભવ થશે. તો ચેપ્ટર 2 છે લોન્સ. તો લોન માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર મારું સૌથી પહેલું સજેશન હોય છે કે એક્સપેન્સિવ લોન તાત્કાલિક બંધ કરો. જે હાઈ ઇન્ટરેસ્ટ લોન છે, કાર લોન હોય છે, મોબાઈલ લોન હોય છે, એસીની એપ્લાયન્સીસની લોન હોય છે, પર્સનલ લોન હોય છે, એક્સપેન્સિવ લોન તાત્કાલિક પે કરીને સેવિંગની અંદરથી એ પૂરી કરી નાખો. બીજું કે 10%થી ઓછા વ્યાજદરની જેટલી લોનો છે, જેમ કે હોમ લોન 10%થી ઓછી હોય છે, એડ્યુકેશન લોન 10%થી ઓછી હોય છે, તો જે લોન 10%ના વ્યાજદરથી ઓછી હોય તેને કદી જલ્દી બંધ કરશો નહીં. એને હંમેશા એનો ટેન્યોર પૂરો થાય ત્યાં સુધી ઈએમઆઈ ભરીએ રાખવી, ફોર્સ ક્લોઝ કરવી નહીં. એ જેટલા સમયની લોન હોય છે એટલો સમયગાળો એને પૂરો થવા દેવો. લોનની અંદર ત્રીજો મુદ્દો છે કે લોન હંમેશા એસેટ માટે લેવી, ટૂલ્સ માટે કદી નહીં લેવી. એસેટ એ છે કે જેના ભાવો વધે છે અને જે મેં ભાવો વધવા માટે જ લીધી છે. ટૂલ એ છે કે જેના ભાવો ઘટે છે, સરળ ભાષામાં કહું તો ઘસારો લાગે છે ને અંગ્રેજીમાં કહું તો ડેપ્રિસિએશન લાગે છે. ત્રીજું, કમાનાર વ્યક્તિના માથા પર જેટલી રકમનું દેવું હોય, ઘર લોન થઈ ગઈ, પર્સનલ લોન થઈ ગઈ, એડ્યુકેશન લોન થઈ ગઈ, કોઈ પણ પ્રકારની લોન, ઘરની કમાતી વ્યક્તિના માથા પર જેટલા રૂપિયાનું દેવું હોય એક્ઝેક્ટ એટલા જ રૂપિયાનો ટર્મ ઇન્સ્યોરન્સ કમાતી વ્યક્તિના નામે લેવો ખૂબ જ જરૂરી છે, જેથી ન કરે નારાયણ અને કમાતી વ્યક્તિ સાથે કંઈક ઈશ્વરે અનહોની કરી, નિગમતું કાર્ય કર્યું, તો એ લોનનો બોજ
સીધો ટર્મ ઇન્સ્યોરન્સ પે ઓફ કરી દેશે.

અને પરિવારના બાકીના લોકો જે ઓલરેડી ઘરના મોભીને જવાને કારણે સખત માનસિક દુઃખની પીડા અનુભવતા હોય, આ પરિસ્થિતિમાં એ લોકોને લોનનો બોજ નહીં પડે. તો ઘરની કમાતી વ્યક્તિના નામ પર જેટલા બી રૂપિયાનું દેવું હોય, એ કમાતી વ્યક્તિનો એટલા જ રૂપિયાનો ટર્મ ઇન્સ્યોરન્સ હોવો ખૂબ જ જરૂરી છે. પાંચમો અને છેલ્લો મુદ્દો, એક લોન ચૂકવવા માટે બીજી લોન કદી લેવી નહીં. હવે આ લોનનું ચેપ્ટર 2ના 5 મુદ્દા આપણે અગત્યના જોયા. હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું ચેપ્ટર 3, ઇન્સ્યોરન્સ. સૌથી પહેલાં તો હું ઇન્સ્યોરન્સ બાબતે એક વાત કહીશ કે ટુ વ્હીલર, ફોર વ્હીલર કે જે બગડી જવાથી એના સ્પેરપાર્ટ રિપ્લેસ બી થાય છે, રિપેર બી કરી શકાય છે, વધારે કંઈ ડેમેજ થાય તો આખી ગાડી, આખું બાઇક રિપ્લેસ બી કરી શકાય છે. પણ આ સુવિધા માણસના શરીરમાં અવેલેબલ નથી. ગાડીનું ટાયર ઘસાઈ જાય તો ગાડીનું ટાયર બદલાઈ જાય, પણ માણસનો હાથ ઘસાઈ જાય તો હાથ ફરીથી નહીં ઉગે. તો આ પરિસ્થિતિની અંદર, આપણા ભારત દેશની અંદર ગાડી ઘોડાના, ટુ વ્હીલર, ફોર વ્હીલરના ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે, પણ વ્યક્તિના હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્પલસરી નથી. તો અગર સરકારે કમ્પલસરી નથી કર્યું તો એનો મતલબ એવો તો નથી ને કે કમ્પલસરી છે જ નહીં. મારી નજરમાં જેવી રીતે ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે, તેવી જ રીતે તેટલા જ મહત્ત્વનો દરેક વ્યક્તિ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે. બીજો મુદ્દો છે કે પર્યાપ્ત રકમનો હેલ્થ ઇન્સ્યોરન્સ આખી ફેમિલી માટે લેવો ખૂબ જ જરૂરી છે. હેલ્થ ઇન્સ્યોરન્સ આખી ફેમિલી માટે લેવો જરૂરી છે. ત્રીજો મુદ્દો ઇન્સ્યોરન્સ બાબતે એ છે કે ક્યારે પણ એવો લાઈફ ઇન્સ્યોરન્સ લેવો નહીં કે જેમાં પૈસા પાછા મળતા હોય, અથવા યુલિપ ઇન્સ્યોરન્સ પોલિસી હોય કે જે સ્ટોક માર્કેટમાં પૈસા નાખે છે ઇન્સ્યોરન્સના. ચોથો મુદ્દો એ છે કે પૈસા પાછા ન મળે એવો જ ઇન્સ્યોરન્સ લેવો, જેને ટર્મ ઇન્સ્યોરન્સ કહેવાય છે. એ ટર્મ ઇન્સ્યોરન્સની અંદર ક્રિટિકલ ઇલનેસ એટલે કે ગંભીર બીમારીઓ અને ડિસેબિલિટી એટલે કે કોઈક ખોળખાંપણ, કોઈક એક્સિડન્ટના કારણે પગ જતો રહેવો, હાથ જતો રહેવો, આંખો જતો રહેવી વગેરે વગેરે, તો ફક્ત ટર્મ ઇન્સ્યોરન્સ લેવો જેમાં પૈસા પાછા નથી મળતા. અને એ ટર્મ ઇન્સ્યોરન્સની અંદર ક્રિટિકલ ઇલનેસ એટલે કે ગંભીર બીમારીઓ અને ડિસેબિલિટી એટલે કે ખોળખાંપણ, આ બે રાઇડરો અચૂક લેવા. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે ટર્મ ઇન્સ્યોરન્સ ફક્ત ઘરની કમાતી વ્યક્તિનો જ લેવો. ધારો કે મારી પત્ની કામ કરતી નથી, મારી પત્ની હાઉસવાઈફ છે, એની બર્થડે આવી તો હું એને ઇન્સ્યોરન્સ ગિફ્ટ આપું, આ ભૂલ ક્યારેય કરશો નહીં. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે ટર્મ ઇન્સ્યોરન્સ ફક્ત ઘરની કમાતી વ્યક્તિનો જ લેવો. કેટલો? સરકારે તમારી વાર્ષિક આવકના 20 ગણા જેટલી રકમનો ટર્મ ઇન્સ્યોરન્સની છૂટ આપી છે. મતલબ ધારો કે તમે મહિને 1 લાખ રૂપિયા કમાવ છો તો વર્ષે 12 લાખ રૂપિયા કમાવ છો, અને 12 લાખ ગુણ્યા 20 કરો તો તમે 2,40,00,000નો ટર્મ ઇન્સ્યોરન્સ લઈ શકો છો. આગળ તમારા આવક વધે તો તમારી ઇન્સ્યોરન્સની માત્રા પણ વધારવી. ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર ઇન્વેસ્ટમેન્ટનું ચેપ્ટર ખુલે છે, ચેપ્ટર નંબર 4. હવે જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાતો કરતા હોઈએ છીએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટના સૌથી સામાન્ય 2 અલગ અલગ ભાગ કરવા હોય તો એ અલગ અલગ ભાગ એક છે કે એક છે સેફ ઇન્વેસ્ટમેન્ટ અને બીજું છે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ. સેફ ઇન્વેસ્ટમેન્ટમાં શું શું આવી શકે છે? FD, ફિક્સ ડિપોઝિટ, PPF, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ, NPS, બોન્ડ, બેંકના બોન્ડ, RBIના બોન્ડ, ગવર્મેન્ટના બોન્ડ, કંપનીના બોન્ડ, કોઈ ગવર્મેન્ટની સ્કીમ ચાલતી હોય છે, જેમ કે કિસાન વિકાસ પત્ર આવતું હતું, કન્યા સુરક્ષાની સ્કીમ આવે છે, તો ગવર્મેન્ટની જે સ્કીમો ડેડિકેટેડ હોય છે, જે કોઈ ક્યારેક બાળકીઓ માટે બહુ એ ગવર્મેન્ટો સ્કીમો લોન્ચ કરતી હોય છે,
આ બધું સેફ ઇન્વેસ્ટમેન્ટમાં આવે છે.

0: સેફ ઇન્વેસ્ટમેન્ટના બે લક્ષણો હોય છે, એમાં તમને રિટર્ન ઓછું મળે પણ સુરક્ષા સૌથી વધારે મળતી હોય છે. તો આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ શોર્ટ ટર્મ ફાઇનાન્શિયલ ગોલ સિદ્ધ કરવા માટે કરવા. શોર્ટ ટર્મનો મતલબ થાય છે 3 વર્ષથી ઓછા. સેફ ઇન્વેસ્ટમેન્ટ બીજા કયા વ્યક્તિઓને માફક આવે છે? તો સિનિયર સિટીઝન્સ હોય છે, રિટાયરમેન્ટ પર્સન્સ હોય છે, જે લોકોએ પોતાના આખા જીવનમાં કામ કરીને પોતાની મૂડી ભેગી કરી હોય અને રિટાયરમેન્ટમાં સમયમાં એ મૂડીના વ્યાજ પર એમણે પોતાનું જીવન ગુજરાન ચલાવવાનું હોય છે. ઇન્કમ જનરેશનનો ઉદ્દેશ રાખતા સિનિયર સિટીઝન અને રિટાયર્ડ લોકો માટે પણ આ સેફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ખૂબ જ ઉપયોગી છે. હવે ઇન્વેસ્ટમેન્ટનો બીજો ભાગ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ. રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સ્ટોક માર્કેટ છે, સોનું છે, ચાંદી છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, આ બધા રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ છે. રિસ્કી ઇન્વેસ્ટમેન્ટમાં સૌથી પહેલો મુદ્દો એ ધ્યાનમાં રાખવા જેવો છે કે તમારી પાસે 5 વર્ષથી વધારે સમય હોય ઇન્વેસ્ટમેન્ટને આપવા માટે, તો જ રિસ્કી એસેટની અંદર પૈસા નાખવા. ઇક્વિટી માર્કેટના રિસ્કને ડાઇલ્યુટ સમયથી કરી શકાય છે. તો ઇક્વિટીના રિટર્ન માટે તમને મિનિમમ 5 વર્ષથી વધારેનો સમયગાળો અગર તમારો હોય તો જ આ પ્રકારની રિસ્કી એસેટમાં રોકાણ કરવું. બીજું, આ બજાર શેર બજાર લોકો કહે છે, મ્યુચ્યુઅલ ફંડ બી અલ્ટિમેટલી શેર બજાર જ છે. આ બજારને લોકો શેર બજાર કહે છે. આ બજારની અંદર જે લોકો શેર વેચવા આવે છે તે બી કંપનીના માલિક છે, ભલે નાની પ્રમાણમાં પણ છે કંપનીના માલિક જ. તો રિસ્કી એસેટ એટલે ફરીથી એ જ આવે છે, લોંગ ટર્મ, 5 વર્ષ 10 વર્ષ, આજે લીધું કાલે ભાવ જોઈ લેવાનો, આવું બધું કરવું નહીં. ત્રીજું, એક પ્રોપર એક્શન પ્લાન હોવો જોઈએ જે પ્રૂવન છે. ત્રીજું, હંમેશા પોતાના પોર્ટફોલિયો પર ફોકસ કરો. પોર્ટફોલિયોના એસેટો તો બદલાતી રહેશે, આજે સોનું છે, કાલે મ્યુચ્યુઅલ ફંડ છે, પરમદાડે FD છે. બીજું, રિસ્કી માર્કેટની અંદર આ બજારમાં કંઈ બી તૂટી શકે છે. અને એક સામાન્ય છેલ્લું પણ બહુ અગત્યનું રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ માટેની ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક આઈડિયા, કે જે કાપો તે વધતું બંધ થાય. નુકસાન કાપો તો નુકસાન વધતું બંધ થાય, નફો કાપો તો નફો વધતો બંધ થાય. આપણો સામાન્ય ભારતનો રિટેલ ઇન્વેસ્ટર હંમેશા જ્યારે પૈસાની જરૂર હોય ને ત્યારે નફાવાળા શેર વેચે, નુકસાનવાળા શેર નહીં વેચે. તો એનો નફા વધતો બંધ થઈ જાય અને નુકસાન વધતા જ. તો આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગના પહેલાંમાં જોયું શું કરવું, પછી જોયું શું નહીં કરવું, અને 4 ચેપ્ટર, સેવિંગ્સ, બચત, લોન, ઇન્સ્યોરન્સ, ઇન્વેસ્ટમેન્ટ. ઇન્વેસ્ટમેન્ટની અંદર 2 ભાગ, સેફ ઇન્વેસ્ટમેન્ટ અને રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ. આટલું જોયું, આટલું આપણને કોઈ, આ માહિતી આપણને કોઈ બી આપી શકે છે, પણ સૌથી વધારે તકલીફ પડે છે આપણને ઇમ્પ્લિમેન્ટેશનમાં. ફાઇનાન્શિયલ પ્લાનિંગ રિલેટેડ આપણે તદ્દન ટૂંકાણમાં તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કર્યો. તમે બધાએ મને સાંભળો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.
1: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વાર્તાલાપ. શીર્ષક હતું સમજણપૂર્વકનું મૂડીરોકાણ અને વક્તા હતા વિરાજ વશી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે સાંભળીએ સુગમ સંગીત. પ્રથમ સાંભળીએ અવિનાશ વ્યાસની રચના, ગાયક કલાકાર મુકેશના સ્વરમાં.

0: આધર પધર શાળા આપણે કે છોકરા છીએ કે શાળા
1: અરે ગાંડી શાળા નહીં મધુ શાળા મધ મધ
0: બયું હું તો કાઈ સમજી નહીં

0: કુમારી બુજાઓ
1: આ અસ્ત વ્યસ્ત રૂપ મસ્ત થઈને શૈયા પર બિછાવો
0: અસ્ત વ્યસ્ત
2: નહી અસ્ત વ્યસ્ત
0: ભાઈ આ તો કાચો પાપડ પાકો ફાફડ હે ના જેવું

આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ.

0: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, પ્રસ્તુત છે ખેડ ખાતર પાણી બિયારણ આધુનિક કૃષિ ટેકનોલોજી અને સંશોધન વિશે વાતો કરતો કાર્યક્રમ કિસાનવાણી. પ્રાયોજક છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને મેઘના દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત શાકભાજી પાકોમાં રીંગણ અને વેલાવાળા પાક ટિંડોળાનું વાવેતર એ વિશે કાવજીભાઈ પટારાની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત આપ સાંભળશો.
1: મિત્રો, આપણા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઘણા ખેતી પાકોનું વાવેતર કરવામાં આવે છે. આપણે ત્યાં વવાતા પાકોમાં ધાન્ય પાકો, કઠોળ પાકો, બાગાયતી પાકો, તેલીબિયા પાકો, રોકડિયા પાકો, ફૂલ પાકો અને શાકભાજી પાકોનું વાવેતર કરવામાં આવે છે. દરેક ખેતી પાકનું પોતાનું મહત્વ રહેલું છે. શાકભાજી પાકોમાં પણ જુદા જુદા પાકોનું વાવેતર ખેડૂત મિત્રો દર વર્ષે કરતા હોય છે. સામાન્ય રીતે શાકભાજી પાકોના ફળો શિયાળાની ઋતુમાં બજારમાં આવવાના શરૂ થાય છે અને કેટલાક પાકોનું ઉનાળાના અંત અને ચોમાસાની શરૂઆત સુધી ઉત્પાદન મળતું રહે છે. શાકભાજી પાકોમાં રીંગણનું પણ ઘણું બધું મહત્વ રહેલું છે. રીંગણમાં ઘણા પોષક તત્વ હોય છે અને રીંગણની ઘણી જાતો પણ જોવા મળે છે. ખોરાકમાં ઘણા ભાગના શાકમાં રીંગણનો વપરાશ જુદી જુદી રીતે કરવામાં આવે છે.
2: તો શ્રોતા મિત્રો, આજે આપણે કપરાડા તાલુકાના કુંડા ગામના આવા જ એક પ્રગતિશીલ ખેડૂત એવા કાવજીભાઈ તુળજીભાઈ પટારાને મળીએ અને એમની પાસેથી શાકભાજી પાકોમાં રીંગણ અને વેલાવાળા પાક ટિંડોળાનું વાવેતર એ વિશેની માહિતી મેળવીએ. તો સૌ પ્રથમ કાવજીભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
3: નમસ્તે
2: કાવજીભાઈ. કેટલા સમયથી આ ખેતી પાકો તમે કરો છો?
3: દર વર્ષ કરે.
2: તો આ ખેતી પાકોમાં તમે આમ ટિંડોળા જ કરો કે બીજા પણ પાકો કરો?
3: અત્યારે
2: જે તમે આ ટિંડોળા નું વાવેતર કરેલું છે, આમ કેટલા જમીન વિસ્તારમાં છે, કેટલી ક્યારીઓ છે તમારે?
3: આ મારી જગ્યા તો એવી છે કે આ અલગ કરે છે, બીજા લોકો કરે આ બાજુ કરે.
2: તો આ ટિંડોળા જે તમે કરો, તો એના માટે મંડપ પહેલા કરવાનો હોય તો પહેલા મંડપ કરી રાખો કે પછીથી કરવો પડે?
3: આ રોકી દે પછી મંડપ પડે, આ ટેકાળ મૂકી દે.
2: તો કાવજીભાઈ, આ જે ટિંડોળાને રોપવામાં આવે તો ત્યારે જે એના કટકા કરેલા હોય ગાંઠના, આના વેલાના, તો આમ કેટલા લંબાઈના આ ટુકડા કરવામાં આવે?
3: હા, તો ટુકડા કરી પછી આમ ખાડા ખોદીએ અને તેમાં ખાતર મૂકીને રોપી દેવાનું ને પછી રીંગ ખાતર ભરીને પછી એના કાઢ્યા પછી આમ ખાતર મૂકી દેવાનું.
2: તો આ જે વેલા તમે રોપો, તો એમાં જે ખાતર મૂકવાનું હોય, તો જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ખાતર ભેળવવું પડે કે પછીથી તમે આપો ખાતર?
3: પેલા ખાડા ખોદીએ પછી જ ખાતર મૂકવાનું, ખાડામાં પાયામાં મૂકવાનું, પછી આયેલા આમ પાણી મૂકીને ખોસી મૂકવાનું ટુકડા પાડી, આયેલા કાઢે તો જ ખાતર ભરવામાં આવે.
2: કાવજીભાઈ, તો આ જે વેલા આપણે રોપી દીધા હોય તો તેના કેટલા સમયગાળા પછી આ મંડપ ઉપર ચડી જતા હોય?
3: તો બહુ સમય લાગે, આખવાડે 15 દિવસ નીકળી જાય પછી આમ વેલા કાઢે, પછી ઉપર જાય પછી જ ખાતર તો ભરવા આવે.
2: તો આ જે વેલા ઉપર જાય પછી એમાં જે ફૂલ આવવાની શરૂઆત થતી હોય, ફૂલ અને ફળ, તો તે કેટલા દિવસ પછી ફળ અને ચાલુ થાય?
3: ફળ તો લગાવે ને પછી 2-3 દિવસ તો એ તોડવા પડે. આ તો એક જ દિવસ થાય પછી તોડવા પડે, કાલે તોડેલા તો આજે નહીં, કાલે તો તોડવા.
2: રીંગણની સુધારેલી જાતોની વાત કરીએ તો રીંગણના ઉપયોગને ધ્યાનમાં લઈને જુદા જુદા વિસ્તારમાં એની જુદી જુદી જાતો કરવામાં આવે છે. આપણા રાજ્ય માટે ડોલી 5 તેમજ ગુજરાત શંકર રીંગણ 1, દક્ષિણ ગુજરાતના વિસ્તાર માટે સુરતી રવૈયા એ જાતો વાવવામાં આવે છે. ગુજરાત લાંબા રીંગણ 1 એ જેના ફળો આછા ગુલાબી રંગના હોય છે. ગુજરાત લંબગોળ રીંગણ 1 જેના ફળો કાળા અને ચળકાટ ધરાવતા લંબગોળ અને ખૂબ જ આકર્ષક છે. આથી શાક તેમજ ભડથું બનાવવા માટે અનુકૂળ હોય છે. મિત્રો, રીંગણની ખેતીમાં પાક સંરક્ષણ વિશે જાણીએ તો સામાન્ય રીતે રીંગણમાં મુખ્યત્વે દુખ અને ફળ કોરીને ખાનાર ઈયળ, તરતડિયા, સફેદ માખી અને પાનખથીરી જેવી જીવાતથી નુકસાન થતું હોય છે. એના નિયંત્રણ માટે સંકલિત કીટ નિયંત્રણની પદ્ધતિનો ઉપયોગ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. આ સિવાય રીંગણમાં ધરુનો કહવારો તેમજ ઘટિયા પાનનો રોગ પણ જોવા મળે છે. એના નિયંત્રણ માટે રોગ પ્રતિકારક જાતો વાવવી જરૂરી છે. રીંગણની વીણી અને ગ્રેડિંગ વિશે જાણીએ તો રીંગણની જાત પ્રમાણે ફળોના કદ અને રંગને ધ્યાનમાં રાખીને એની વીણી કરવી પડે છે. વીણી કર્યા પછી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. અઠવાડિયામાં 2-3 વખત રીંગણ ઉતારવા જોઈએ. બજારમાં લઈ જતા પહેલા વીણી કરેલા ફળો સાફ કરવા, ગ્રેડિંગ કરવું, રોગ અને જીવાતથી નુકસાન પામેલા ફળો દૂર કરવા અને વ્યવસ્થિત પેકિંગ કરવાથી સારા બજાર ભાવ મેળવી શકાતા હોય છે. મિત્રો, હવે આપણે શાકભાજી પાકોમાં રીંગણ અને વેલાવાળા પાક ટિંડોળાનું વાવેતર વિશેની વધુ માહિતી મેળવીએ. કાવજીભાઈ, આ જે ટિંડોળાની તમે વેલા રોપો તો એના કેટલા દિવસ પછી આ ઉત્પાદન ફળનું શરૂ થાય?
3: એ થાય ને તે ઉપર મંડપ પર જાય ને લગાવે.
2: મંડપ પર જતા એને કેટલો સમયગાળો, 1 મહિનો,
3: 1.5 મહિનો લાગે? 1 મહિનો લાગે ઉપર લાગે. આયલા હારું નીકળે ને 20 દાડા ને તે અડધો મહિનામાં એવું ચાલુ થઈ જાય ને તો પછી એલાને રોગ ભોગ આવેલા ને તો વાર લાગે. એ વર્ષે તો બહુ લાગ નહીં આવેલા. આ એક હોળીને પાછળ ચડી ગયા. આમ કાઢ્યા ઢીરે પણ તે ચડે જ ને અને રોગ પેસી ગયેલા એવું થયેલું. એટલે પછી હોળીના મનો તો આખો એમ જ ગયો. પછી પાછળ ચડી આ મંડપ પર ગયા એટલે પછી થોડું થોડું નીકળે. આ રોગ ને બેસે ને તો તરત જ આમ ચડી નીકળે એટલે ફળ લાગુ જ જાય.
2: તો એમાં જે રોગ આવતા હોય તો કયા કયા રોગ જીવાતો આવે?
3: નાની જંતુ જેવો આવે, મસર જેવો, તે આ વેલત નીકાળે તેમાં પેસી જાય. એટલે દવા બી કઈ કઈ મારવા પણ તે
2: ફળમાં પણ નુકસાન કરે. અંદર
3: ફળ ને પેલા એલા જ નહીં ચાલે તે એટલે ફળ જ નહીં આવે. હા, એલ ચાલે તો જ ફળ આવે ને એટલે એવું થાય.
2: કાવજીભાઈ, એટલે આ જે મંડપ છે તો કેટલા સમયગાળા સુધી તમે આ રાખો, કેટલા મહિના સુધી રહે?
3: આ તો દિવાળી ને પાછળ આપે ને આખા ઉનાળા. હા, પાણી પડે પછી કાઢી મૂકે, કોઈ મૂકી રાખે પછી આમ ફળમાં કાપી મૂકે.
2: બીજા પીલા જે
3: પીલા નીકળે તે ચડી જાય. આ પાણી ભરાય એટલે નહીં કામ આવે. પાણી જગ્યા જરાક આમ ઢાળવાળી જીવે તેમાં રહે એ તો કઈ નહીં થાય. રહે પછી દિવાળીને પાછળ આમ કાપી મૂકવાનું આટલા લખડમાં, પછી એને પીલી નીકળી જાય એવું બી ચાલે. પણ આ પાણી બહુ ભરાય એટલે આ તો નહીં કામ આવે. આમ ઢાળ જોઈ જગ્યા રહે ને તેમાં નીકળે.
2: તો કાવજીભાઈ, આ જે ટિંડોળાના તમે વેલા પાછા રોપવાના હો તો એના માટે તમે એ વેલાને કેવી રીતે રાખી મૂકો કે બીજા ખેડૂત પાસેથી લાવવા પડે?
3: એ તો એલા કાઢી આમ ખોદીને આમ મૂકી રાખ આખા છે. પછી આ રોપતી ફકર કાઢીને કટકા પાડીને રોપી દેવાનું, નહીં તો પછી નર્સરી પણ
2: એટલે કોથળીમાં
3: તમે લાવવાનું. આટલા મનટોળ ભરીને આમ કુટકા પાડીને રોપી મૂકવા તો બી સારું થાય. પણ મહેનત નહીં થાય એટલે એમ જ મૂકી રાખે. એટલે પછી આમ ખાડા ખોદીને તેમાં આ મૂળિયા પૂરી રાખવાનું.
2: દવા
3: મારે તો સારું પડે, દવા મારવાનું બી મુશ્કેલ. આમ મૂળે લાગે જાય એટલે એલના કંજૂર કરે. આમ ગાળા ગાળા મારે તો ચાલે પણ તે અમે દવા મારે નુકસાન જગ્યા ને થાય.
2: તો એની સાથે તમે રીંગણનો પણ પાક અત્યારે કરેલો છે થોડો, તો એ કયા સમયગાળામાં તમે રોપણી કરી?
3: હાથે જ રોપેલા, ગલોડી અને આ હાથે જ રોપેલા.
2: તો રીંગણમાં આ કઈ જાતની રીંગણ છે?
3: આ તો પેલી ગુલાબી જેવી તે અને બીજી થઈ રોપા લાવેલા
2: નર્સરીમાં.
3: નર્સરીમાંથી.
2: કાવજીભાઈ, તો આ રીંગણમાં કેવા પ્રકારનું એનો પાક રહે?
3: પછી રીંગ ખાતર મૂકવાનું, પછી આમ ગોળીને આમ રીંગ જોઈ કાઢીને તેમાં ખાતર મૂકી દેવાનું, એટલે પછી ચાલુ જ થાય. પછી તો ઉપર ઉચ્ચ આમ રીંગ ખાતર મૂકી દેવાનું ઉપરથી જ, પેલા વાર ઉચ્ચ આમ ગોળીને આમ મૂકી દેવાનું.
2: તો આ જે પાકો તમે કરો તો એમાં જે ખેડ ને એવી કરવાની હોય તો તમે એ ખેડ હળથી કરાવો કે ટ્રેક્ટરથી કરાવો?
3: હા તો એમાં તો નહીં, પેલા તાસે જોઈ કાઢવાનું ટ્રેક્ટરથી, ખેડીને પછી તાસે જોઈ કાઢીને તેના પર રોપવા પડે. પછી પાણી મૂકવાનું હાર પડે ને, ચોમાસામાં ચાલે એમ જ, પણ નાળામાં તો ખેડવા પડે, પછી તાસે પાડવા પડે, એનામાં ખાડા ખોદીને રોકી દેવા.
4: મિત્રો, ટીંડોળા એ ખૂબ જ મહત્વનો બહુ વર્ષાયુ પાક છે. ટીંડોળાના પાકની અંદર અન્ય રાખવામાં આવતી માવજતની વાત કરીએ તો તેમાં જરૂર પ્રમાણે નિંદામણ કરવાનું હોય છે. દરેક ખામણામાં વેલાને નુકસાન ન થાય એવી રીતે ગોળ કરવાની હોય છે. વેલા રોપ્યા પછી શરૂઆતના વૃદ્ધિ અને વિકાસના સમયગાળા દરમિયાન 1.5 થી 2 માસ પછી આંતરખેડ કરવામાં આવે છે. 1.5 માસ પછી વેલાને ટેકાની જરૂર પડે છે. કેટલાક વિસ્તારોમાં શરૂઆતથી જ મંડપ બનાવીને એમાં વેલાની ગાંઠોનું રોપણ થાય છે, જ્યારે અમુક ખેડૂતો પાછળથી મંડપ બનાવીને એની પર વેલો ચડાવે છે. વેલાને ટેકાની જરૂર હોવાથી રોપણી પહેલાં લાકડાના કે સિમેન્ટના થાંભલા 2 લાઈને એક પ્રમાણે બંને બાજુ આડા ઊભા ખેતરમાં 4 થી 5 મીટરના અંતરે 2 છોડ વચ્ચેની જગ્યાએ લગાવવામાં આવે છે. ત્યારબાદ આ થાંભલા ઉપર ગેલ્વેનાઇઝ તાર આડા ઊભા લગાવીને જાળી બનાવવામાં આવે છે. વેલાની ફૂટ જેમ શરૂ થાય એટલે દરેક વેલાઓને આધાર આપીને મંડપ ઉપર ચડાવવામાં આવે છે. મંડપ ઉપર વેલા ચારે બાજુ એક સરખા ફેલાય એ માટે સમયસર વેલાની છટણી કરવામાં આવે છે. દરેક ખામણામાં જમીન પાસેથી નવા નીકળતા પીલાને 1 અઠવાડિયાના અંતરે કાપી નાખવામાં આવે છે.
2: મિત્રો, આપ શાકભાજી પાકોમાં રીંગણ અને વેલાવાળા પાક ટીંડોળાનું વાવેતર વિશે મહત્વની જાણકારી મેળવીએ તો કાવજીભાઈ, આ જે ટીંડોળા અને રીંગણ જે રોપો તો એમાં આમ બંનેમાં દવાનો છંટકાવ તમે કરો ખરા રોગજીવાત વખતે?
3: દવા તો જોઈએ જ ને, દવા પેલી કઈ જંતુને મારવા પડે.
2: કેવું પ્રકારનું વાતાવરણ હોય ત્યારે આ જંતુ?
3: હા તો જંતુ તો ખબર નહીં પડે, પણ પેલા એલા નહીં ચાલે ને, એટલે અમારે ખબર જ પડે. એલ ને પેસી જાય તે મારવા પડે દવા. પેલા અમે તો તે આ પેન્ટ છે ને ત્યાંથી લાવેલા, તે એ વર્ષે તો સાંટેલ બી નહીં, પેલા નાનલો હતો ત્યારે સાંટેલા 2 વાર, પછી ત્યાં હમણાં તો સાંટેલ નહીં, દવાત નહીં મારેલી, 2 વાર સાંટેલા નાનલા હતા ત્યાં.
2: કાવજીભાઈ, તો આ જે ટીંડોળાના તમે ફળ તોડો તો એને તમે જાતે જ તોડી નાખતા હશો ફળ?
3: એ તો અમે તોડે, પછી પેલા વેપારી લોકો એ આવે તેને આપી દેવું. એ માર્કેટમાં તો 40-50 રૂપિયા કિલો મળે, પણ અહીંયા તો જરા કોસા આપે 25-30 રૂપિયા આપે, એ બાજુ જરાક વધારે, પણ નાના પોણા જવા પડે માર્કેટ, તો અહીંયા જવા આપી દે. પછી આ ગામમાં બધાને જે, એટલે કોઈ દિવસે ઇકોલી આવે, પછી
2: રીંગણ છે એ પણ તમે આ રીતે જ આપી દેતા?
3: લગ્ન માં કોઈ કોઈ લે, થોડા થોડા નીકળતા હતા, હમણાં લગ્ન નહીં મળે, એટલે હમણાં પાણી બી એને મુકાય, એટલે હમણાં તો નહીં, થોડો થોડો છે લગાવેલા, પાણી મુકેલા, એટલે પેલા 2-3 પાને ચૂકી ગયેલા, એનામાં પાણી જ નહીં પાવે. પેલા અહીંયા કામ ચાલે એટલે લાઈન તે બાજુ જ છે, એટલે વાયર બધું કાઢી મૂકેલો.
2: તો કાવજીભાઈ, આ જે તમે ખેતી કરો તો એની સાથે આમ બીજો કોઈ વ્યવસાય કરો કે માત્ર ખેતીમાં જ જોડાયેલા છો?
3: બીજું તો કઈ, અમે તો આ ખેતીવાડી જ કરીએ, કઈ ઘેરે જ કઈ કામ પર નહીં જાય, ઘેરે જ થોડું થોડું રોલિંગ જેવું ચાલે કરીએ. પેલી અમે થોડાક વગાડવા જાય લગ્નમાં, આ પીપી વગાડે તે માસીવાડ જાય, ઉંબર સાડી, પછી આ મગર ડુંગરી જાય, પણ હમણાં ને ઓળીને ગાડી તે બાજુ, પછી આ બાજુ જ લગ્ન બોલ, એટલે આ બાજુ જ જાય, એટલે રોલિંગ જેવું ચાલે. અમે 4 જણા જોડી છે. આ તામસડી ગામમાં પરમદાડે કાલે જ આવ્યા હતા.
2: તો કાવજીભાઈ, આપે અમારા મિત્રોને આ શાકભાજી પાકોમાં રીંગણ અને વેલાવાળા પાક ટીંડોળાનું વાવેતર એ વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
3: આભાર.
5: મિત્રો, કિસાનવાણી કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શાકભાજી પાકોમાં રીંગણ અને વેલાવાળા પાક ટીંડોળાનું વાવેતર એ વિશે કાવજીભાઈ પટારાની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.

0: Akashvani at 90.
1: મિત્રો, હવે સાંભળીએ મનુભાઈ ગઢવીની સુંદર મજાની આ રચના.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરમાં સુંદર મજાની ગઝલ.
1: અરે અરે અરે, ક્યા કર રહા હે? ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે, તેરે બીજું કા?
2: પુતલા બોલ લે.
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ, પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ?
2: મતલબ?
1: દેખ બેટા, તું જો યે અંધાધુંધ રસાયન મિલાતા હે ના, મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ, ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી, તો ઉપજ કૈસે સેહતમંદ હોગી? હૈ? અરે પહેલે એસા નહીં થા, પૂછના અપને બડે બુઝુર્ગો સે, કૈસે ફસલ લહેલાતી થી, શુદ્ધતા ઝલકતી થી, માટી ભી તંદુરસ્ત ઓર લોગ ભી. અરે પહેલી વાલી બાત કહાં,
2: પર હમ તો સભી ડાલે હૈ.
1: સબ નહીં, આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે, ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે.
2: સચ?
1: રે બેટે, એક્સપિરિયન્સ સે બતા રહે હૈ, ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ.
2: ઠીક હૈ ભાઈ, મેં ભી આજ તો જૈવિક ખેતી શુરૂ કરૂંગા.
3: માટી સે પ્રેમ કી પરંપરા હૈ, પરંપરાગત ખેતી.
0: મિત્રો, મોસમ અંગેની જાણકારી મેળવીએ. મોસમ વિભાગ તરફથી મળેલ જાણકારી અનુસાર દક્ષિણ ગુજરાતમાં અને દમણ, દીવ તેમજ દાદરાનગર હવેલી વિસ્તારમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
4: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાન વાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ. મિત્રો, હવે આપ સાંભળશો અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમો.

0: આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે યુવા મિત્રો અને શ્રોતા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી. આ ગરિમાપૂર્ણ ગુંજારવ છેલ્લા 89 વર્ષથી કરોડો શ્રોતાઓના કર્ણપટલને ધન્ય બનાવી રહ્યો છે. આગામી તારીખ 8 જૂન 2026ના રોજ આકાશવાણીની સ્થાપનાને 90 વર્ષ પૂર્ણ થશે. છેલ્લા 9 દાયકાથી ભારતની હવા અને આબોહવામાં ગુંજી રહી છે આ નરવી નમણી નભવાણી. માત્ર મનોરંજનનું માધ્યમ બની રહેવાને બદલે વૈવિધ્યપૂર્ણ અને જ્ઞાનપ્રદ કાર્યક્રમોના નિર્માણ અને પ્રસ્તુતિ દ્વારા આકાશવાણી એ જ્ઞાનવાણી બનીને લાખો શ્રોતાઓના અંતર્મનને સંતૃપ્ત કરતું રહ્યું છે. મનોરંજન અને જ્ઞાનવર્ધક કાર્યક્રમોની સાથોસાથ અણધારી આપદાઓના મૂંઝવણ ભર્યા માહોલમાં આકાશવાણીએ રાત દિવસ પ્રસારણ કાર્યરત રાખીને છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિના અહેવાલો તથા જરૂરી સૂચના આપતા રહીને પ્રજાની સુખાકારી માટે ખડે પગે ઊભું રહ્યું છે. અને એ રીતે સર્વજન હિતાય સર્વજન સુખાય એ મહામંત્રને ખરા અર્થમાં સાર્થક અને ચરિતાર્થ કરતું રહ્યું છે આકાશવાણી. 9 દાયકાની આ સફર એટલે માત્ર પ્રસારણ નહીં પણ ભારતીય સંસ્કૃતિ, સંગીત અને સંવેદનાઓની અભિવ્યક્તિ. આ ઐતિહાસિક અવસરે રાજકોટનું આકાશવાણી કેન્દ્ર પ્રસ્તુત કરી રહ્યું છે વિશેષ શૃંખલા, જ્યાં આપણે સાહિત્ય, સંગીત, પ્રસારણ અને કલા જગતના મહાનુભાવોને મળીશું, જેઓ આપણને આકાશવાણીના સમૃદ્ધ ઇતિહાસ, પ્રસારણના વિશિષ્ટ પાસાઓ અને તેમના સુખદ અનુભવોને વ્યક્ત કરશે. તો ચાલો સ્મૃતિઓના ઝરૂખેથી માણીએ આ વિશેષ મુલાકાત. શ્રોતા મિત્રો, આજના આ વિશેષ સંવાદમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ ઠકરાર. તેઓ સંદેશ ન્યૂઝ પેપરના રાજકોટ, ભાવનગર અને ભુજ આવૃત્તિના નિવાસી તંત્રી છે. ઉપરાંત સંદેશ ન્યૂઝના પોલિટિકલ એનાલિસ્ટ છે. સંદેશની રવિવારની સંસ્કાર પૂર્તિમાં તેમની કોલમ વાઇડ એંગલ, બુધવારની સાપ્તાહિક પૂર્તિમાં કરંટ અફેર્સ અને દર શનિવારે એડિટોરિયલ પેજ ઉપર તેમની કોલમ ન્યૂઝ પ્લસ ખૂબ જ પોપ્યુલર છે. જયેશભાઈ, આજે આપણને આકાશવાણી પ્રસારણનું એક સશક્ત માધ્યમ આ વિષય પર વિગતે માહિતી આપશે. જયેશભાઈ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે.
1: નમસ્કાર.
0: નમસ્કાર જયેશભાઈ. અમારા શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને ભારતમાં આકાશવાણીના ઉદ્ભવ અને વિકાસ અંગે સંક્ષિપ્તમાં જણાવશો.
1: ભારતમાં રેડિયોની સફર એ માત્ર ટેકનોલોજીનો વિકાસ નથી પણ એક આખા રાષ્ટ્રના ઘડતરની વાર્તા છે. જુલાઈ 1923માં બોમ્બે પ્રેસિડેન્સી રેડિયો ક્લબ દ્વારા દેશના પ્રથમ રેડિયો કાર્યક્રમ સાથે આ જાદુઈ સફર શરૂ થઈ. 1930માં ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ સર્વિસ અને ત્યારબાદ 1935માં પ્રથમ બ્રોડકાસ્ટિંગ કંટ્રોલર લાયોનલ ફિલ્ડનના પ્રયાસોથી આ માધ્યમને નવી પાંખો મળી.

0: આકાશવાણી પ્રસારણનું એક સશક્ત સામાજિક માધ્યમ. આકાશવાણીના આ 90 વર્ષના સફરમાં તમારા મતે આકાશવાણીએ સમાજ જીવનને કઈ રીતે સ્પર્શ્યું છે?
1: આકાશવાણીના આ 9 દાયકા એ ભારતીય સમાજની ઉત્ક્રાંતિના સાક્ષી છે. રેડિયો એ સમાજ જીવનને માત્ર સ્પર્શ્યું નથી, પણ તેને ઘડ્યું છે. આઝાદીના આંદોલનની ઉત્તેજના હોય, સરહદ પરના યુદ્ધના સમાચાર હોય, પૂર કે ધરતીકંપ જેવી કુદરતી આફતો હોય, કે પછી હરિયાળી ક્રાંતિનો સંદેશ, રેડિયો હંમેશા દેશવાસીઓનો હમસફર રહ્યો છે. તેણે ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, સંગીત અને પરંપરાઓને દેશના દરેક ઘર સુધી પહોંચાડીને અનેકતામાં એકતાના ભાવને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. તે સમાજનો એક એવો અદ્રશ્ય મિત્ર રહ્યો છે, જેણે સુખ દુઃખમાં ક્યારેય પૂરા દેશના તમામ ક્ષેત્રના તમામ વય જૂથના લોકોનો સાથ છોડ્યો નથી.
0: આપે ખૂબ જ સાચી વાત કરી. આજે જોઈએ ને તો આકાશવાણી એ લોકોનું, એમ કહીએ કે વ્યક્તિનો એક સાથી બની ગયો છે. હવે જયેશભાઈ, રેડિયો પરના સાહિત્યિક કાર્યક્રમો અને નાટકોએ ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રચારમાં કેવો ફાળો આપ્યો છે એ અમારા યુવા મિત્રોને આપ જણાવશો?
1: જ્યારે ટીવી કે સોશિયલ મીડિયા નહોતા ત્યારે આકાશવાણીના નાટકો, હવા મહેલ જેવી શ્રેણીઓ અને સાહિત્યિક ચર્ચાઓએ ગુજરાતી ઘરોમાં ઉત્તમ સાહિત્ય પીરસ્યું હતું. અને તમે એમની ભાષા તો જુઓ, ગામનો ચોરો વાગતો હોય તો ખરેખર જ આપણે ભલે શહેરમાં બેઠા હોઈએ, પણ આપણને એવી અનુભૂતિ થાય કે આપણે એ મંદિરનો ઘંટારવ વાગી રહ્યો છે, ગામનું ધણ પરત આવી રહ્યું છે અને લોકો ગામના ચોરે બેઠા છે અને એને અલક મલકની વાતો કરે છે. તો મને લાગે છે કે રેડિયોની આ શક્તિ છે.
0: જયેશભાઈ, આપે ખૂબ જ સુંદર વાત કરી. વ્યક્તિ અને વ્યક્તિત્વ બંનેના ઘડતર માટે આકાશવાણીએ ખૂબ જ મોટો ફાળો ભજવ્યો છે. હવે આપે જે વાત કરી ને તેના સંદર્ભમાં જ મારો એક પ્રશ્ન છે. ટીવી અને મોબાઈલ આંખોને વ્યસ્ત રાખે છે, પણ રેડિયો કલ્પનાને જીવંત રાખે છે. આ વિચાર સાથે તમે કેટલા સહમત છો?
1: હું આ વિચાર સાથે 100% સહમત છું. ટીવી અને મોબાઈલ આપણને બધું જ તૈયાર, એટલે કે રેડીમેડ વિઝ્યુઅલ ફોર્મમાં આપી દે છે, જે આપણી વિચારવાની શક્તિને મર્યાદિત કરે છે. જ્યારે રેડિયો એ મારા મતે કલ્પનાનું થિયેટર છે, અને જ્યારે રેડિયો પર કોઈ નાટક ચાલતું હોય કે કોઈ વાર્તા કહેવાતી હોય ત્યારે શ્રોતા પોતાના મગજમાં પાત્રોના ચહેરા, એમના વસ્ત્રો અને આખું દ્રશ્ય જાતે જ કંડારે છે. કલ્પનાનું એક આખું વિશ્વ અને એક ઘટનાઓની વણઝાર આપણી આંખોની સામે તાદ્રશ્ય થાય છે. જેમ એક આઈડિયા બીજા આઈડિયાનું સર્જન કરતો હોય છે, એવી જ રીતે કલ્પનાનું એક વિશ્વ નવી નવી કલ્પનાઓમાં જઈ ક્રિએટિવિટીની હોડી ઉપર સવાર થઈ અને તમને એક એવા દરિયામાં લઈ જાય છે કે જ્યાં તમે પોતે પણ એક કોઈ નવી જ કલ્પનાને નવી જ ક્રિએટિવિટીના ફોર્મમાં મૂકી શકો છો. તો મને લાગે છે કે આકાશવાણીની આ કલ્પનાના થિયેટરની જે ભૂમિકા છે એ બહુ અદ્ભુત છે અને મને હંમેશા ખૂબ જ ગમે છે.
0: હું એવું ચોક્કસપણે કહી શકું કે આપ જે વાત કરી રહ્યા હતા ને, અને જે શ્રોતાઓ અત્યારે આ કાર્યક્રમને સાંભળી રહ્યા છે ને, એમણે પણ પોતાની કલ્પનામાં એ હોળીને કલ્પી હશે. જયેશભાઈ, હવે ગ્રામ્ય વિસ્તારો, કૃષિ અને શિક્ષણ આ ત્રણેય ક્ષેત્રોમાં અર્થાત લોક જાગૃતિમાં આકાશવાણીએ અતુલનીય ભૂમિકા ભજવી છે, તેના વિશે આપ શું કહેશો?
1: ભારતના ગામડાઓનો સાચો વિકાસ આકાશવાણી વિના અધૂરો હોત. હું એટલા માટે પણ કહું કે મને આકાશવાણીના ગામનો ચોરો કાર્યક્રમ, કે જેમાં આજથી 2 દાયકા પહેલા હું ભારતના અધિકૃત મીડિયા ડેલિગેશન સાથે ઇઝરાયલ ગયેલો અને ઇઝરાયલની પ્રયોગશીલ ખેતી વિશે મેં ત્યાં ઘણી બધી અલગ અલગ મુલાકાતો કરેલી, અને ઇઝરાયલથી પરત આવ્યા બાદ એક વિસ્તૃત શ્રેણી ગામનો ચોરોમાં ઇઝરાયલની ખેતી સંદર્ભે શરૂ થયેલી. તો આપને આશ્ચર્ય થશે કે એ શ્રેણીને એટલો બધો પ્રતિસાદ મળ્યો, અને મારા માટે તો મારા આનંદની કોઈ સીમા એટલા માટે પણ નહોતી કે એ પ્રોગ્રામ જ્યારે ઓનએર થયો તો હું તો વર્ષોથી મારું ગામડું છોડીને શહેરમાં આવી ગયો હતો, પણ મારા ગ્રામ્ય વિસ્તારોમાં એવા એવા સંબંધો હતા જે મને નાનપણથી ઓળખતા હતા, જેણે મને બાળક સ્વરૂપે જોયેલો હતો, કોઈ મારા પ્રાથમિક સ્કૂલના ટીચર હતા. તો આકાશવાણીની પોપ્યુલારિટી એટલી બધી કે એ પ્રોગ્રામ લગભગ 7 થી 8 એપિસોડમાં રજૂ થયેલો ગામનો ચોરો શ્રેણીમાં. તો મને એટલા બધા લોકોના, મારા નાનપણના સમયના શિક્ષકોના ફોન આવે, અમારા ગામના કોઈ દુકાનદારના ફોન આવે કે અરે તમને રેડિયોમાં સાંભળ્યા છે, અને ઘણા બધા જે ખેડૂતો હોય ત્યારે આકાશવાણી થ્રુ એ લોકો સંપર્ક કરી શકતા. તો બહુ બધા લોકોનો ફોન આવતા અને આપણને ખૂબ

0: આનંદ થાય કે ગ્રામ્ય વિસ્તારોમાં ગામનો ચોરો કાર્યક્રમ અને આકાશવાણી એ મને લાગે છે કોઈ કાર્યક્રમ નહોતો, પણ લોકોની આદત જ હતી. લોકોના જીવન સાથે વણાઈ ગયેલો કોઈ કાર્યક્રમ હોય તો મને લાગે છે ગામનો ચોરો. અને કૃષિને લગતા પછી તો ઘણા બધા કાર્યક્રમો ખૂબ જ પોપ્યુલર થયા. તો આ ગામનો ચોરો કે અન્ય દેશના ખેડૂતોને આધુનિક ખેતી, બિયારણ, હવામાનની સચોટ માહિતી, આવી બધી માહિતી આકાશવાણી જ અધિકૃત રીતે આપે છે, અને ખાસ કરીને ગ્રામજનો અને ખેડૂતોનો મોટો આધાર એમના ઉપર જ હોય છે. તો હરિયાળી ક્રાંતિમાં મને લાગે છે આકાશવાણીની કરોડરજ્જુ જેવી ભૂમિકા રહી છે. આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ અંગેના કાર્યક્રમો દ્વારા રેડિયોએ ગ્રામીણ ભારતમાં સુધારાની નવી લહેર આપી છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં શાળાઓ કે પુસ્તકોની અછત હતી ત્યાં આકાશવાણીએ રેડિયો સ્કૂલ બનીને જ્ઞાનનો દીવો પ્રગટાવ્યો છે. મને લાગે છે કે પૂરા વિશ્વમાં આ એક અદ્ભુત મિસાલ છે કે એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં કોઈ માધ્યમ પહોંચે જ નહીં ત્યાં માત્ર ને માત્ર લોક જાગૃતિ માટે દેશનું કદાચ મને લાગે છે કે કોઈ જ કોઈ ખર્ચ વગરનું અને અત્યંત પ્રભાવશાળી જો કોઈ માધ્યમ હોય તો આકાશવાણી એ ખૂબ જ સશક્ત માધ્યમ છે. અને આજે પણ એ પરંપરાને આકાશવાણીએ જાળવી રાખી છે અને મને પૂરેપૂરી આશા છે કે આ જ પરંપરાને આકાશવાણી જાળવી પણ રાખશે.
1: જી ચોક્કસ, પણ અત્યારે અમારા અનેક માધ્યમો છે, અમે ડિજિટલ માધ્યમો દ્વારા પણ લોકો સુધી પહોંચી રહ્યા છીએ અને ત્યારથી શરૂ કરેલી એ જ્યોત આજે પણ અખંડ રૂપે પ્રગટી રહી છે. હવે આ તો વાત થઈ લોક જાગૃતિની, હવે આપણે વાત આકાશવાણીના કાર્યક્રમો વિશે કરવી છે. વિવિધ ભારતીના કાર્યક્રમો જેવા કે છાયા ગીત કે જયમાલા સાથે તમારી કોઈ ખાસ યાદ જોડાયેલી હોય તો અમારા યુવા મિત્રોને જણાવશો.
0: વિવિધ ભારતી એ માત્ર રેડિયો સ્ટેશન નહોતું, એ આપણા જીવનનો એક મધુર રાગ હતો.
1: ઓકે,
0: છાયા ગીતનો સમય થાય એટલે ખુરશી ઉપર બેઠા હોઈએ, પરસાડમાં બેઠા હોઈએ અને ફિલ્મી ગીતો પાછળની વાતો સાંભળતા સાંભળતા સંગીતના સાગરમાં ડૂબી જવાનો એ અનુભવ આજે કોઈ 4K માં મૂવી જોતા જોતા પણ નથી અનુભવાતો, કે નથી તો કોઈ એવા વિશાળ લાઉન્જમાં બેસીને તમે જ્યારે કોઈ સારામાં સારા સાઉન્ડ સિસ્ટમમાં કોઈ ગીતો સાંભળો છો ત્યારે પણ જે આનંદ ના મળે એવો અદ્ભુત આનંદ એ જયમાલા કે તમે છાયા ગીત સાંભળતા હો ત્યારે મળતો હતો. અને સેનાના જવાનો માટે દેશના જાણીતા કલાકારો ગીતોની માળા પરોવતા હોય એ સાંભળીને દેશભક્તિની જે રોમાંચક લાગણી થતી એ એક અવર્ણનીય બાબત છે. તો રેડિયો છે એ કોઈ માત્ર માધ્યમ નહોતું, પણ એક વિશાળ સમૂહને એક સામાજિક રીતે સશક્ત રીતે જોડી રાખે એવું પણ અદ્ભુત માધ્યમ છે.
1: એટલે આપણે એવું ચોક્કસપણે કહી શકીએ કે આજે નવા માધ્યમથી રેડિયો આપના સુધી પહોંચી રહ્યું છે, પણ લાગણી એની એ જ છે જે પહેલા તમારી લાગણી હતી, હજુ પણ એની એ જ છે. જયેશભાઈ, આપ ખૂબ જ સુંદર વાતો અમને કરી રહ્યા છો. હવે અમારા યુવા મિત્રોને આવી સુંદર વાતોની સાથે સુંદર ગીતો સાંભળવાની પણ આદત છે અને હવે સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો, તો આપની જ પસંદગીનું કોઈ ગીત અમારા યુવા મિત્રોને સંભળાવીએ.
0: મને મજરૂ સુલતાનપુરીનું લખેલું એક ગીત ખૂબ જ ગમે છે, એક દિન બિક જાયેગા માટી કે મોલ.
1: વાહ, યુવા મિત્રો, માણીએ ફિલ્મ ધરમ કરમનું ગીત એક દિન બિક જાયેગા માટી કે મોલ, જેને સ્વરબદ્ધ કર્યું છે મુકેશ અને કિશોર કુમારે. આ ગીતનું લેખન કર્યું છે મજરૂહ સુલતાનપુરીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે RD બર્મને. અને આ ગીત બાદ આપણે મુલાકાતના દોરને પુનઃ કાર્યરત કરીશું.

0: જયેશભાઈ, આપ સુંદર વાતો અમને કરી રહ્યા છો. તો આકાશવાણી સાથે જોડાયેલો તમારો વ્યક્તિગત અનુભવ અને સૌથી સુખદ સંભારણું કયું છે એ અમારા યુવા મિત્રોને જણાવશો?
1: આકાશવાણી સાથે મારા એક હૃદયનો, આત્મીયતાનો નાતો છે, અને એ નાતો મને લાગે છે કે આજીવન રહેશે. કારણ કે ઘણી બધી યાદો આકાશવાણી સાથે છે, ઘણા બધા કાર્યક્રમો મેં આકાશવાણી સાથે કરેલા છે, જેમાં ટ્રાવેલની સિરીઝ હોય કે ધાર્મિક બાબતોની સિરીઝ હોય કે વાઇલ્ડલાઇફને લગતી કે કરંટ અફેર્સની હોય. પણ એમાંથી એક ઘટના હું કદાચ ક્યારેય નહીં ભૂલી શકું, મારા પરિવારના સભ્યો પણ નહીં ભૂલી શકે. અમારા બધાની અને કરોડો લોકોની આસ્થા દ્વારકાધીશ મંદિર સાથે જોડાયેલી છે, અને એમાં પણ જન્માષ્ટમીનું પર્વ હોય તો એક વખત હું જ્યારે કેરળના પ્રવાસે હતો અને મને પ્રેરકભાઈએ આમંત્રણ આપ્યું કે આપણે આકાશવાણી તરફથી જે કૃષ્ણ જન્મોત્સવ લાઈવ કરીએ છીએ તો એમાં ઉદ્ઘોષક તરીકે એમણે મને આમંત્રણ આપ્યું. અને આમ જોવા જાઉં તો એક પત્રકાર તરીકે લખવું અને બોલવું આ મારા માટે આમ બહુ કંઈ અસામાન્ય બાબત નહોતી. પરંતુ આજે હું આપણને અંદરના ઊંડાણથી જણાવું કે જ્યારે હું દ્વારકાધીશ મંદિરમાં પહોંચ્યો અને જન્માષ્ટમીની રાત એવી હોય છે કે 8:30-9 વાગ્યા પછી મંદિરમાં દર્શન બંધ થાય છે, બધા જ લોકોને બહાર નીકળવાનું હોય છે, અને માત્ર ત્યારે મંદિરના પૂજારીઓ અને આકાશવાણીની જે ટીમ હોય છે આ કાર્યક્રમ માટેની એને જ મંદિરમાં રહેવાનું સૌભાગ્ય મળતું હોય છે, અને લગભગ 11:40 રાત્રે વાગે ત્યારથી કાર્યક્રમ શરૂ થાય અને 12:15 વાગ્યા સુધી, કૃષ્ણ જન્મ સુધી ઉદ્ઘોષણા કરવાની હોય છે અને લાઈવ હોય છે. તો મને આકાશવાણીના કારણે પૂરા 3 કલાક સુધી કૃષ્ણ જન્મની એ રાત્રે એક તો મંદિરમાં રહેવા મળ્યું અને કૃષ્ણનો જન્મ થતો હતો એવા સમયે મને એ 20-25 મિનિટ કૃષ્ણ જન્મ વિશે અને કૃષ્ણ વિશે બોલવાનો મોકો મળ્યો. હું આપને જણાવું કે અંતઃસ્ફુરણાથી, જેને કહી શકાય સ્પોન્ટેનિયસલી, એ બધું બોલવામાં હું તો બોલ્યો, પરંતુ મને આજે પણ જ્યારે હું અત્યારે પણ બોલી રહ્યો છું તો મને બરાબર એ દ્રશ્ય મારી સામે છે કે હજારો ભાવિકોએ મંદિરમાંથી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી બોલતા હતા અને લોકોનું એક ઝુંડ આખું ત્યાં સાંભળતું હતું, અને હું તો મારા પ્રવાહમાં બોલતો હતો કૃષ્ણ ભગવાન વિશે. અને પછી કાર્યક્રમ પૂરો થયો તો રાતના મધરાત પૂરી થઈ ગઈ હતી અને મારો ફોન મેં જેવો ઓન કર્યો, આપ નહીં માનો, મેં તો અનેક કાર્યક્રમો કર્યા છે ટીવીમાં રેડિયોમાં, પણ એ વખતે મને આકાશવાણીના કારણે સેંકડો લોકોના મેસેજીસ અને ફોન્સ આવ્યા અને એ લોકોને એટલો બધો અંદરથી આનંદ થયો કે અમે એટલું બધું સરસ રીતે લાઈવ સાંભળ્યું તો હું ગદગદ થઈ ગયો. અને આજે પણ કહું છું કે આકાશવાણી સાથેનો આ જે મારો અનુભવ છે કે મને ત્યાં મેં લાઈવ કર્યું એ હું ક્યારેય ભૂલી ના શકું. આવી રીતે મારી ટ્રાવેલની સિરીઝ અજાયબ ગુજરાતમાં કરવામાં આવેલી અને એક વખત સોમનાથ ઉપર એક સિરીઝ થયેલી.

0: એમાં પણ સોમનાથ દાદા વિશે અને જ્યોતિર્લિંગ વિશે સરસ મજાનો કાર્યક્રમ થયેલો. તો કેમ ખબર, દરેક મીડિયમની પોતાની એક શક્તિ હોય છે, એમનો એક જાદુ હોય છે, મેજિક હોય છે. પણ હું હંમેશા એવું માનું છું કે આકાશવાણી સાથે જ્યારે પણ હું કોઈક પણ રીતે જોડાઉં છું ને, ભલે હું શ્રોતા તરીકે જોડાઉં કે વક્તા તરીકે જોડાઉં, તો આ એક અદ્ભુત લાગણી હોય છે. એમ
1: આપની લાગણી કહીએ ને કે અમે ફીલ કરી, અને સાથે અમારા યુવા મિત્રો શ્રોતા મિત્રોએ પણ આજે તમારા સ્વરના માધ્યમથી દ્વારકાધીશ ભગવાનના શ્રી કૃષ્ણના એ દર્શન કર્યા, એ પ્રસંગને યાદ કર્યો. હવે જયેશભાઈ, આપ વરિષ્ઠ પત્રકાર છો અને પત્રકારત્વના ક્ષેત્ર સાથે જ જોડાયેલા છો, તો આજના યુગમાં ફેક ન્યૂઝ વાયુ વેગે છે, એવા સમયે પણ આકાશવાણીમાં પ્રસારિત થતા સમાચાર સૌથી વિશ્વસનીય ગણાય છે, આ વિશે આપ શું કહેશો?
0: આજના સેન્સેશનલિઝમ અને ટીઆરપીની આંધળી દોટના યુગમાં આકાશવાણી એક સુરક્ષિત ટાપુ સમાન છે. સોશિયલ મીડિયા પર જ્યારે ફેક ન્યૂઝ પળવારમાં અફવા બનીને દાવાનળની જેમ ફેલાઈ જાય છે, એવું કહેવાય છે ને કે જૂઠ લઈને તમે બજારમાં વેચવા બેસો ને તો બપોર સુધીમાં વેચાઈ જાય, અને સત્યને લઈને તમે બેસો તો સાંજ સુધી કોઈ લેવા આવતું નથી. તો એના જેવું છે. પરંતુ હું વારંવાર કહું છું કે સચ્ચા સમાચાર કોણ આપે છે એ માધ્યમની ને સમજવાની હવે ખાસ જરૂર છે. આકાશવાણી માટે સૌથી પહેલા સમાચાર આપવા કરતા સૌથી સાચા સમાચાર આપવા એ વધુ મહત્વનું છે. જ્યાં સુધી સમાચારના દરેક પાસાની સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી આકાશવાણી તેને પ્રસારિત નથી કરતી. આ નૈતિકતા અને જવાબદારી જ આકાશવાણીને આજે પણ દેશનું સૌથી વિશ્વસનીય અને ન્યૂઝ માધ્યમની દ્રષ્ટિએ સૌથી નૈતિક રીતે સશક્ત માધ્યમ બનાવે છે.
1: આપે ખૂબ જ સુંદર અને સાચી વાત અમને કરી. હવે ફરીથી આપના ભૂતકાળની યાદોમાં સરી પડીએ. પહેલાના યુગમાં આકાશવાણીને લોકો પોતાના ઘરનું સભ્ય ગણતા. તમારા ઘરે પહેલો રેડિયો આવ્યો ત્યારનો કોઈ પ્રસંગ જે આજે પણ યાદ હોય એ અમારા યુવા મિત્રોને જણાવશો?
0: એ દિવસ આજે પણ મારી આંખો સામે આબેહૂબ તરી આવે છે. જ્યારે અમારા ઘરે લાકડાની કેબિનેટ જેવો મોટો વાલવાળો રેડિયો આવ્યો ત્યારે એવું લાગતું હતું કે જાણે ઘરમાં કોઈ નવી કાર આવી હોય કે કોઈ મોટો ઉત્સવ હોય. આજુબાજુના લગભગ બધા જ બાળકો તો ઘરના ઉંબરા પાસે ઊભા રહી અને માથું ઊંચું કરીને જોતા હતા કે અંદર શું થઈ રહ્યું છે, અને જે છુટ્ટા છવાયા રીતે રેડિયોને લોકો સાંભળતા હતા એને બદલે હવે જ્યારે આપણા જ ઘરમાં રેડિયો પ્રસ્થાપિત થઈ રહ્યો છે ત્યારે એ કેવી મજા આપશે એની કલ્પનાના વિહારમાં આખું ઘર ડૂબેલું હતું. આજુબાજુના પાડોશીઓ પણ બોલતું ખોખું જોવા માટે અમારા ઘરે ભેગા થયા હતા. રેડિયોને ઘરના સૌથી સારા ટેબલ ઉપર ગૂંથેલા સુંદર રૂમાલની ઉપર રાખવામાં આવ્યો હતો. મારી બહેનો વચ્ચે એ બાબતે સ્પર્ધા હતી કે રેડિયો મારા ગૂંથેલા રૂમાલ ઉપર રહેશે. જ્યારે મારા ઘરે આવેલા માસી કહેતા હતા કે રેડિયોને તો મખમલની ઉપર જ રાખવો જોઈએ, કારણ કે રેડિયો સૌથી પવિત્ર બાબત છે.
1: તો
0: કેમ કે રેડિયો છે, રેડિયોમાં સવારે પ્રભાતિયા આવતા હતા. માસી સવારના પોરમાં પ્રભાતિયા સાંભળવાના ખૂબ જ શોખીન. તો દરેકની પોતપોતાની માન્યતા રેડિયો સાથે જોડાયેલી હતી. અંતે મારા બહેનના ગૂંથેલા સુંદર રૂમાલ ઉપર જ્યારે રેડિયોને રાખવામાં આવ્યો અને બાએ જયારે કીધું કે ચલો કોણ રેડિયો શરૂ કરશે, ત્યારે પણ ઘરમાં જાણે ઉત્સવ જેવો માહોલ હતો. અને જ્યારે પહેલી વાર ટ્યુનિંગ કરતી વખતે ઘર અવાજ પછી સ્પષ્ટ ગીત વાગ્યું ત્યારે બધાના ચહેરા ઉપર જે આશ્ચર્ય અને ખુશીની લહેરખી હતી એ નિર્દોષ આનંદ આજે કરોડો રૂપિયાના સ્માર્ટફોન પણ આપી શકતા નથી.
1: 100% ખૂબ જ સાચી વાત આપે કરી. સ્માર્ટફોન કદાચ આપણને આભાસી દુનિયા તરફ લઈ જશે, પણ આકાશવાણી અને રેડિયો જે આપણને આનંદ આપી રહ્યો છે ને, એ તો અમૂલ્ય છે. તમારા સમયમાં આકાશવાણી માત્ર માધ્યમ ન હતું પણ લોકોના જીવનનો ભાગ હતો, એ જોડાણને તમે કેવી રીતે વર્ણવો છો?
0: એ સમયે રેડિયો એ ઘરની દિવાલ પર લટકતું કોઈ મશીન નહોતું, પણ ઘરના વડીલ જેવું, એક સભ્ય જેવું હતું. સવારે સમાચાર સાંભળીને દિવસની શરૂઆત થાય ત્યારે તમને અંદાજ આવી જાય કે આજે પૂરા દેશમાં વિદેશમાં શું છે, આપણા નેતાઓ આપણને શું માર્ગદર્શન આપવા માંગે છે, દેશની પરિસ્થિતિ શું છે, કોઈ મોટી ઘટના બની છે કે કેમ. બપોરે બહેનો માતાઓ કામ કરતા કરતા સખી સહેલીના કાર્યક્રમો સાંભળે, સાંજે ખેડૂતો કૃષિના કાર્યક્રમો સાંભળે, અને રાત્રે આખો પરિવાર સાથે બેસીને નાટક કે ગીતો સાંભળે. ઘડિયાળ ન હોય તો પણ આકાશવાણીના કાર્યક્રમો ના સમય ઉપરથી ખબર પડી જતી હતી કે હવે આટલા વાગ્યા હશે. લોકો પોતાના સુખ દુઃખની વાતો કાગળમાં લખીને આકાશવાણીને પત્રો મોકલતા. આ જોડાણ ટેકનોલોજીનું નહોતું, ભાવનાઓનું હતું. અને ચોક્કસપણે લોકો જ્યારે પત્રો લખતા અને એમનો પત્ર જ્યારે ઉદ્ઘોષક વાંચતા ત્યારે લગભગ દરેક પત્રમાં એ ફરિયાદ હતી કે અમે તમને અગાઉ અનેક પત્રો લખ્યા છે પણ અમારો ક્યારેય પત્ર કોઈ વાંચવામાં આવતો જ નથી. અને ઉદ્ઘોષક હંમેશા કહેતા કે જુઓ આ તમારો જ પત્ર અત્યારે વંચાઈ રહ્યો છે. એટલે ઉદ્ઘોષક જયારે કહેતા એના ઉપરથી ખબર પડતી કે હજારો લોકો પત્રો લખતા. કોઈ એક કાર્યક્રમમાં તમારા 7 થી 8 પત્રોનો સમાવેશ થાય તો એવા જયારે હજારો પત્રો હોય તો પોસ્ટમેન પણ હંમેશા જયારે તમે પોસ્ટ ઓફિસમાં પત્ર નાખવા જાઓ અને જયારે પોસ્ટ ઓફિસના જે પત્રના ડબ્બાને ખોલે તેમાં સૌથી વધુ જવાવાળા પત્રો જે હોય એ આકાશવાણીના જ રહેતા હતા. અને ઘણા બધા સંદેશાઓની આપલે જયારે પોતે એક રાજ્યમાં રહેતા વ્યક્તિ કોઈ પોતાના પુત્રને કોઈ માતા સંદેશ મોકલવા માંગતી હોય કે કોઈ મિત્ર મિત્રને સંદેશ મોકલવા માંગતા હોય તો એ ગીત છે એ બીજાને સમર્પિત કરતા. અને આકાશવાણીનું જોડાણ છે એ બે વ્યક્તિઓનું જોડાણ નહીં પણ મને લાગે છે કે પૂરા દેશના વૈવિધ્યસભર જે લોકો છે આપણા એ 262 કેન્દ્રો એટલે ક્યાં વાત જાય. પૂરા વિશ્વનું આટલું મોટું પ્રસારણ કરતા પ્લેટફોર્મ હોય તો દેશની ધડકન જ જેને કહી શકાય એવી રીતે બધાને જોડી રાખતા. તો રેડિયો જ્યારે તમારી સાથે હોય તો તમને એવું જ લાગતું કે આપણા ઘરનો સભ્ય જ છે.
1: જયેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આજે આપે આકાશવાણીની ખૂબ જ સુંદર અને મધુર વાતો અને યાદોને અમારા યુવા મિત્રોને જણાવી એ બદલ ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ ખૂબ ખૂબ આભાર.
1: યુવા મિત્રો, આકાશવાણીના આ ગૌરવંતા ઇતિહાસને આજે આપણે જયેશભાઈ ઠકરારના અનુભવો અને યાદો દ્વારા માણ્યો. તેમની સાથેની આ ગોષ્ઠીએ પ્રસારણ જગતના અનેક અજાણ્યા પાસાઓથી આપણને પરિચિત કર્યા. આશા છે કે યાદોના પટારામાંથી નીકળેલી આ મુલાકાતની સુગંધ આપના મનને પણ તરબતર કરી ગઈ હશે. તેમની સાથે વાતો કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે સમય થઈ ગયો છે વિદાય લેવાનો, પરંતુ યાદોનો આ સિલસિલો હજુ અટક્યો નથી. આવી જ એક નવી મુલાકાત અને નવા મહાનુભાવ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપશો. બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સાંજના 7 થયા છે. સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.
1: હીટસ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

હરભજન માનને આપ સાંભળી રહ્યા હતા. 11 ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, સાંભળીએ ગાયક કલાકાર ગુણવંત લબડિયાના કંઠે દાસ મોરાનની રચના.

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે બેઠકની અધ્યક્ષતા કરી. પ્રધાનમંત્રીએ ઈએસીએ વૈશ્વિક ઉથલપાથલના સમયમાં ભારતના આર્થિક વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ વિચારો અને પગલાંઓની ચર્ચા કરી. જીવન જીવવાની સરળતા અને વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટે વિવિધ સુધારાઓની પણ ચર્ચા કરવામાં આવી. સભ્યોએ પશ્ચિમ એશિયા સંઘર્ષની ભારત અને વિશ્વ પર અસરનું પોતાનું મૂલ્યાંકન પણ આપ્યું. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે તેમણે ભારતના આર્થિક પરિવર્તન અને લાંબા ગાળાના વિકાસ પ્રાથમિકતાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે સુધારા યાત્રામાં વધુ ગતિ મેળવવા અને જીવન જીવવાની સરળતા તેમજ વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરવા અંગેના દ્રષ્ટિકોણ પણ શેર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોર્વે ચેસ 2026નો ખિતાબ જીતવા બદલ આર પ્રજ્ઞાનંદાને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ નોંધપાત્ર સિદ્ધિ તેમને સતત શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ તેમના ભવિષ્યના પ્રયાસોમાં તેમને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનંદાને પણ અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે સમર્પણ, તેજસ્વી ચાલ અને વ્યૂહાત્મક વિચારશ્રેણી દ્વારા તેમની જીતે દેશને ગૌરવ અપાયું છે. તેમણે કહ્યું કે યુવા ચેસ્ટારની સિદ્ધિ દેશભરના યુવાનોને પ્રેરણા આપતી રહેશે. પંજાબના ફિરોજપુર જિલ્લામાં થયેલા અકસ્માત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારોને રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાય જાહેરાત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું છે કે જ્યારે ઘણા દેશો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: वित्त वर्ष 2025-26 में दर्ज 7.7% की सकल घरेलू उत्पाद वृद्धि दर का जिक्र करते हुए श्री राजनाथ सिंह ने कहा कि ये उपलब्धि पिछले 12 वर्ष में भारतीय अर्थव्यवस्था की दृढ़ता और मजबूती का संकेत है. रक्षा मंत्री ने कहा कि राष्ट्र निर्माण के प्रति श्री मोदी की अटूट प्रतिबद्धता, नवाचार, बुनियादी ढांचा और उद्यमिता तथा वैश्विक चुनौतियों से देश को उबारने की उनकी क्षमता ने भारत को एक आत्मविश्वासपूर्ण, दृढ़ और वैश्विक स्तर पर सम्मानित आर्थिक शक्ति में बदल दिया है. उन्होंने कहा कि ये उल्लेखनीय वृद्धि नए अवसर पैदा कर रही है और 14 करोड़ भारतीयों की आकांक्षाओं को मजबूत कर रही है. समर्थ की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલ સાથે વાતચીત કરશે. નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકમાં વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઉર્જા અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે પરસ્પર હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને નેપાળ વચ્ચેની ખાસ ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી પડતર રેલવે પ્રોજેક્ટ્સના ઉકેલથી રાજ્યમાં રેલવે માળખાગત વિકાસના નવા યુગની શરૂઆત થશે. કોલકાતાના નબન્ના ખાતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન શ્રી વૈષ્ણવે માહિતી આપી હતી કે વર્ષ 2026-27 માટે રેલવે બજેટમાં પશ્ચિમ બંગાળ માટે 14,205 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. રેલવે મંત્રીએ આગામી 5 વર્ષમાં કોલકાતા મેટ્રો માટે 60 નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારે લીગલ મેટ્રોલોજી ફ્રેમવર્ક હેઠળ ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા છે, જે બજારમાં વધુ પારદર્શિતા અને એકરૂપતા લાવે છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા નિયમો હેઠળ પામ તેલ, પામોલિન, સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, સરસવનું તેલ, મગફળીનું તેલ, તલનું તેલ, ચોખાના ભૂસાનું તેલ, કપાસના બીજનું તેલ અને મકાઈનું તેલ સહિતના મુખ્ય ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેક કદ નિર્ધારિત કરવામાં આવ્યા છે. મંજૂર પેક કદ 200 ગ્રામ, 500 ગ્રામ, 1-5 કિલો, 15 કિલો અને 20 કિલો છે. મધ્યપ્રદેશમાં ભાજપના બંને ઉમેદવાર પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગ અને રજનીશ અગ્રવાલ આજે રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો ભર્યા. ભોપાલ વિધાનસભાના રિટર્નિંગ ઓફિસર સમક્ષ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવ્યા. આ પ્રસંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ, ભાજપના પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ અને મંત્રી કૈલાસ વિજયવર્ગીય હાજર રહ્યા હતા. કોંગ્રેસે મંદસૌરના ભૂતપૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની ત્રણ બેઠકો સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ ચેનલ AIR News_ABADને ફોલો કરશો. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે ભારતના યુવાનો દેશની સૌથી મોટી તાકાત છે અને 2047 સુધીમાં વિકસિત ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવશે. આજે નવી દિલ્હીમાં યુથ ફોર અ ડેવલપ્ડ ઇન્ડિયા માય ઇન્ડિયા યુથ કન્વેન્શનને સંબોધતા શ્રી માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની સ્વૈચ્છિક યોગદાનની આકાંક્ષાઓ, વિચારો અને ભાવનાને શેર કરવા માટે દેશને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
2: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE માર્ક વેરિફિકેશન અને રી મૂલ્યાંકન માટે અરજીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ 7 જૂન સુધી લંબાવી છે. CBSE સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ હવે આવતીકાલે મધ્યરાત્રિ સુધી તેમની અરજીઓ સબમિટ કરી શકશે. અગાઉ અંતિમ તારીખ 6 જૂન હતી. CBSE તમામ પાત્ર વિદ્યાર્થીઓને વિસ્તૃત સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરી છે. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં ભારતની સૌર ઉર્જા ક્ષમતા 2.8 ગીગાવોટથી વધીને 155 ગીગાવોટ થઈ છે. શ્રી શેખાવતે આજે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 40 લાખથી વધુ ઘરો સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે. કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જા ક્ષમતા બમણી થવી એ પ્રગતિ તેમજ પર્યાવરણીય સંરક્ષણનો પુરાવો છે. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશભરમાં હવાઈ મુસાફરો માટે કનેક્ટિવિટી મજબૂત કરવા માટે 2 ખાનગી કંપનીઓ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારો ભારતના મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને સીમલેસ, સસ્તું અને વિશ્વસનીય કેબ સેવાઓ પ્રદાન કરશે, જે તેમની મુસાફરીને વધુ અનુકૂળ અને આરામદાયક બનાવશે એમ ઓથોરિટીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીના લશ્કરી સલાહકાર મોહસેન રેઝાઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇઝરાયેલથી સ્વતંત્ર રીતે નિર્ણયો લેવા, હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી સમાપ્ત કરવા અને ઈરાનની જપ્ત કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવા હાકલ કરી છે. એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં રેઝાઈએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે વાટાઘાટો અટકી ગઈ છે અને ટ્રમ્પે આ મડાગાંઠ તોડવી જોઈએ. હોકીમાં ભારતીય પુરૂષ ટીમે આજે કાકા મેઘહારામાં ફાઇનલમાં યજમાન જાપાનને 4-1થી હરાવી ત્રીજી વખત અંડર 18 એશિયા કપ જીત્યો છે. ભારત માટે આશિષ પૂર્તિએ હેટ્રિક કરી, જ્યારે કેપ્ટન કેતન કુશવાહાએ વિજેતા ટીમ સાથે બીજો ગોલ કર્યો હતો. અગાઉ ભારતીય મહિલા ટીમે દક્ષિણ કોરિયાને 3-0થી હરાવી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. તિલક વર્મા ઉપકપ્તાન રહેશે. IPL 2026માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમમાં સામેલ કરાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PM આર્થિક સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો માટે પ્રમાણભૂત પેકિંગ રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતના યુવાનોને દેશની સૌથી મોટી તાકાત ગણાવી અને ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને હરાવીને 3જી વખત અંડર 18 એશિયા કપ જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, સાંભળીએ ગાયક કલાકાર ફકીરચંદ શ્રીમાળીના કંઠે નરસિંહ મહેતાની રચના.

0: પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ
1: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણની સુરક્ષાને સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી ગણાવી. રાજ્યના કાયમી પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી જીએસ મલિકની નિમણૂક. અમદાવાદના વટવામાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો જપ્ત કરાઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયડેએ સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના 3 તબક્કાના કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું. દરમિયાન તેમણે કામગીરી સમયબદ્ધ અને ગુણવત્તાયુક્ત ધોરણે હાથ ધરાય તે અંગે સૂચન કર્યું. શ્રી પટેલે ગાંધીનગર નજીક નિર્માણ પામી રહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા ભવનની કામગીરીની સ્થળ મુલાકાત લીધી. 100 એકર જમીન પર લેકાવાડામાં બની રહેલું જીટીયુનું ભવન આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે એક અલાયદું ભંડોળ ઊભું કરવા સૂચન કર્યું છે. ગાંધીનગર ખાતે 2 દિવસીય પર્યાવરણ કાર્ય શિબિર 2026ના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી મોઢવાડિયાએ જણાવ્યું કે પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે માત્ર સરકારી નીતિ અને ટેકનોલોજીથી પરિણામ પ્રાપ્ત નહીં થાય. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી આ 2 દિવસની કાર્યશિબિરમાં રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરાશે. નબળી ગુણવત્તા સામે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેતિયાએ કડક કાર્યવાહી કરી છે. અમરેલી જિલ્લાના ચમારડી ગામમાં પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામમાં ક્ષતિઓ અને ગુણવત્તાના ધોરણો અંગે થયેલી ફરિયાદને ધ્યાને લઈ તેમણે તાત્કાલિક પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલે જવાબદાર એન્જિનિયરને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે.
2: પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી, માટે જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. માટે વીક કામ કરતા હોય તો હજી સુધરે અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું.
1: આઈપીએસ અધિકારી જીએસ મલિકને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે નિયુક્ત કરાયા છે. શ્રી મલિક 1993ની બેચના ભારતીય પોલીસ સેવાના અધિકારી છે અને હાલ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બીએસએફના આઈજી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આઈપીએસ અધિકારી વિકાસ સહાયની નિવૃત્તિ બાદ ડોક્ટર KLN રાવને ઇન્ચાર્જ પોલીસ વડા બનાવાયા હતા, ત્યારે રાજ્યના ગૃહ વિભાગે કાયમી વડા તરીકે શ્રી મલિકની નિમણૂક કરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી 28 લાખ રૂપિયાના મૂલ્યની બનાવટી ચલણી નોટો મળી આવી છે. આ મામલે પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકી બનાવટી નોટો છાપવાનું કામ કરી રહી હોવાનું ઝોન 9 DCP મયુર પાટીલે જણાવ્યું છે.
3: मर्डर के आरोपियों को हरियाणा से अरेस्ट किया गया था, तो उन्होंने कबूल किया कि हम वहाँ पर नकली नोट बनाते थे और नकली नोट को बना के हम मार्केट में डिस्ट्रीब्यूशन कर रहे थे. अभी तक 6 आरोपी पकड़े गए हैं. 7वां इमरान खुद आरोपी था. अभी तक जो उन्होंने 60 लाख रुपए की नोट छापी थी ऐसा उनका कहना है. लगभग 29 लाख रुपए हमने बरामद कर लिए है.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામના એક વ્યક્તિએ સરકારી નોકરી અપાવવાના બહાને 1,66,00,000 રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસ તપાસમાં 2 પીએસઆઈ, 1 એસપીના પૂર્વ પીએસ સહિત 30થી વધુ લોકો આ છેતરપિંડીમાં ફસાયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોતાને એફસીઆઈના ડાયરેક્ટર તરીકે ઓળખાવી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે બોગસ કોલ લેટર અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કર્યા છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મહીસાગર જિલ્લામાં 21 જૂન સુધી વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરાશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આ 17 દિવસીય મહોત્સવની વિગતવાર રૂપરેખા આપી હતી.
4: કુલ 31 જન કલ્યાણ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના અલગ અલગ સ્થળો સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. વૃક્ષારોપણ અને જતન અભિયાન એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત આશરે 15,000 કરતા વધુ વૃક્ષારોપણના આયોજન કરવામાં આવેલ છે. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પ્રાકૃતિક ખેતી કાર્યશાળા પટેલ સમાજની વાડી 19 રોજ સવારે 10 કલાકે રાખવામાં આવેલ છે. વિશ્વ યોગા દિવસ 21 જૂન 2026 ની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ
1: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમી પણ યથાવત છે. અમદાવાદમાં આજે રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવે જણાવ્યું છે.
5: मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोला चेंज में रहेगा. अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है 41.3 डिग्री सेल्सियस और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद 41.3 डिग्री सेल्सियस और 15 जून के आसपास ही गुजरात स्टेट में मानसून प्रवेश करने का.
1: અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ 2026માં ભારતના રોહન તાયડેએ આજે સુવર્ણચંદ્રક જીત્યો છે. તેમણે છોકરાઓની સબ જુનિયર આર્ટિસ્ટિક સિંગલ સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવી છે. ચંદ્રક જીત્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરી છે.
6: નમસ્તે, મેરા નામ રોહન સુનિલ તાયડે, મેં મહારાષ્ટ્ર સે હું ઓર મેને જો આર્ટિસ્ટિક સિંગલ કિયા ઉસમેં મેરે કો ગોલ્ડ મેડલ મિલા હૈ, મેરે કો બહોત ખુશી હો રહી હૈ. મેને તો મેરે ઘર પે બહોત ટ્રેનિંગ કી થી ઓર જો કેમ્પ મેં મેને 1 મહિના ટ્રેનિંગ કી ઉસસે ભી બહોત મેરે કો કુછ સીખને કો મિલા. સંદીપ સર ને ફાઇનલ કે પહેલે મેરે કો યે બતાયા કી એકદમ નોર્મલ રહે, એક્સપ્રેશન્સ દે, ડાન્સ અચ્છે સે કર ઓર આસન હોલ્ડ.
1: વિશ્વકક્ષાની આ યોગાસન સ્પર્ધામાં ભારતે 6 સુવર્ણ સહિત કુલ 7 ચંદ્રક જીત્યા છે. ગઈકાલે ભારતે ભારતના સબ જુનિયર બોયઝ ટ્રેડિશનલ ગ્રુપની ટીમે નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે ભારતની જુનિયર ગર્લ્સ ટ્રેડિશનલ ગ્રુપની ટીમે પણ નેપાળને હરાવી સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી. મેડલ ટેબલમાં ભારતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા 2 દિવસીય ગુજકોન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ દરમિયાન આરોગ્ય અને સલામતી, કર્મચારીઓની સુખાકારી, માનસિક આરોગ્ય, વ્યવસાયજન્ય રોગોની અટકાયત તેમજ ઉદ્યોગોમાં ઉભા થતા નવા આરોગ્ય પડકારો જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિષદ ઉદ્યોગોમાં વધુ સુરક્ષિત અને સ્વસ્થ કાર્ય સંસ્કૃતિના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી આશા રખાઈ છે. જામનગરના સિક્કામાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ખાતે આજે ભૂકંપ અંગે મેગા મોક ડ્રિલ યોજાઈ. આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે આ મોક ડ્રિલનું આયોજન કરાયું હતું. ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત્ત જાગૃતિ અભિયાન હેઠળ આરોગ્ય કર્મચારીઓ 174 વિસ્તારની મુલાકાત લેશે. 8 થી 18 જૂન સુધી લોકોને જાગૃત કરી કુષ્ઠરોગ એટલે કે રક્તપિત્તના દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાશે. વલસાડ જિલ્લાના વાપીની આર્ચી ઘેટિયાએ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે બેડમિન્ટનમાં અંડર 17 ગર્લ્સ ડબલ્સ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 13મો ક્રમાંક હાંસલ કર્યો છે. માત્ર 17 વર્ષની વયે આર્ચી અંડર 17 કેટેગરીમાં 5 વખત ગર્લ્સ ડબલ્સ રાજ્ય ચેમ્પિયન, 2 વખત મિક્સ ડબલ રાજ્ય ચેમ્પિયન બની છે. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓની સાથે સાથે અંડર 19 કેટેગરીમાં આર્ચીએ ઉત્તમ દેખાવ કરતા 4 વખત ગર્લ્સ ડબલ્સ રાજ્ય ચેમ્પિયન્સ, મિક્સ ડબલ અને ચેમ્પિયન તથા વેસ્ટ ઝોન ગર્લ્સ ડબલ્સમાં તૃતીય સ્થાન મેળવ્યું છે. સિંહોમાં બેબીસિયા નામના રોગના લક્ષણ જોવા મળ્યા બાદ જૂનાગઢ પશુપાલન વિભાગે ગાય અને ભેંસ જેવા પશુ પર ઇતરડીનાશક દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે નિર્માણાધીન વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પર્યાવરણની સુરક્ષાને સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી ગણાવી. રાજ્યના કાયમી પોલીસ વડા તરીકે આઈપીએસ અધિકારી જીએસ મલિકની નિમણૂક થઈ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની આગાહી. અને અમદાવાદમાં રમાઈ રહેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતના રોહન તાયડેએ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.